મન્નાડેએ ગાયેલા ભજન સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિ રસ અહીં સમાપ્ત થાય છે. આ સાથે જ આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાને વિરામ આપીએ. ફરી મળીશું, અત્યારે રજા આપશો.

નમસ્કાર, સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે શનિવાર વિક્રમ સંવત 2082ની અષાઢ વદ 3 અને આજે છે તારીખ 1 ઓગસ્ટ 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રથમ પ્રસારણ સભાનો મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હવે સાંભળશો આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ કાર્યક્રમોની વિગતો જોઈએ. સભાનો શુભારંભ કરીશું 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાથી. 6:30 અમૃતધારામાં યાત્રા વિશે પીએમ જોશીનો ટૂંકો વાર્તાલાપ. શ્રી રામચરિત માનસ ગાન આપ સાંભળશો 6:35. 6:45 જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. મિત્રો, 7:00 ત્યારબાદ 8:30 આપ સાંભળશો કાર્યક્રમ સદાબહાર ગીત. ગુજરાતી ગેર ફિલ્મી ગીતો રજૂ કરીશું 7:20 અને ત્યારબાદ 9:30. 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે. 10:02 અને ત્યારબાદ 11:02 આપ સાંભળશો ફિલ્મ સંગીત. 10:30 હિન્દી ફિલ્મ ગીત. 10:45 સુગમ સંગીત કાર્યક્રમમાં ગાયક કલાકાર સુનિલ ટેલર. 11:30 ગેર ફિલ્મી હિન્દી ગીત આપ સાંભળશો. 12:02 ને ત્યારબાદ 2:40 રજૂ કરીશું ગેર ફિલ્મી ગુજરાતી ગીત. બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર આપ સાંભળશો 12:30. 1:10 સુગમ સંગીત કાર્યક્રમમાં ગાયક કલાકાર શાશ્વતી ચેટર્જી. 1:30 જય ભારતી. અમારી બીજી સભામાં 5:10 ગુલમહોરમાં માણશો હિન્દી ફિલ્મના ગીતો. 5:45 લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત પ્રવીણ વકવાણાના કંઠે પ્રાચીન ભજન તથા ધનરાજ કંઠવીના કંઠે લોકગીતો રજૂ કરીશું. 6:30 યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. 7:21 કૃષિ અને કૃષક કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ કિસાન વાણી આપ સાંભળશો. 8:00 ઇસ સપ્તાહ સંસદ મેં. 8:15 કાર્યક્રમ સાંભળશો સૂરમાધુરી. ગેર ફિલ્મી ગુજરાતી ગીતો રજૂ કરીશું 8:30. 9:15 અંગ્રેજી વાર્તાલાપના કાર્યક્રમ જેમાં ફ્રેન્ડશીપ ફોર લાઇફ એ વિષય ઉપર નિર્જા ભટનાગરનો વાર્તાલાપ. 9:30 આજ કે ફનકાર આ કાર્યક્રમ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. 10:00 સંગીતના અખિલ ભારતીય કાર્યક્રમ અંતર્ગત ચિન્મયા બહેનો ઉમા અને રાધિકા પાસેથી કર્ણાટિક ગાયન સાંભળશો, જેનું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવશે. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ તાપમાન 33.6°C, જે સામાન્ય કરતાં 1.7°C વધુ રહ્યું. ગઈકાલનું લઘુત્તમ તાપમાન 27.4°C, જે સામાન્ય કરતાં 2°C વધુ રહ્યું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95% તથા તાપમાન 26.8°C રેકોર્ડ થયું. મિત્રો, ગઈકાલે રાત્રિના 8:30 સવારે 5:30 સુધીમાં 0.68 mm વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાની આગાહી છે કે આકાશ અંશત વાદળછાયું રહેશે તથા ગાજવીજ સાથેના એકાદ બે ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે. હવામાન સમાચાર પૂરા થયા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળશો હિન્દીમાં સમાચાર.
1: समाचार के साथ मैं नवीन सक्सेना. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि अभद्र भाषा और नफरत से किसी समस्या

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.

0: મિત્રો, હમણાં જ આપે કિશોર ભારોટના સ્વરમાં પાર્ટી હરજીની રચનાને સાંભળી.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
0: મિત્રો, કાર્યક્રમના અંતમાં

મિત્રો, આ સાથે જ પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે યાત્રા, જેના વક્તા છે પીએમ જોશી.
1: યાત્રા એટલે એક પ્રકારે ખાસ તીર્થ

અથવા તો વિશિષ્ટ સાર્થક હેતુ માટેનો પ્રવાસ, એને માટેનો સુંદર શબ્દ છે અંગ્રેજીમાં પિલગ્રિમેજ. યાત્રા માટેનો હેતુ શુદ્ધ અને સાત્વિક હોવો જરૂરી. દાખલા તરીકે સંત વિનોબા પ્રેરિત ભૂદાન યાત્રા, દાંડી યાત્રા, નર્મદા અમરકંટક યાત્રા, અષાઢી બીજની કૃષ્ણ બળદરામ સુભદ્રાની રથયાત્રા, મનુષ્યની જીવન યાત્રા, મક્કા મદીનાની હજ યાત્રા, ચારધામ યાત્રા, વાચન યાત્રા, અવકાશ યાત્રા અને સ્મશાન યાત્રા પણ. દરેક યાત્રાનું એક યા બીજા પ્રકારે ખાસ મહત્વ છે. તેમાં જોડાનાર યાત્રીઓ ખાસ લાભાર્થીઓ, શ્રેયાર્થીઓ ગણાય છે. તેઓ સ્વેચ્છાએ પૂરા આત્મીય ભાવથી યાત્રામાં જોડાય છે અને તે કરીને તેમાં કોઈ જ સંઘર્ષ કે નુકસાનીને અવકાશ નથી. યાત્રીઓમાં ભાથું યાત્રાના પ્રકાર પર આધાર રાખે છે. ભાથું એટલે યાત્રામાં જોડાતી વખતની તૈયારીની સજ્જતા, તેમજ ભાથું એટલે યાત્રા પૂરી થયેથી મળવાપાત્ર અને મળેલ સ્વાનુભવ અને પરિણામ. મનુષ્યની જીવન યાત્રાનો ઉદ્દેશ કેવો રહેશે તેનો આધાર મુખ્યત્વે તેની માન્યતા પર રહે છે. માનવ જીવન યાત્રા પુસ્તિકાના લેખક સ્વામી રાજર્ષિ મુનિ મલાવ આ બાબતે જણાવે છે કે પરમાત્મા અને સંસાર સત્ય છે કે મિથ્યા છે એ વિશેની જેવી જેની માન્યતા તેવી તે મનુષ્યની જીવન યાત્રા. બ્રહ્મ સત્ય જગન મિથ્યા માન્યતા ધરાવનારા મનુષ્યોની જીવન યાત્રા આધ્યાત્મિક યાત્રા બની રહે છે. એવા મનુષ્યો સાચા સાધકો કે સંતો બની શકે છે. માનવીની જીવન યાત્રા અમુક સમય કે વર્ષોની મર્યાદા સુધી જ ચાલે છે. અર્થાત જીવનના શ્વાસોચ્છવાસની સંખ્યા સુનિશ્ચિત થયેલી છે અને ત્યારે જિંદગીનો સમય વેડફો નહીં. માનવ જીવન યાત્રા બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાંથી પસાર થાય છે. તે સંબંધમાં સ્મૃતિશાસ્ત્ર સૂચવે છે કે શૈશવે અભ્યસ્ત વિદ્યાનામ યૌવને પુરુષાર્થિનામ વાર્ધક્યે મુનિવૃત્તિનામ યોગે નાંતે તનુજ્યયમ. માનવ જીવન યાત્રા સાર્થક બનાવવા માટેનું આ સુંદર માર્ગદર્શન છે. એના પછીની છેલ્લી યાત્રા એટલે પરધામની યાત્રા. જીવન યાત્રા સાર્થક ત્યારે બની કહેવાય કે જ્યારે જીવન દરમિયાન અહંકાર રહિત થઈને જઈ શાંતિથી રહેવાય અને અંતે પરમ મુક્તિના એમના પિતા દશરથની વચનબદ્ધતા આજ્ઞા.

0: પદ છોડીને વન વિશે યાત્રા અને લંકાથી અયોધ્યા સુધીની પુષ્પક વિમાન દ્વારા.
1: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત પીએમ જોશીને, કે જેમનો વિષય હતો યાત્રા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર સુરેશ વાડેકર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા સુરેશ વાડેકર, સંગીત હતું સતીશ ભાટિયાનું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરસરિતા. શરૂમાં આપને સંભળાવીએ ખાનદાન ફિલ્મનું આ ગીત. સ્વર છે લતા મંગેશકરનું, સંગીત રવિનું અને શબ્દો છે રાજેન્દર કૃષ્ણના.

મિત્રો, હવે સાંભળી લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં આ ગીતને. બોલ છે પંડિત નરેન્દ્ર શર્માના અને ફિલ્મનું નામ છે સત્યમ શિવમ સુંદરમ.

0: सकते हम, दीवाने हो जाए ना।
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે,
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત।

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરમાં દિલ્હી કા ઠગ ફિલ્મનું આ ગીત. બોલ છે શૈલેન્દ્રના અને સંગીતકાર છે રવિ.
3: ये रातें ये मौसम

મિત્રો, આ સાથે જ કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રી આવકાર્યું. રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂંધવાબંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને NDRF તેમજ SDRFની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે

0: શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12 ઓગસ્ટ સુધી નોંધણી. સમાચાર વિગતવાર. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, આ બિલનું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકાર પણ મેરિટ ફર્સ્ટના સિદ્ધાંત સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
1: જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટેનું સુધારા વિધેયક 2026 સંસદમાં પસાર થયું છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે. કેન્દ્ર સરકારે પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટેનું મજબૂત કાનૂની માળખું તૈયાર કર્યું છે.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધૂંધવાબંધ વરસાદ વરસ્યો. આ ઉપરાંત તાપીના ડોલવણ અને ખેડાના વસોમાં 16.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. બોટાદ અને સુરેન્દ્રનગરમાં ગઈકાલથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જામનગરમાં મોડી સાંજે વરસાદ પડ્યો. કચ્છ જિલ્લામાં સરેરાશ 2.5 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભુજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ છે. પંચમહાલમાં પણ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આણંદમાં ભારે વરસાદને કારણે ઠેકઠેકાણે અનેક વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલ છે. પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી જતા નવસારી અને સુરતને જોડતો માર્ગ બંધ કરાયો છે. અમરેલીમાં જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જિલ્લામાં ધાતરવાડી 1 ડેમ ઓવરફ્લો થતાં કાંઠાના ગામોને લોકોને સાવચેત કરાયા છે. દરમિયાન કાયદા અને ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં ફાયર સ્ટેશનની મુલાકાત લઈ આપત્તિ વ્યવસ્થાપન માટે ઉપલબ્ધ સાધનો, સંસાધનો અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. ડેમની સ્થિતિની વાત કરીએ તો ભારે વરસાદને કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની હાલની સપાટી 129.85 મીટરે પહોંચી છે. છોટાઉદેપુરમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે સુખી જળાશયનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ ફરી ઓવરફ્લો થતાં 18 ગામોને ચેતવણી આપવામાં આવી છે. ડાંગમાં ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક માર્ગો પર ઓવરટોપિંગને કારણે બંધ કરાયા છે. તાપી જિલ્લામાં પૂર્ણા, અંબિકા, ઓલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થતાં કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મોડી રાત્રે SCOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા. રાજ્યના 10 જિલ્લામાં આજે રેડ એલર્ટની સંભાવનાને પગલે આગલી રાત્રે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી. અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2 આર્મીની કોલમ જરૂર જણાય તંત્રની મદદ માટે તૈનાત કરાઈ છે. જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આર્મીને મોકલાય છે. આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતીપૂર્ણ આયોજનને પરિણામે 16,500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા અને 41 લોકોને રેસ્ક્યુ કરાયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો 61.50% વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આણંદમાં ભારે વરસાદ વચ્ચે બોરસદ ચોકડી નજીક 3 બાળકો ખુલ્લા કાંસના નાળામાં પડતા 11 વર્ષની એક બાળકીનું મોત થયું છે, જ્યારે સ્થાનિક લોકો અને પોલીસ જવાનોની તાત્કાલિક કામગીરીને કારણે 2 બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. ડાંગના સુબીર તાલુકામાં મહાલની એકલવ્ય શાળામાં પાણી ભરાઈ જતા અગમચેતીના ભાગરૂપે 311 વિદ્યાર્થીઓનું સુરક્ષિત સ્થળાંતર કરાયું. વલસાડમાં બંદર રોડ પાસે ઓરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા 3 યુવકને ફાયરની ટીમ દ્વારા બચાવી લેવાયા. ભરૂચમાં કીમ નદીમાં પાણીની સતત વધતી જળસપાટીને કારણે વાલિયાના 7 અને હાંસોડ તાલુકાના 12 ગામોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ. ઓરંગા નદીનું જળસ્તર વધતા વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા. નવસારીમાં ભારે વરસાદને પગલે 90 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હોવાનું જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું.
2: અત્યાર સુધી તંત્ર તરફથી 4190 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યું છે. તેમાંથી અંદાજે 700 લોકો શેલ્ટર હોમ્સમાં છે. અત્યાર સુધી માનવીય સંવેદનશીલતા દાખવીને અમે 34 સગર્ભા બહેનોને પણ શિફ્ટ કર્યું છે અને પ્રાથમિકતાના ધોરણે દિવ્યાંગોને, સિનિયર સિટીઝન્સને અને સગર્ભા બહેનોને શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં અત્યારે 3 SDRFની ટીમ, 1 NDRF અને 1 આર્મીનું કોલમને પણ સ્ટેન્ડબાય રાખી લેવામાં આવ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ IIR_ABID ફોલો કરશો. સુરત જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પગલે રાહત અને બચાવ કામગીરી માટે વડોદરાથી 70 સભ્યોની ભારતીય સેનાની ટુકડી સુરત આવી પહોંચી છે. અધિકારીઓએ દબાણ નીચાણવાળા વિસ્તારમાં

0: રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિકોને સુરક્ષિત સ્થળાંતર કરવા સમજાવવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું કલેક્ટર પી બી પંડ્યાએ જણાવ્યું હતું.
1: જામનગર જિલ્લામાં 12 જેટલી બોટો તૈનાત રાખવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે જરૂરત પડે તો આ બોટોનો ઉપયોગ કરી શકાય. નીચાણવાળા વિસ્તારોને પણ વહીવટી તંત્ર વતી હું અપીલ કરું છું કે તેઓ સુરક્ષિત સ્થળે શિફ્ટ થઈ જાય, જેથી કરીને પાણી ભરાવાના કિસ્સામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ આપણે નિવારી શકીએ.
0: અમદાવાદમાં વિરમગામ, ધોલેરા, માંડલ સહિત વિવિધ તાલુકામાં અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પાણીના નિકાલ, પાળાના સમારકામ અને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરી. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની એક ટીમ, જ્યારે છોટાઉદેપુરમાં એક ટીમ તૈનાત કરાઈ છે. સાબરકાંઠામાં ભારે વરસાદની સ્થિતિને પગલે પોલીસ તંત્ર એલર્ટ પર છે. નાગરિકોને સાવચેતી રાખવા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે અપીલ કરી હતી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આજે ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
2: ટેબલ के लिए भी एस्टिमेटेड डेली रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ ही सराधा के लिए और डे थ्री के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में और साथ ही सराधा रीजन में. और थंडरस्टॉर्म की बात करेंगे तो एंटायर गुजरात कोस्ट के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 40-50 किलोमीटर पर आवर के आसपास थंडरस्टॉर्म के टाइम विंड रहने का पूर्वानुमान है.
0: રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિને કારણે તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, અમરેલી અને સુરત સહિતના જિલ્લાઓમાં શાળા, કોલેજ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં પણ શાળા, કોલેજો બંધ રાખવા માટેની જાહેરાત કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા કરાઈ હતી.
3: રાજકોટમાં અભી તક બારિશની પ્રિકોશન્સ કો ધ્યાનમાં રખતે હુએ કલ શનિવાર કો જિલ્લે કે તમામ સ્કૂલ્સ, નિજી ઓર સરકારી કોલેજેસ, નિજી ઓર સરકારી તથા આંગણવાડી જે હૈ શૈક્ષણિક કાર્ય કે લીએ બંધ રહેંગે. જબ તક યે ફોરકાસ્ટ જો હૈ હેવી ટુ વેરી હેવી રેનફોલ જો હૈ વો સમાપ્ત નહીં હો, તબ તક લોગ અનનેસેસરી જો ભી આના જાના હૈ ઉસકો ટાલેં.
0: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12મી ઓગસ્ટ સુધી પિન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધણી બાદ વિદ્યાર્થીઓ 3-13 ઓગસ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઈને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકે છે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ 7,500 બેઠકો પર પ્રવેશ અપાશે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ આ રવિવારે યોજાશે નહીં. આગામી 2 દિવસ ભારે વરસાદને કારણે આવતીકાલે યોજાનારો સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમ સાવચેતીના પગલારૂપે રાજ્યભરમાં મુલતવી રાખવામાં આવ્યો છે. રાજ્યમાં આજે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખીને આ પરીક્ષા મોકૂફ રખાઈ છે. સંબંધિત પરીક્ષા હવે આગામી 9 ઓગસ્ટે યોજાશે. આ સાથે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે. ગીર સોમનાથમાં કાજલી ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓની એક દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ, જેમાં ગુણવત્તાયુક્ત ગ્રામ પંચાયત વિકાસ આયોજન અને ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રીએ આવકાર્યું. રાજ્યમાં અતિભારે વરસાદ, સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો દૂધવા બંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. ડાંગના મહાલમાંથી 311 બાળકોનું રેસ્ક્યુ. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ અને મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12મી ઓગસ્ટ સુધી નોંધણી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભમાં આપને સંભળાવીએ સોલી કાપડિયાના સ્વરમાં આ ગીતને.

મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ, જેની રચના કરી છે માધવ રામાનુજે અને સ્વર છે આરતી મુનશીનો.

મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. ભારતે જમ્મુ અને કાશ્મીર લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષસિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્યચંદ્રકો સાથે 10મા સ્થાને. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને કર્ણાટકની એક દિવસની મુલાકાતે જશે. શ્રી મોદી સૌપ્રથમ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ભોગાપુરમ ખાતે આશરે 18,000 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ભોગાપુરમ ખાતે 5,600 કરોડ

0: રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કરશે. આ હવાઈ મથક આંધ્રપ્રદેશમાં હવાઈ જોડાણને મજબૂત બનાવશે, જેનાથી પ્રવાસન, વેપાર, રોકાણ અને રોજગાર સર્જનને વેગ મળશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનમંત્રી વિશાખાપટ્ટનમ મેં 460 કરોડ રૂપિયા સે અધિક કે નિવેશ સે વિકસિત કી જા રહી ASIP સેમિકન્ડક્ટર પરિયોજના કી આધારશિલા રખેંગે. શ્રી મોદી કુર્નૂલ 4 નવીકરણીય ઉર્જા ક્ષેત્ર કે એકીકરણ કે લિયે 4.5 ગીગાવોટ ક્ષમતા વાલે ટ્રાન્સમિશન સિસ્ટમ કે પ્રથમ ચરણ કી આધારશિલા ભી રખેંગે. ઇસે પાવર ગ્રીડ દ્વારા એક વિશેષ પ્રયોજન વાહન દ્વારા લગભગ 5,550 કરોડ રૂપિયા કે નિવેશ સે કાર્યાન્વિત કિયા જા રહા હૈ. પ્રધાનમંત્રી લગભગ 3,550 કરોડ રૂપિયા કી લાગત સે કાર્યાન્વિત કુર્નૂલ પવન ઉર્જા क्षेत्र और सौर ऊर्जा क्षेत्र भाग ए और भाग बी के लिए ट्रांसमिशन सिस्टम का भी उद्घाटन करेंगे. वे अनंतपुरम में 2,500 मेगावाट और कुर्नूल में 1,000 मेगावाट के सौर ऊर्जा क्षेत्रों के लिए पावर ग्रिड द्वारा 800 करोड़ रुपए से अधिक की लागत के कार्यान्वित ट्रांसमिशन सिस्टम का भी उद्घाटन करेंगे. विजयवाड़ा से अलू मुरली की रिपोर्ट के साथ समाचार कक्ष से शक्ति सिंह.
0: શ્રી મોદી 1,880 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આંધ્રપ્રદેશ બાદ પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસૂર જશે, જ્યાં તેઓ સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેક સ્મારકનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
2: प्रधानमंत्री द्वारा आज उद्घाटन किए जाने वाले विवेका स्मारक स्वामी विवेकानंदा के विचार और सिद्धांत के प्रचार कार्य के लिए बनाया गया है. 75 स्क्वायर फीट में फैले इस स्मारक के साथ 4D एक्सपीरियंस सेंटर, प्रदर्शनी स्थान, एम्फी थिएटर, पाठशाला, कॉन्फ्रेंस हॉल, ग्रंथालय, ध्यान और योगा केंद्र भी बनाया गया है. श्री रामकृष्ण आश्रम के ओर से यहाँ शिक्षा के साथ युवाओं को प्रोत्साहित करने के कार्यक्रम आयोजित किए जाने वाले हैं. सुधींद्र, आकाशवाणी समाचार, બેંગળુરુ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામ સાથે વાત કરી હતી અને તેમને પદ સંભાળવા બદલ અભિનંદન આપ્યા. ગઈકાલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની વાતચીત દરમિયાન બંને નેતાઓ ટેકનોલોજી, નવીનતા, સંરક્ષણ, સુરક્ષા, સ્વચ્છ ઉર્જા, શિક્ષણ અને લોકોથી લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા અને ભારત યુકે વ્યાપાર વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા સંમત થયા હતા. શ્રી મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો તાજેતરમાં અમલમાં મુકાયેલા ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલા વેપાર અને રોકાણની તકોનો સંપૂર્ણ લાભ લેવા માટે પણ સાથે મળીને કામ કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રીને સફળ કાર્યકાળની શુભેચ્છા પણ પાઠવી હતી. મંત્રીમંડળે 2026-27 થી 2030-31ના સમયગાળા માટે 36,441 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચ સાથે ખેલો ઇન્ડિયા યોજના અને રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનોને સહાય વધારવાની મંજૂરી આપી છે. ગઈકાલે પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ નિર્ણય યુવા વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે રમતગમત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં થયેલી ચૂંટણીઓ પાકિસ્તાની સત્તા સામેના લોકોના તીવ્ર રોષનો પુરાવો છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર દમન ચાલુ રાખે છે.
3: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जांच की मांग की है. हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह જાના
0: ચાહીએ. શ્રી જયસ્વાલે પુનરુચ્ચાર કર્યો હતો કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે. રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીય નાગરિકો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે અત્યાર સુધીમાં 139 ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા છે. MV AGV રેગરર જહાજ પર થયેલા હુમલા અંગે તેમણે જણાવ્યું હતું કે 4 ભારતીયો તેમાં સવાર હતા, તેમાંથી 2 સુરક્ષિત છે, જ્યારે 2 હજુ પણ ગુમ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.

0: facebook.com/ghu અને અમારા એક્સ હેન્ડલ aiirnews_abad ને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રસ્તાવિત કાર્યવાહીનો હેતુ ઇરાનને શરણાગતિ માટે દબાણ કરવાનો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાન સાથેની રાજદ્વારી વાતચીત પર સવાલ ઉઠાવ્યા અને જોર્ડનમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા બાદ મજબૂત લશ્કરી કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ આ અહેવાલો આવ્યા છે. બીજા એક અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા ઇરાની ઉર્જા સુવિધાઓ જેવા પાવર સ્ટેશન અને ઓઇલ રિફાઇનરીઓ પર હુમલો કરવાનું વિચારી રહ્યું છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધારી છે. ત્યારબાદ ઇરાને હર્મુઝ સમુદ્રધુની બંધ કરી દીધું હતું, જેના કારણે ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને ખાતરનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરતા પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી હતી. ડોક્ટર જયશંકરે કહ્યું કે વાણિજ્યિક જહાજો અને ખલાસીઓ પર કોઈપણ જાતના હુમલા થવા જોઈએ નહીં. ભારત કોઈપણ પક્ષ દ્વારા આવા કોઈપણ હુમલાની ટીકા કરે છે. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે પોતપોતાના વજન જૂથમાં જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. અસ્મિતાએ મહિલાની 48 કિલોગ્રામ અને હર્ષ સિંહે પુરૂષોની 60 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણચંદ્રક જીત્યો. ભારતીય બોક્સર પ્રીતિએ મહિલાઓની 54 કિલોગ્રામ વર્ગમાં સેમીફાઇનલમાં ઝામ્બિયાની કેથરીનને હરાવી તો જાસ્મીને 57 અને અરુંધતી ચૌધરી 70 કિલોગ્રામ વજન જૂથની ફાઇનલમાં પહોંચી છે. અંકુશ પંગાલે પુરૂષોની 80 કિલોગ્રામ જૂથની સેમીફાઇનલમાં કેનેડાના જોશુઆ ઓફોરીને હરાવ્યો. જદુમણી સિંહે પુરૂષોની 55 કિલોગ્રામ વર્ગમાં હુસેબનીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારત અત્યાર સુધીમાં સ્પર્ધામાં 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્યચંદ્રકો એમ કુલ 23 ચંદ્રકો સાથે 10મા સ્થાને છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોની હેડલાઇનમાં ગુજરાતમાં અતિભારે વરસાદ અને પીએમ કિસાન યોજનાની મુદત લંબાવાય સહિતના સમાચારો વાંચવા મળી રહ્યા છે. નવગુજરાત સમયની હેડલાઇન છે, દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિ, અંબિકામાં 20.28 ઇંચ. અમદાવાદના આકાશમાં વરસાદી વાદળોનું મહાસાગર, આ સમાચારને તસવીર સાથે દિવ્ય ભાસ્કરે પહેલા પાને પ્રકાશિત કર્યા છે. સંદેશની હેડલાઇન છે, પીએમ કિસાન યોજના 2030-31 સુધી લંબાવાઈ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રીએ બ્રિટિશ પ્રધાનમંત્રી એન્ડી બર્નહામને પદભાર સંભાળવા બદલ અભિનંદન અને સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી. ભારતે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશા રહેશે તેવો પુનરોચ્ચાર કર્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર બીજા હુમલા માટે સૈન્યને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો અને ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્યચંદ્રકો સાથે 10મા સ્થાને. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પર
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: 55 પર કોલ કરો.
1: મિત્રો, સાંભળીએ હવે એક દેશભક્તિ ગીત. ફિલ્મનું નામ છે રોઝા, સ્વર છે હરિહરનનું.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડી જ વારમાં બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: યાર સચ બતાઉં, અભી તો ગરમિયા શરૂ હુઈ હૈ ઓર 7-7 હજાર રૂપિયે કા બિજલી બિલ ભી આને લગા. વાઇફ કબ સે બોલ રહી હૈ સોલર પેનલ લગવાને કે લિયે, બોલતી હૈ સરકાર સબસિડી ભી દે રહી હૈ. મેને જિનકો પૂછા સબકા બિજલી બિલ ઝીરો આ રહા હૈ, ઇસ બાર તો લગવા હી દેતા હું. જબ બિજલી મુફ્ત મિલતી હૈ તો લે ક્યું નહીં રહે ભાઈ, આપ ભી લગવા હી દો. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના જુડને કે લિયે રજિસ્ટર કરેં pmsuryaghar.gov.in.
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 1-4-4-1-6 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहां आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं कनकलता. राष्ट्रपति द्रौपदी मुर्मू ने लोक परीक्षा अनुचित साधन रोकथाम संशोधन विधेयक 2026 को स्वीकृति दी. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, अभद्र भाषा और नफरत से किसी समस्या का समाधान नहीं. वीडियो संदेश में कहा, राष्ट्र निर्माण और राष्ट्रहित को ध्यान में रखते हुए युवाओं को दंडित करने के स्थान पर सही राह दिखाया जाना चाहिए. प्रधानमंत्री आज आंध्र प्रदेश और कर्नाटक के एक दिन के

0: મિત્રો, હમણાં જ આપે યારાના ફિલ્મનું ગીત સાંભળ્યું. ગાયક કલાકાર હતા કિશોર કુમાર, સંગીત હતું રાજેશ રોશનનું. કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળે મહમ્મદ રફીના સ્વરમાં. બોલ છે એસ એચ બિહારીના, સંગીત ઓપી નૈયરનું અને ફિલ્મનું નામ છે કાશ્મીર કે કલી.
1: ये चांद सा रोशन

મિત્રો, હમણાં જ આપે અમાર અકબર એન્થની ફિલ્મનું ગીત સાંભળ્યું. ગાયક કલાકારો હતા કિશોર કુમાર, લતા મંગેશકર, મોહમ્મદ રફી અને મુકેશ. બોલ હતા આનંદ બક્ષીમાં. કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ શૈલેન્દ્ર સિંઘ અને લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ છે ચલતે ચલતે.

મિત્રો, હમણાં જ આપણે લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં જાને અનજાને ફિલ્મનું ગીત સાંભળ્યું. આ સાથે જ કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, અત્યારે સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી અને મનોરંજન સભર દૈનિક કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે.
1: ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આશા છે કે આપ બધા જ સ્વસ્થ હશો. હું છું આપની રેડિયો દોસ્ત હિરલ અને સ્વાગત છે આપનું કાર્યક્રમ સવારે સવારેમાં. મિત્રો, આજે છે 1 ઓગસ્ટ. આજે આપણે એક એવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરીએ જેમણે પોતાના વિચારો, લેખન અને અદમ્ય સાહસથી સમગ્ર દેશને સ્વરાજનું સ્વપ્ન દેખાડ્યું. એવા મહાન વ્યક્તિત્વ ધરાવતા લોકમાન્ય બાલ ગંગાધર તિલક, તેમની છે આજે પુણ્યતિથિ. લોકમાન્ય તિલક બાળપણથી જ ખૂબ જ હોશિયાર, સ્પષ્ટ વક્તા અને નીડર હતા. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે શિક્ષણ ક્ષેત્રે કાર્ય શરૂ કર્યું, કારણ કે તેઓ માનતા હતા કે શિક્ષિત સમાજ જ સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.

દોસ્તો, લોકમાન્ય તિલકે પત્રકારિતાને પણ દેશ સેવાનું શક્તિશાળી માધ્યમ બનાવ્યું. તેમણે કેસરી અને મહારટ્ટા નામના અખબારો શરૂ કરીને બ્રિટિશ શાસનની અન્યાયી નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો. તેમના લેખો વાંચીને હજારો લોકોમાં સ્વાતંત્ર્ય માટેની જાગૃતિ ફેલાઈ. લોકમાન્ય તિલકનું એક વાક્ય આજે પણ દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ રહીશ. આ સૂત્ર માત્ર શબ્દો નહોતા, પરંતુ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળની પ્રેરણાશક્તિ બની ગયા. લોકમાન્ય તિલક આપણને દેશપ્રેમ, સ્વાભિમાન, એકતા અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ આપે છે.

0: 10 લાખ ની લોટરી મને. વાવ,
1: ફસાણી.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: મિત્રો, આજે વિશ્વ સ્તનપાન સપ્તાહ. દર વર્ષે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ સપ્તાહ ઉજવવાનો મુખ્ય હેતુ માતાના દૂધના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો, માતાઓને સ્તનપાન માટે પ્રોત્સાહિત કરવાનો અને નવજાત શિશુના સ્વસ્થ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાનની શરૂઆત વર્ષ 1992માં વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટ ફીડિંગ એક્શન દ્વારા કરવામાં આવી હતી. માતાનું દૂધ નવજાત શિશુ માટે પ્રથમ અને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. તેમાં બાળકના વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો, વિટામિન્સ અને રોગ પ્રતિકારક તત્વો હોય છે. જન્મ પછીના પ્રથમ 1 કલાક સ્તનપાન શરૂ કરવું અને બાળકને પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ આપવું, તે જ બાળક માટે યોગ્ય આહાર કહેવાય, જેનાથી બાળકની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ડાયરિયા અને ન્યુમોનિયા જેવા ચેપી રોગનું જોખમ ઘટે છે તથા બાળકનો શારીરિક તેમજ માનસિક વિકાસ વધુ સારો થાય છે.

દોસ્તો, કોમનવેલ્થ ગેમ 2026માં નીરજ ચોપરાએ 85.83 મીટરના પ્રભાવશાળી થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો. યશવીર સિંહે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 85.41નો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કર્યો અને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય જુડો માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ. અસ્મિતા દેવીએ જુડોમાં ભારતનો પ્રથમ કોમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ મેડલ જીત્યો. મહિલાઓની 48 કિલોગ્રામ શ્રેણીમાં ચેમ્પિયન બની. અને દોસ્તો, તેજસ્વિન શંકરે પુરુષોની ડેકાથલોનમાં બ્રોન્ઝ જીતીને પ્રેરણાદાયક પુનરાગમન કર્યું. ઈજા સામે લડવાથી માંડીને પોડિયમ પર ગર્વથી ઊભા રહેવા સુધી ક્યારેય હાર ન માનવાની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરતું પ્રદર્શન કર્યું.

અને દોસ્તો, ઉર્જા સુરક્ષિત ભારત માટે સમુદ્ર નીચે શક્તિનો માર્ગ ખોલવો. કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં 84

84,00,000 કરોડના ખર્ચે એક સીમા ચિહ્નરૂપ રાષ્ટ્રીય ઓફશોર એક્સપ્લોરેશન યોજના સમુદ્ર મંથનને મંજૂરી આપી છે. આ પહેલ ઓફશોર એક્સપ્લોરેશનને વેગ આપશે, સ્થાનિક ઊર્જા ઉત્પાદનને મજબૂત બનાવશે, તકનીકી નવીનતાને પ્રોત્સાહન આપશે અને ઊર્જા સુરક્ષા તથા વિકાસ ભારત તરફ ભારતની સફરને વધુ મજબૂત બનાવશે. ઊંડા સમુદ્રથી મજબૂત ભવિષ્ય તરફ ભારત એક નવો સાહસિક માર્ગ નક્કી કરી રહ્યું છે.

મિત્રો, આજે 1 ઓગસ્ટ ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની, સમાજસેવક અને હિન્દી ભાષાના પ્રખર હિમાયતી એવા પુરુષોત્તમ દાસ ટંડનની છે આજે જન્મજયંતિ. તેમનો જન્મ 1 ઓગસ્ટ 1882ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેઓ વ્યવસાયે વકીલ હતા, પરંતુ દેશપ્રેમની ભાવનાએ તેમને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડવા માટે પ્રેર્યા. તેમણે અસહકાર આંદોલન, સવિનય કાનૂન ભંગ અને ભારત છોડો આંદોલન જેવા અનેક રાષ્ટ્રીય આંદોલનોમાં સક્રિય ભાગ લીધો. તેમનું જીવન આપણને શીખવે છે કે દેશપ્રેમ માત્ર સીમાઓની રક્ષા સુધી મર્યાદિત નથી, પરંતુ પોતાની ભાષા, સંસ્કૃતિ અને મૂલ્યોનું જતન કરવું પણ એટલું જ મહત્વનું છે.

દોસ્તો, આ સાથે જ માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત કરીએ છીએ. સવારે સવારે.

સવારે સવારે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમના આરંભમાં આપને સંભળાવીએ સુદેશ ભોંસલે અને સાધના સરગમના સ્વરમાં કમલેશ સોનાવાલાની આ રચનાને.

0: મિત્રો, હમણાં જ આપે કમલે સોનાવાલાની રચનાને સાંભળી. સ્વર હતો ઉદય મઝુમદાર અને જાહ્નવી શ્રીમાંકરનો.
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત.

મિત્રો, હમણાં જ આપે સુધીર દેસાઈની રચનાને સાંભળી. ગાયક કલાકાર હતા આશિત દેસાઈ. કાર્યક્રમના અંતમાં સાંભળીએ સંજય ઓઝા અને પાર્થ ઓઝાના સ્વરમાં આ ગીતને. ગીતકાર છે અંકિત ત્રિવેદી.

0: મિત્રો, આ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડી જ વારમાં બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યમાં અતિભારે વરસાદ. સુરતના અંબિકામાં 24 ઇંચ જેટલો ધુધવાબંધ વરસાદ. મોડી રાત્રે મુખ્યમંત્રીએ પ્રવર્તમાન વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો. સૈન્ય, એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમો બચાવ અને રાહત કામગીરી માટે ખડેપગે. રાજ્યમાં 16,500થી વધુ લોકોનું સ્થળાંતર. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ આ રવિવારે યોજાશે નહીં. રાજ્યમાં આજે યોજાનારી જીપીએસસીની જ્યારે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા મોકૂફ. ઓડિશામાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર. સામાન્ય જનજીવન ખોરવાયું. પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં 18,000 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુણેમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લોકમાન્ય તિલક સ્મારક રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકાર્યું. જમ્મુ કાશ્મીરના કુલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 1 શ્રમિકનું મોત, 1 ઇજાગ્રસ્ત. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં 3ના મોત, 12થી વધુ ઇજાગ્રસ્ત. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા. ભારત 5 સુવર્ણ, 12 રજત અને 6 કાંસ્યચંદ્રક સાથે 10મા સ્થાને. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ચંદ્રક વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ પ્રફુલ દવે અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ટોલા મારું ફિલ્મનું આ ગીત.

મિત્રો, હમણાં જ આપે પ્રફુલ દવે અને અનુરાધા પૌડવાલના સ્વરમાં જોગ સંજોગ ફિલ્મનું ગીત સાંભળ્યું. કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં ગીતને. ફિલ્મનું નામ છે મોટા ઘરની વહુ.

દોસ્તો, હમણાં જ આપે પ્રેમ દિવાની ફિલ્મનું ગીત સાંભળ્યું. ગાયક કલાકારો હતા આશા ભોંસલે અને સુરેશ વાડેકર. કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ ફિલ્મ સંતુ રંગીલીનું. ગાયક કલાકાર છે કિશોર કુમાર.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ફિલ્મ સંગીત. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીત. શરૂમાં સાંભળી અરિજિતસિંહના સ્વરમાં આ ગીતને, બોલ છે સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંહના, સંગીત પ્રીતમનું અને ફિલ્મનું નામ છે ડંકી.

મિત્રો, હવે સાંભળીએ ડ્રીમ ગર્લ ટુ ફિલ્મનું આ ગીત. ગાયક કલાકારો છે જુબિન નોતિયા, જોનિતા ગાંધી અને મીટ બ્રધર્સ. શબ્દો છે કુમારના.

દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ શાશ્વત સચદેવ અને ખાન સાહેબના સ્વરમાં ગીતને. શબ્દો છે નુસરત ફતેહ અલી ખાનના અને ફિલ્મનું નામ છે ધુરંધર ધ રિવેન્જ.

મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે સુનિલ ટેલર તથા વૃંદગાન, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળે ઉમાશંકર જોશી રચિત રચના સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત સુનિલ ટેલર અને વૃંદના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક દરમિયાન કચ્છ, મહેસાણા, પાટણ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરાયું. 40-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. રાજ્યમાં ધોધમાર વરસાદ. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 187 તાલુકાઓમાં વરસાદ. સુરેન્દ્રનગરના લખતર અને વઢવાણામાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં આજે 130.56 મીટર સપાટી, કુલ 74.53% જળસંગ્રહ. પાણીની આવક 67 ક્યુસેક અને જાવક 635 ક્યુસેક. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.21 મીટરનો વધારો. રાજ્યના 206 જળાશયોમાં 49% જેટલો જળસંગ્રહ. રાજ્યના 22 બંધ છલકાતા હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 91%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 21% વરસાદ. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે 200થી વધુ હોર્ડિંગ્સ પરથી બેનર ઉતારાયા અને જોખમી સ્ટ્રક્ચર્સ તોડી પડાયા. વરસાદના રેડ એલર્ટ જાહેર કરાયેલ જિલ્લાઓમાં તકેદારીના ભાગરૂપે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. વડોદરા ડભોઈ માર્ગ પર રાજલી નજીક પાણી ભરાવાથી વાહન વ્યવહાર સ્થગિત. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જતા પ્રવાસીઓએ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય. બોટાદમાં ખાંભડા સિંચાઈ યોજનાના ડેમમાંથી 1730 ક્યુસેક પાણી છોડાયું. નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્રની અપીલ. ભાવનગરમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવનાથી પીજીવીસીએલ દ્વારા ભાવનગર સર્કલ નીચેના 33 સબ ડિવિઝનમાં વધારાની કુલ 65 ટીમો તૈનાત. રાજકોટના ધોરાજી પાસે ભાદર 2 ડેમનો 1 દરવાજો, જ્યારે આજી 2 ડેમમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા. આ સાથે નીચાણવાળા ગામોને તકેદારી રાખવા સૂચના અપાઈ. વલસાડ બંદર રોડ ઔરંગા નદીના બ્રિજ પર પૂરના પાણીમાં ફસાયેલા 3 યુવકોનું સફળ રેસ્ક્યુ કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું સુમન કલ્યાણપુર અને સાથીઓએ ગાયેલા બરસાત કી રાત ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક

પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો મુકેશના સ્વરમાં પરખ ફિલ્મનું ગીત.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અહેમદ હુસેન અને મોહમ્મદ હુસેને ગાયેલી વાલી અસીની રચનાથી.

હમણે જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યના 206 જળાશયોમાં 49% જેટલો જળસંગ્રહ, રાજ્યના 22 બંધ છલકાતા હાઈ એલર્ટ પર. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 91%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 21% વરસાદ. રાજ્યના વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 62,657 લોકોનું સ્થળાંતર અને 9,610 લોકોનું રેસ્ક્યુ કરાયું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની 17, એસડીઆરએફની 33 અને આર્મીની 6 ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત. વરસાદના પાણીને કારણે 6 સ્ટેટ હાઇવે સહિત 720 રસ્તાઓ અવરજવર માટે બંધ કરાયા. 193 રૂટની 857 ટ્રીપ તકેદારીના ભાગરૂપે બંધ કરાઈ. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોટાવાંટ અને રાજવાસણાના નીચાણવાળા વિસ્તારમાંથી 49 લોકોને સલામત સ્થળે ખસેડાયા. સુરેન્દ્રનગરના નાયકા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારના ગામોને સાવચેત કરાયા. ભાવનગર જિલ્લામાં 24 કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ. પાલીતાણામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ. જિલ્લાનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 415.3 મિલીમીટર થયો. રાજકોટના ધોરાજીના ભાદર 2 ડેમનો 1 દરવાજો ખોલાયો. નદીપટમાં અવરજવર નહીં કરવા એલર્ટ. હેઠવાસના વિવિધ ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના જાહેર કરાઈ. સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાનો નાયકા ડેમ 100% જેટલો ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો. વાંસળ ડેમ ઓવરફ્લો થતાં ચુડા અને ગોખરવાળા ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ. મચ્છુ 2 ડેમ 100% ભરાતા હાઈ એલર્ટ. 4 દરવાજા 6 ફૂટ ખોલાશે. મોરબી શહેર સહિત 32 ગામોને સાવચેત રહેવા તંત્રનો અનુરોધ. મોરબી જિલ્લામાં ગોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડાતા જિગિયારી કોઝવે બંધ. તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અનુરોધ. આજના વિશ્વ લંગ કેન્સર દિવસ નિમિત્તે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તમાકુ છોડો ફેફસા બચાવવાનો સંદેશ આપ્યો. આ હતા ત્યાં સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભરૂચ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સાધના સરગમે ગાયેલી ઉમાશંકર જોશીની શબ્દરચનાથી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ.
1: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. હું છું તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે તમારી સમક્ષ એક નવી પ્રસ્તુતિ સાથે ઉપસ્થિત થઈ છું. બહેનો, આકાશમાં વાદળોની રમઝટ, ધરતી પર હરિયાળી અને વરસાદની રીમઝીમ વચ્ચે આપ સૌનું સહિયર કાર્યક્રમમાં સ્વાગત છે. બહેનો, તમને ખબર છે, દર વર્ષે 1-7 ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિશ્વમાં બ્રેસ્ટ ફીડિંગ એટલે કે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ સપ્તાહ મનાવવાનો હેતુ માતાના દૂધના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. બહેનો, માતાનું દૂધ માત્ર બાળકનો ખોરાક નથી, પરંતુ બાળક માટે પ્રથમ રસી, પ્રથમ રક્ષણ અને પ્રથમ પ્રેમ પણ છે. તો બહેનો, આજના કાર્યક્રમમાં હું તમને જણાવીશ કે સ્તનપાન કેમ જરૂરી છે, માતા અને બાળકને તેનાથી શું ફાયદા થાય છે, સ્તનપાન વિશેની કેટલીક ગેરમાન્યતાઓ, ચોમાસામાં સ્તનપાન કરાવતી માતાએ કેવો આહાર લેવો જોઈએ, અને તે સાથે જ તમને સુંદર મજાનું નાટક, સુંદર મજાના ગીત અને પૌષ્ટિક વાનગીઓની રેસીપી પણ આપીશ. પરંતુ તે પહેલા એક સુંદર મજાનું ગીત

બહેનો, બાળકના જન્મ પછીનું પ્રથમ પીળાશ પડતું દૂધ, જેને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે, તે બાળક માટે અમૃત સમાન છે. તેમાં એવા તત્વો હોય છે જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જન્મ પછીના એક કલાકની અંદર સ્તનપાન શરૂ કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. અને બહેનો, જીવનના પ્રથમ 6 મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું જ દૂધ આપવાની સલાહ આપવામાં આવે છે. પાણી કે અન્ય કોઈ ખોરાકની તેને જરૂર પડતી જ નથી. બહેનો, બાળક જ્યારે જન્મે છે ત્યારે તેની ઇમ્યુનિટી ખૂબ જ લો હોય છે. તેને ડાયેરિયા, ન્યુમોનિયા અને અન્ય ચેપનું જોખમ રહેલું હોય છે. ત્યારે માતાનું દૂધ બાળકને આ બધા જ પ્રકારના જોખમથી ઉગારવામાં મદદરૂપ થાય છે. વળી માતાના દૂધથી બાળકના મગજનો વિકાસ ઝડપી બને છે. માતાનું દૂધ બાળકને સરળતાથી પચી પણ જાય છે. તેને એલર્જી અને અસ્થમાનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. તે ઉપરાંત બહેનો, બાળકને નિયમિત સ્તનપાન કરાવવાથી બાળક અને માતા વચ્ચે ભાવનાત્મક બંધન મજબૂત બનાવે છે. બહેનો, માતાનું દૂધ જેટલું બાળક માટે જરૂરી છે તેટલા જ તેના ફાયદા માતાને પણ છે. તો બહેનો, નિયમિત સ્તનપાન મહિલાને પ્રસૂતિ પછી ગર્ભાશય ઝડપથી સામાન્ય કદમાં આવવામાં મદદ કરે છે. પ્રસૂતિ બાદ રક્તસ્ત્રાવ ઓછો કરવામાં પણ મદદરૂપ બને છે. સ્તન અને અંડાશયના કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ પણ સ્તનપાન ઘટાડે છે. ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. બહેનો, ગર્ભાવસ્થા દરમિયાન વધેલું વજન ઘટાડવામાં નિયમિત સ્તનપાન મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. બહેનો, આજની આધુનિક જીવનશૈલી, નોકરી અને પ્રસૂતિ બાદ પૂરતો આરામ ન મળવો, તણાવ, સ્તનપાન અંગેની અપૂરતી માહિતી અને ક્યારેક તબીબી કારણોસર ઘણી માતાઓ બાળકને નિયમિત સ્તનપાન કરાવી શકતી નથી. કેટલીક માતાઓને તો એવું પણ લાગે છે કે તેમનું દૂધ પૂરતું નથી, જ્યારે ઘણી વખત યોગ્ય માર્ગદર્શનથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. બહેનો, બાળક જેટલું વધુ સ્તનપાન કરે છે તેટલું વધુ દૂધ બને છે. જો દૂધ ઓછું લાગતું હોય અથવા બાળકને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી પડતી હોય તો બાળ રોગ નિષ્ણાત અથવા લેક્ટેશન કાઉન્સેલરની સલાહ અવશ્ય લેવી. અને બહેનો, જો કોઈ તબીબી કારણસર માતા સ્તનપાન ન કરાવી શકે તો તેના માટે અપરાધ ભાવ રાખવાની જરૂર બિલકુલ નથી. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ મુજબ બાળકને યોગ્ય પોષણ આપવું સૌથી મહત્વપૂર્ણ છે. બહેનો, સ્તનપાનને લઈને ઘણી ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે, જેમ કે નાના સ્તન હોય તો દૂધ ઓછું આવે. પરંતુ સત્ય એ છે કે સ્તનનું કદ અને દૂધનું ઉત્પાદન એકબીજા સાથે સંબંધિત નથી. બાળક જેટલું વધુ સ્તનપાન કરે છે તેટલું દૂધ વધુ બને છે. બહેનો, બીજી ગેરમાન્યતા એ છે

0: કે પ્રથમ પીળાશ પડતું દૂધ એટલે કે કોલેસ્ટ્રોલ ગંદુ હોય છે, તેથી તેને કાઢી નાખવું જોઈએ. પરંતુ બહેનો, સત્ય એ છે કે કોલેસ્ટ્રોલ બાળક માટે પ્રથમ કુદરતી રસી છે, જેમાં રોગ પ્રતિકારક તત્વો ભરપૂર હોય છે. ત્રીજી ગેરમાન્યતા બહેનો એવી પ્રવર્તે છે કે માતાને શરદી કે તાવ હોય તો સ્તનપાન ન કરાવવું જોઈએ. પરંતુ સત્ય એ છે કે સામાન્ય શરદી તાવમાં મોટા ભાગે સ્તનપાન ચાલુ રાખી શકાય છે, જો કે કોઈ દવા ચાલી રહી હોય તો તે અંગે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ગેરમાન્યતા એવી પણ છે બહેનો કે દૂધ ઓછું આવે તો તુરંત જ ફોર્મ્યુલા મિલ્ક શરૂ કરી દેવું જોઈએ. પરંતુ સત્ય એ છે કે ઘણી વખત યોગ્ય રીતે સ્તનપાન કરાવવાથી દૂધનું ઉત્પાદન વધી શકે છે, એટલે તે પહેલા નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. તે સાથે જ બહેનો એવી પણ ગેરમાન્યતા છે કે ઉનાળામાં બાળકનું ગળું સુકાતું હોવાથી બાળકને અલગથી પાણી આપવું પડે. પરંતુ બહેનો, સત્ય એ છે કે માતાના દૂધમાં લગભગ 87% પાણી હોય છે, જે બાળકની પાણીની જરૂરિયાત પૂરી કરે છે. એટલે ચોમાસું હોય કે ઉનાળો, બહેનો, પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ જ બાળક માટે પૂરતું છે. ગેરમાન્યતા તો એવી પણ છે કે સ્તનપાન કરાવવાથી સ્તનોનો આકાર બગડી જાય છે. પરંતુ બહેનો, સત્ય એ છે કે શરીરમાં થતા કુદરતી ફેરફારો, ગર્ભાવસ્થા અને ઉંમર જેવા પરિબળો વધુ જવાબદાર હોય છે. માત્ર સ્તનપાનથી આકાર ક્યારેય બગડતો નથી. તે સાથે જ બહેનો, લોકોમાં ગેરમાન્યતા એવી પણ છે કે માતા કામ કરતી હોય તો સ્તનપાન શક્ય નથી. પરંતુ બહેનો, સત્ય એ છે કે દૂધ કાઢીને સ્વચ્છ રીતે સંગ્રહ કરી શકાય છે અને કામકાજ કરતી માતાઓ પણ યોગ્ય આયોજનથી બાળકને માતાનું દૂધ આપી શકે છે. સ્તનપાન વિશે સાંભળેલી વાતો કરતા વૈજ્ઞાનિક માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ. બહેનો, યોગ્ય માહિતી જ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યની સાચી ચાવી છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ઘણી બધી મહિલાઓ નવી નવી માતાઓ બની હશે. તો બહેનો, ચોમાસામાં સ્તનપાન કરાવતી વખતે માતાઓએ ખાસ શું કાળજી રાખવી જોઈએ? તો બહેનો, ચોમાસામાં ભેજ, ચેપ અને પાચનની સમસ્યાઓ વધતી જતી હોય છે, તેથી સ્તનપાન કરાવતી માતાઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હાથની સ્વચ્છતા રાખવી જોઈએ, એટલે કે બાળકને સ્તનપાન કરાવતી વખતે સૌથી પહેલા હાથ સાબુથી ધોવા જોઈએ. બહેનો, વરસાદની ઋતુમાં તરસ ઓછી લાગે છે, છતાં માતાઓએ પૂરતું ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવું જોઈએ. તે સાથે જ બહેનો, માતાઓએ સંતુલિત અને તાજો આહાર લેવો જોઈએ. વાસી, ખુલ્લો કે અડધો રાંધેલો ખોરાક ન ખાવો જોઈએ. વરસાદમાં માતાઓએ ખાસ કરીને ચેપથી બચવું જોઈએ. જો માતાઓને શરદી, ઉધરસ કે તાવ આવતો હોય તો હાથ સ્વચ્છ રાખી માસ્ક પહેરીને બાળકને સ્તનપાન કરાવી શકાય છે. તો બહેનો, તમને આટલી માહિતી આપ્યા બાદ હવે સમય છે તમને સુંદર મજાનું નાટક સંભળાવવાનું. તો બહેનો, પ્રસ્તુત છે વિકાસ મહેતા દ્વારા લિખિત નાટક જોજે વાત બહાર જાય નહીં. રજૂઆત કરતા છે અખિલેશ નાણાવટી.
1: ડોક્ટર
2: ઇન્દ્રવદન શેઠ, આઈ એમ સોરી, મારે તમને એક બેડ ન્યૂઝ આપવાના છે.
1: શું થયું ઉર્વશીને?
2: ઉર્વશીને કઈ નથી થયું.
1: તો પછી બાળક?
2: એ તો ગર્ભમાં જ મરી ગયું હતું.
1: ડોક્ટર,
2: પણ એના બચવાની કોઈ શક્યતા જ ન હતી.
1: હું સમજી શકું છું ડોક્ટર, પણ ઉર્વશી નાની જાણતો નથી ને?
2: ના, હજી એ તો એનેસ્થેશિયાની અસરમાં બેભાન જ છે. લગભગ 2 કલાક પછી હોશમાં આવશે.
1: લગ્નને 3 વર્ષ બાદ બાળક અવતર્યું, તે પણ મરેલું.
2: ગર્ભમાં મરેલા બાળકનું ઝેર શરીરમાં ન ફેલાય એટલે ઉર્વશીનું ગર્ભાશય પણ કાઢી લીધું છે.
1: એટલે
2: એમ કે ઉર્વશી હવે ક્યારેય માં નહીં બની શકે.
1: ડોક્ટર, હું તો હરીની જેવી મરજી એવું પણ કહી શકતો નથી. અમે કોઈનું ક્યારેય કશું બગાડ્યું નથી.
2: શાંત થાઓ શેઠ, પ્લીઝ રિલેક્સ. જે થવા કાળ હતું એ તો થઈ ગયું, હવે આગળ શું કરવું એ વિચારો ઇન્દ્રવદન શેઠ.
1: માફ કરજો ડોક્ટર, હું જરા ભાવુક થઈ ગયો હતો.
2: હું સમજી શકું છું.
1: ઉર્વશીને મરેલું બાળક જન્મ્યું છે, એની જાણ કોઈને ના થવી જોઈએ.
2: પણ ઉર્વશી ભાનમાં આવશે અને પૂછશે તો?
1: કહેવાનું કે બાળકને આયા નવડાવવા લઈ ગઈ છે.
2: પણ આ અમારા એથિક્સની વિરુદ્ધ છે શેઠ.
1: આઈ નો ડોક્ટર, મને 2 કલાક આપો પ્લીઝ ડોક્ટર, પ્લીઝ.
2: પણ ઇન્દ્રવદન શેઠ,
1: માત્ર 2 કલાક ડોક્ટર, હું તમારો ઉપકાર જિંદગી પર નહીં ભૂલું.

0: અરે લક્ષ્મી, અરે કેટલા વર્ષે દેખાઈ!
1: હા બા, વિજય સાથે લગ્ન કરીને હરિનગર રહેવા ચાલ્યા ગયા. ત્યાં નજીકના બંગલાઓમાં કામ કરું છું. આ વિસ્તાર બહુ દૂર પડે છે.
0: અને વિજય એ શું કરે છે?
1: કોન્ટ્રાક્ટ પર પ્લમ્બિંગનું કામ કરે છે.
0: સરસ સરસ, તમે લોકો સુખી છો એ જાણીને આનંદ થયો.
1: બા, આ બધું તમારા આશીર્વાદનો પ્રતાપ છે. 5 વર્ષ તમારે ત્યાં ઘરકામ કર્યું, જે શીખવા મળ્યું, જે સંસ્કાર મળ્યા, એના કારણે આજે 2 પાંદડે ભેગા થયા છે.
0: તારા જેવી કામગીરી ને સંસ્કારી કામવાળી મળવી મુશ્કેલ છે. તું તો ઘરના સભ્યોની જેમ બધા કામ કાળજીપૂર્વક કરતી હતી.
1: હા બા, અને તમે બધા મને પોતાની માનતા હતા. શેઠ સાહેબ, તમે, હેમંતભાઈ, બધા જ. હું દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ હતી. પણ ઉર્વશી બહેને તો મને

0: આનંદ થયો.
1: બા, આ બધું તમારા આશીર્વાદનો પ્રતાપ છે. 5 વર્ષ તમારે ત્યાં ઘરકામ કર્યું, જે શીખવા મળ્યું, જે સંસ્કાર મળ્યા, એના કારણે આજે 2 પાંદડે ભેગા થયા છીએ.
0: તારા જેવી કામગીરી ને સંસ્કારી કામવાળી મળવી મુશ્કેલ છે. તું તો ઘરના સભ્યોની જેમ બધા કામ કાળજીપૂર્વક કરતી હતી.
1: હા બા, અને તમે બધા મને પોતાની માનતા હતા. શેઠ સાહેબ, તમે, હેમંતભાઈ, બધા જ. હું દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ હતી. પણ ઉર્વશી બેને તો મને દૂધમાંની માખી ગણી અને ઉંચકીને બહાર ફેંકી દીધી.
0: અરે, 3 વર્ષ થયા એ વાતને, ભૂલી જા હવે.
1: આટલા વર્ષો એ જ પ્રયત્નો કર્યા. કદાચ થોડું ઘણું ભૂલવા પણ માંડી હતી. પણ આ બંગલામાં પ્રવેશતા જ બધી સ્મૃતિ જાણે દિવાલ ફાડીને મને ઘેરી વળે છે.
0: સાચે જ, ઉર્વશીએ તારી સાથે બહુ જ અન્યાય કર્યો. પણ લક્ષ્મી, હવે તારા લગ્ન થઈ ગયા, પતિ સારું કમાય છે, હવે સુખને ભોગવો અને દુઃખને ભૂલી જાઓ.
1: શરીર પર લાગેલા ઘા સમય જતાં ભૂલી જવાય છે, પણ મન પર લાગેલા ઘા વિસરાતા નથી બા. અમારા ગરીબની સમાન જ મૂડી છે, અને એ જો લૂંટાઈ જાય તો. બા બા, યાદ છે ને તમને, હનીમૂનની ટ્રીપ પરથી ઉર્વશી અને હેમંતભાઈ પાછા આવ્યા હતા. હેમંતભાઈ ઓફિસે ગયા હતા. હું ઉર્વશી બેનનો રૂમ સાફ કરવા ગઈ હતી ત્યારે મને જોઈને જે ગુસ્સે થઈ ગયા.
2: એ આ શું કરી છે? આ રૂમમાં કેમ ઘૂસી આવી?
1: કચરા પોતા કરવા.
2: ત્યાં જુબી રે, અંદર નહીં આવતી. શું નામ છે તારું?
1: લક્ષ્મીબાઈ. પણ તમે મને લક્ષ્મી કહેશો તો ચાલશે.
2: હું તને બાઈ કહીશ, સમજી?
1: સારું મોટી બેન.
2: શું કહ્યું? મોટી બેન? હું તારી મોટી બેન થાઉં?
1: હું હેમંતભાઈ ને મોટા ભાઈ કહું છું, એટલે તમને મોટી બેન કહ્યા. મેં કઈ ખોટું કર્યું?
2: એકદમ ખોટું. હવેથી તારે હેમંત ને સાહેબ અને મને મેડમ કહેવાનું, સમજી? અને હા, મને પૂછ્યા વગર બેડરૂમમાં આવવાનું નહીં, ને કોઈ ચીજને અડકવાનું નહીં.
1: જી, હવે પૂછીને આવીશ. હવે કામે લાગુ મેડમ.
2: બાએ બધાને મોડે ચડાવી માર્યા છે. ડ્રાઈવર, રસોઈયો, નોકરાણી, કોઈ સીધા મોડે બોલવાનું શીખ્યા જ નથી. હવે આ મારી સામે શું જોઈ રહી છે? જા કામે લાગ.
0: ઉર્વી, તારી ચા ઠંડી થાય છે?
2: આ ડોશીએ જીવ લેવા બેઠી છે. એ આવી બા.
0: અરે લક્ષ્મી, છા નહીં રહી જા.
2: બા, આ બાઈ ઢોંગી છે, મગરમચ્છના આંસુ સારી છે.
1: ના બા, મારે બીજું કઈ જ કહેવાનું નથી. હું નિર્દોષ છું બા, મને આ વાતની કોઈ જાણ જ નથી.
2: પોલીસને ખબર આપીશું ને 2-4 ડંડા પડશે ને, એટલે બધું સાચું બહાર આવશે. મારી ટ્રાવેલિંગ બેગમાંથી 15 તોલાનો હાર ચોરાઈ જાય છે. બેડરૂમમાં લક્ષ્મી સિવાય કોઈ આવતું નથી. માળી, રસોઈયો કે ડ્રાઈવર કદી અંદર આવતા નથી, તો પછી હાર ગયો ક્યાં?
0: ક્યાં કાઢે હાથે મુકાઈ ગયો હશે.
2: મેં બધી બેગો ચેક કરી લીધી છે, હારનું બોક્સ ક્યાંય નથી. બા, મને તો ખાતરી છે કે લક્ષ્મીના હાથે હાર ચડી ગયો હશે અને એને જ સગે વગે કરી નાખ્યો છે.
0: આટલા વર્ષોમાં એક કે નાની વસ્તુ પણ આમથી તેમ થઈ નથી. લક્ષ્મી પર મને પૂરેપૂરો વિશ્વાસ છે. લક્ષ્મી ચોરી કરે જ નહીં.
2: બા, ગમે તેટલા જતન કરીને થોર વાવો તો કાંટા જ વાગે, એના ઉપર આંબા ના આવે.
0: ઉર્વી,
2: બા યાદ છે લક્ષ્મીએ વિજય માટે સાયકલ લેવા 5,000 રૂપિયા માંગ્યા હતા? તમે 2 દિવસ પછી આપવાનું કહ્યું હતું. એને થયું 5 લાખનો હાર જ તફડાવી લો, એટલે 5,000 લેવાની ને પાછા આપવાની ઝંઝટ જ મટી જાય.
1: બા, હવે મારાથી સહન થતું નથી. હું માથું ઊંચું રાખીને સમાન ભેર નોકરી કરું છું, મારી પોતાની જાત મહેનતની કમાઈ નું ખાઉં છું. બા, બા મને રજા આપો, હું એક ક્ષણ પણ એ રોકાવા માંગતી નથી.
2: જોયું કેવી ચાલાક બાઈ છે? પોલીસ આવે તે પહેલા જ ભાગી જવા માંગે છે. ચૂપચાપ ઉભી રહે, હું હમણાં જ પોલીસને ફોન કરું છું.
0: ઉર્વી, આ ઘરમાં પોલીસ નહીં આવે, સમજી? ઘરના મેલા લુગડા ઘાટ ઉપર ધોવા ના જવાય.
2: હેલો, યસ, ઉર્વશી સ્પીકિંગ. નો, હી ઇઝ ઇન ઓફિસ. યસ, આઈ એમ હિઝ વાઇફ. વોટ, ધ નેકલેસ બોક્સ? ઓ યસ, ઇટ્સ

0: sent through courier. Yes, we shall pay the charges. Thank you very much.
1: કોનો ફોન હતો?
0: સ્વિટ્ઝર્લેન્ડની હોટલમાંથી. અમે હનીમૂનની ટ્રીપમાં ત્યાં ઉતર્યા હતા.
1: અને હોટલ છોડતી વખતે નેકલેસનું બોક્સ ત્યાં જ ભૂલી આવ્યા ખરું ને?
0: બા,
1: અને આ નિર્દોષ લક્ષ્મી ઉપર આરોપ લગાવ્યો. ચાલ માફી માંગ.
0: બા, લક્ષ્મી તો ચાલી ગઈ. જુઓ ક્યાં છે.
1: હે, ગઈ? લક્ષ્મી ગઈ? હવે ક્યારે નહીં આવે. નાના માણસોને મદદ ન કરી શકો તો વાંધો નહીં, પણ એની બદદુઆ લાગે તેવું કામ તો ક્યારેય કરવું નહીં.
0: બા,
2: એ દિવસે ઉર્વશીબેન ફોન પર વાત કરતા હતા અને હું ચાલી નીકળી,
1: પણ એ જ દિવસે ખબર પડી ગઈ હતી કે તારા પર ચોરીનું જે આડ મુકાયેલું એ ખોટું હતું. તો પછી તું રોકાઈ કેમ નહીં?
2: બા, અમે ગરીબ માણસો, અમે લાગણી અને પ્રેમના ભૂખ્યા છીએ. બા, મન કાચ જેવું હોય છે, એકવાર તૂટી જાય પછી સંધાતું નથી.
1: અરે છોડ લક્ષ્મી, જે થઈ ગયું એને ભૂલી જવું જ યોગ્ય છે. આજે છેક 3 વર્ષે તું આવી અને આપણે શું જૂના જખમો ખોતરવા બેઠા હે? અરે ચાલ બોલ, હજી તું આ ઘરની જ મેમ્બર છે હા? કંઈ પણ જરૂર પડે તો અચકાયા વિના માગી લેજે.
2: બા, આજે એક ખાસ કામે આવીશું.
1: બોલ બોલ, શું કામ પડ્યું મારું?
2: હમણાં જ ખબર પડી જશે. રીમા, અંદર લઈ આવજે તો.
1: અરે રીમા, આ કોનું બાળક છે? હે
2: બા, આ મારું બાળક છે.
1: હે,
2: બસ અઠવાડિયાનું જ છે.
1: હા,
2: રોહિત નામ રાખ્યું છે એનું. તમારા આશીર્વાદ લેવા આવીશું.
1: લાવ લાવ રીમા, લાવ મારા હાથમાં આપે. હા વાહ, અરે અરે અરે, જોતો લક્ષ્મી કેવું હસે છે મારા હાથમાં, જોતો ખરી. અરે વાહ વાહ વાહ, કેટલું સુંદર બાળક છે. આના કપાળે કાળી તીલી લગાવજે, ક્યાંક મારી નજર ન લાગે.
2: બા, તમારી નજર તે લાગતી હશે.
1: અને રીમા, મીઠાઈ લઈ આવ, લક્ષ્મીનું મોં મીઠું કરાવો. મહારાજ, લક્ષ્મી આજે અહીં જ જમશે.
2: ના બા, મારા રોહિતને તમારા આશીષ મળે ને એ જ બહુ છે. વિજય ઘેર રાહ જોતો હશે. હું નીકળું બા.
1: ઠીક છે, વિજયને લઈને ક્યારેક આવજે. હા,
2: જય શ્રી કૃષ્ણ. બા,
1: જય શ્રી કૃષ્ણ.
3: સુલોચના,
1: અરે શું થયું? આમ મૂંઝાયેલા કેમ લાગો છો?
3: એક અશુભ સમાચાર છે.
1: હે, ઉર્વશીને કાંઈ થયું તો નથી ને?
3: ઉર્વશીને કાંઈ થયું નથી, એની તબિયત સારી છે. પણ એને જે બાળક અવતર્યું તે મરેલું હતું.
1: હે ભગવાન, આ આટલી કાળજી રાખી તોય નસીબ આપણા. ઈશ્વરનો પાડ માનો કે ઉર્વશી સાજી સમી છે.
3: સાજી સમી છે, પણ હવે તે કાચની પૂતળી છે.
1: એટલે?
3: એટલે એમ કે હવે તે ક્યારેય માં નહીં બની શકે. એનું ગર્ભાશય કાઢી નાખવું પડ્યું છે. એ અત્યારે તો બેહોશ છે, કલાક પછી હોશમાં આવશે અને એને ખબર પડશે તો એ ગાંડી થઈ જશે.
1: શ્રીનાથજી જરૂર કોઈ માર્ગ સુધારશે.
3: હું અનાથ આશ્રમમાં બીજી 2-4 હોસ્પિટલમાં જઈ આવ્યો, પણ મા વિનાનું ને તાજું જન્મેલું બાળક મળ્યું નહીં. નહીતર ઉર્વશી ભાનમાં આવે ત્યારે એના ખોળામાં મૂકીને કહેત કે આ તારું બાળક છે.
1: હમણાં જ લક્ષ્મી આવી હતી, એના હાથમાં એનું બાળક હતું, અને એને કહીએ તો?
3: એ શા માટે આપે? ઉર્વશી એનું કેટલું અપમાન કર્યું છે. ના, લક્ષ્મીને કહેતા મારી જીભ નહીં ઉપડે.
2: શેઠ, તમારે માંગવાની જરૂર નથી, મેં બધી વાત સાંભળી. હું જાતે જ અમારું બાળક તમને આપું છું. હવે ઉર્વશી તુમાકીવાળી ઉતી નથી, એક માં છે. હું એક માં થઈને એનું દર્દ સમજી શકું છું. આ મારું બાળક હવેથી ઉર્વશીની ગોદમાં રમશે તો એ પણ સુખી થશે અને ઉર્વશી પણ. અને એ બંનેની ખુશી જોઈ મને પણ આનંદ થશે. લો બા, આજથી અમારો રોહિત ઉર્વશી બેનનું.
1: જીવતી રહે બેટા.
2: શેઠ, બા, હું રજા લઉં.
3: એક મિનિટ લક્ષ્મી, આલે આ એ જ સોનાના ઘરેણાનું બોક્સ છે જેના ચોરીના આરોપને કારણે તું આ ઘર છોડી ચાલી ગઈ હતી. આજે એ જ બોક્સ અમે તને

0: ભેટ આપીએ છીએ.
1: પણ શેઠ,
0: ના ના નહીં પાડતી, પ્લીઝ લઈ લે. લક્ષ્મી, લક્ષ્મી, અમે તારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ચાલ તને ઘર સુધી મૂકી આવીએ.
1: ના શેઠ, હું જતી રહીશ. ઉર્વશીબેન ભાનમાં આવે તે પહેલા તમારે હોસ્પિટલ પહોંચવાની જરૂર છે. જય શ્રી કૃષ્ણ.
2: જય શ્રી કૃષ્ણ.
0: જોયું સુલતના, નાના માણસોમાં કેટલી મોટી ઉદારતા હોય છે. લોબીમાં ઉભા ઉભા એણે આપણી વાત સાંભળી અને તરત જ હૃદય પર પથ્થર મૂકીને આપણને મૂંઝવણમાંથી બહાર કાઢવા જાતે જ દોડી આવી.
2: ઉર્વશી જેને થોર કહેતી હતી એ થોર ને તો આંબો આવ્યો. આંબો ઉર્વશીને જ્યારે ખબર પડશે.
0: ના ના, આ વાત કોઈને કહેવાની નથી. સુલોચના જોજે, વાત બહાર જાય નહીં.
3: તો બહેનો, હમણાં જ આપે સાંભળ્યું વિકાસ મહેતા દ્વારા લિખિત નાટક જોજે વાત બહાર જાય નહીં. તો બહેનો, તમને સુંદર મજાનું નાટક સંભળાવ્યા બાદ હવે મારું મન તમને સુંદર મજાનું ગીત પણ સંભળાવવાનું છે.

બહેનો, જેમ કે મેં કહ્યું હતું કે હું તમને પૌષ્ટિક વાનગીઓની રેસીપી પણ આપીશ, જે સ્તનપાન કરાવતી માતાઓને દૂધના ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય તેવી છે. તો બહેનો, મેથી અને ગોંદના લાડુની રેસીપી. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1/2 કપ ગોંદ, 2 કપ ઘઉંનો લોટ, 1 કપ ઘી, 2 ચમચી મેથીનો પાવડર, 1.5 કપ ગોળ, બદામ, કાજુ, અખરોટ, સૂઠ અને એલચીનો પાવડર. તો બહેનો, બનાવવાની રીત. ઘીમાં ગોંદને તળી લો, પછી ઘઉંનો લોટ ધીમા તાપે શેકો, તેમાં મેથી, સૂઠ, સૂકા મેવાનો ભૂકો અને ગોળ ઉમેરીને લાડુ વાળી લો. બહેનો, મેથી, ગોંદ અને સૂકા મેવા ઉર્જા અને પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. તો બહેનો, બીજી રેસીપી છે અળસી તલની ખીર. તો બહેનો, તે માટે સામગ્રી છે 2 ચમચી અળસી, 2 ચમચી સફેદ તલ, 2 કપ દૂધ, ગોળ, એલચી અને થોડા બદામ પિસ્તા. તો બહેનો, બનાવવાની રીત. અળસી અને તલને હળવા શેકીને પીસી લો, દૂધ ઉકાળી તેમાં આ મિશ્રણ ઉમેરો, ગોળ અને એલચી નાખી 5 મિનિટ સુધી પકાવો. બહેનો, અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને તલમાં કેલ્શિયમ હોય છે, જે પ્રસૂતા માતાને પોષણમાં મદદરૂપ થાય છે. તો બહેનો, મને આશા છે કે તમને મારી આજની આ પ્રસ્તુતિ ગમી હશે. તો તમને આ પ્રસ્તુતિ કેવી લાગી તેના અભિપ્રાયો તમે પત્ર મારફતે અમને જરૂરથી લખી મોકલાવશો. તો બહેનો, મારે તો તમારી સાથે હંમેશા ઘણી બધી

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આજના કલાકાર હતા શાશ્વતી ચેટર્જી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ની મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. જુલાઈ 2025ની સરખામણીમાં 15% વધારો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું. શ્રી મોદીએ પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું. તેમણે એરપોર્ટની અત્યાધુનિક મુસાફરો સુવિધાઓની પણ સમીક્ષા કરી અને અધિકારીઓએ તેમને તેની ડિઝાઇન, અદ્યતન ટેકનોલોજી અને ઉડ્ડયન કેન્દ્ર તરીકે ભવિષ્યના વિસ્તરણ વિશે માહિતી આપી. પ્રધાનમંત્રીએ 13,500થી વધુ આદિવાસી મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત થીમસા નૃત્ય પણ નિહાળ્યું. ત્યારબાદ તેઓ જાહેર સભાસ્થળ તરફ ગયા, જ્યાં તેઓ અનેક મુખ્ય માળખાકીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમણે સભાને સંબોધિત કરી. આંધ્રપ્રદેશ બાદ આજે પ્રધાનમંત્રી કર્ણાટકના મૈસુરુ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કરશે. આ સ્મારક 1892માં ભારતના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક સ્વામી વિવેકાનંદની મૈસુરુની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યાં તેઓ મૈસુરના દિવાન સર કે શેષાદ્રી અય્યરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે અમેરિકાની યાત્રા માટે મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડિયર પાસેથી નાણાકીય સહાય મેળવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી છે. આ વિધેયક ગુરૂવારે સંસદમાં પસાર થયું હતું, જેનો ઉદ્દેશ્ય કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદાકીય માળખા હેઠળ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, ન્યાય અને અખંડિતતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે. આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી સખત સજાનો સમાવેશ થાય છે. આ કાયદામાં પોલીસ દ્વારા માહિતી દાખલ કર્યાની તારીખથી 2 મહિનાની અંદર ગુનાઓની તપાસ પૂર્ણ કરવામાં આવે, જ્યારે ચાર્જશીટ દાખલ થયાની તારીખથી 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે તેવી જોગવાઈ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા બાદ આજે હવામાન વિભાગે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ સહિતના 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 149 તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં 62,000 કરતાં વધુ લોકોનું સ્થળાંતર અને 9,000 કરતાં વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. આર્મીની 6, એનડીઆરએફની 17 અને ડીઆરએફની ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64% કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે. ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં અનેક નદીઓ છલકાઈ રહી છે અને સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે ભદ્રક, બાલાસોર, જાજપુર અને કેઉંઝર સહિત પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત બચાવ અને પુનર્વસન પ્રયાસોની પણ સમીક્ષા કરશે. હીરાકુર જળાશયમાં પાણીનું સ્તર 625 ફૂટથી વધુ વધવાથી 22 દરવાજા ખોલવામાં આવ્યા છે. બૈતરણી, દેવી અને ભાર્ગવી નદીઓમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે, જ્યારે સાલંદી અને કુશભદ્રા નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. કેરળમાં ભારે વરસાદ સતત ચાલુ છે. રાજ્યના 14માંથી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 જિલ્લા

જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બાકીના 3 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલ સાંજથી સતત વરસાદને કારણે રાજ્યમાં વ્યાપક પાણી ભરાઈ ગયા છે અને 9 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પલક્કડમાં મંગલમ ડેમ અને તિરુવનંતપુરમમાં નૈયર અને અરોવિકારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પર 2 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, દરિયાકાંઠાના કર્ણાટક, દક્ષિણ આંતરિક કર્ણાટક, કોંકણ, ગોવા, કેરળ અને માહેમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન ગુજરાત, છત્તીસગઢ, વિદર્ભ, આસામ અને ત્રિપુરામાં વીજળી સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજતચંદ્રક જીતવા બદલ અને યશવીરસિંહને મેન્સ જ્વેલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સિદ્ધિઓ દરેક ભારતીયને ગર્વ કરાવે છે. યશવીરસિંહને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે યુવા ખેલાડીએ પ્રભાવશાળી થ્રો કર્યો જે તેમના ઉત્સાહ અને સમર્પણને પ્રતિબિંબિત કરે. વિદેશ મંત્રાલયમાં આર્થિક સંબંધોના સચિવ સુધાકર દાલેલાએ બેનિન પ્રજાસત્તાકના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે શ્રી દાલેલાએ ભારત અને બેનિન વચ્ચે મજબૂત સંબંધો બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ચૂંટણી પંચે તેલંગાણામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. બુથ સ્તરના અધિકારીઓ 10 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને ચકાસણી કરશે. મતદાન મથકોનું પુનર્ગઠન અને પુનઃવ્યવસ્થાપન પણ આ તારીખ સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીનો ડ્રાફ્ટ હવે 17 ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવશે. દાવાઓ અને વાંધા દાખલ કરવાનો સમયગાળો 17 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધીનો રહેશે, જેનો નિકાલ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થશે. અંતિમ મતદાર યાદી 19 ઓક્ટોબરના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ 2738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 2852 પૈસા, મુંબઈમાં 2651 રૂપિયા 50 પૈસા અને ચેન્નઈમાં 2906 રૂપિયા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણય રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાદ્ય અને પીણાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત આપશે. જમ્મુ અને કાશ્મીરમાં કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બીજા મજૂરનું આજે સવારે મોત થયું છે, જેનાથી મૃત્યુઆંક 2 થયો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શ્રીનગરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઘાયલ મજૂરનું મોત થયું હતું. ઇંટના ભઠ્ઠામાં કામ કરતા 2 મજૂરો પર ગઈકાલે સાંજે અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ તરત જ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને આતંકવાદીઓને શોધવા માટે મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઉપરાંત કુલગામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 6 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવશે. ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે 2,11,205 કરોડ રૂપિયા થયું હતું, જે જુલાઈ 2025માં 1,83,065 કરોડ રૂપિયા હતું. તેનાથી 15.4% વધારો દર્શાવે છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર કુલ સ્થાનિક GST આવક 1,44,695 કરોડ રૂપિયા રહી છે, જે એક વર્ષ પહેલા કરતા 10.1% વધુ છે. આયાતમાંથી GST કલેક્શન 28.8% વધ્યું છે. આજે ઉત્તર જાપાનમાં આઓમોરી પ્રાંત નજીક 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જાપાન હવામાન એજન્સીએ અહેવાલ આપ્યો કે ભૂકંપ 80 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો, જો કે સુનામીનો કોઈ ભય નથી. મંગળવારે કુમામોટો પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આ ભૂકંપ આવ્યો હતો. તે ભૂકંપની મહત્તમ તીવ્રતા 7 હતી. તે ભૂકંપથી સમગ્ર પ્રાંતમાં વ્યાપક વિનાશ થયો છે. તેનો મૃત્યુઆંક વધીને 35 થઈ ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજુ

વિમાનમથકનું ઉદઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી. ઓરિસ્સામાં પૂરની સ્થિતિ ગંભીર, ગુજરાતમાં પણ ભારે વરસાદ. પ્રધાનમંત્રીએ ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશવીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને જુલાઈ મહિનામાં જીએસટી કલેક્શન નોંધપાત્ર રીતે વધીને 2,11,205 કરોડ રૂપિયા થયું. જુલાઈ 2025ની સરખામણીમાં 15% વધારો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 એ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તાલુકા આયોજન સમિતિ અને એટીવીટી તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને સંકલિત કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી યુટીપીસીની રચના કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 18 સભ્યો ધરાવતી યુટીપીસી તાલુકા કક્ષાએ વિકાસ આયોજન સંકલન અને અમલીકરણને નવી દિશા આપશે. આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને વધુ સુવ્યવસ્થિત સંકલિત અને પરિણામલક્ષી બનાવવા

0: આ મહત્વપૂર્ણ સાબિત થશે. વિકેન્દ્રિત આયોજનની વિવિધ યોજનાઓ હેઠળ ઘણીવાર તાલુકા કક્ષાએ અલગ અલગ સમિતિઓ દ્વારા અલગ અલગ સમયે કામગીરી માટે સમિતિની બેઠકો બોલાવવામાં આવે છે, જેથી વહીવટી પ્રક્રિયામાં વધારો અને સમય અને શક્તિનો બગાડ થાય છે, જેથી તાલુકા કક્ષાએ એક એકીકૃત સંસ્થાની રચનાનો આ નિર્ણય લેવાયો છે. છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા રાજ્યમાં મનમૂકીને વરસી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. આજે સુરેન્દ્રનગરના વઢવાણ અને ત્રાંગધ્રામાં આજે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને લખતરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે વઢવાણ ભોગાવો 2 પરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો, જ્યારે નાયકા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. દરમિયાન સુરેન્દ્રનગરમાં પાણીમાં ફસાયેલા અંદાજે 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. મોરબીમાં આજે 4, જ્યારે ટંકારામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના 4 દરવાજા ખોલી 14,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે 32 ગામોને સાવચેત કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના અનેક ગામોમાં પણ આજે ધીમી ધારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છ જિલ્લાના સાચરચરમાં પણ આજે 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. 200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયા છે, જ્યારે 22 જળાશય હાઈ એલર્ટ પર છે. ઉપરાંત 8 જળાશય એલર્ટ પર અને 11 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 74% ભરાયો છે અને તેમાંથી 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ભાદર 2 ડેમનો 1 દરવાજો ખોલાયો, જ્યારે આજી 2 ડેમના 2 દરવાજા ખોલાતા કાંઠાના ગામોને સાવચેત કરાયા છે. બોટાદ જિલ્લાનો રામાઘાટ ડેમ પણ મોસમમાં પહેલીવાર ઓવરફ્લો થયો. રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના 4,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કીમ નદીના વધતા જળસ્તરને પગલે કાંઠાના વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અપીલ કરી છે. બીજી તરફ ઓલપાડ અને માંડવી ખાતે એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી, જેને લઈને સાંસદ પ્રભુ વસાવા અસરગ્રસ્ત વિસ્તારો
1: પાણી ભરાઈ ગયું છે. અહીંયા દરેક ઘરોની મુલાકાત ગામના સરપંચ અને આગેવાનો સાથે લીધી છે. જે કઈ નુકસાન થયું છે અને વહેલી તકે ઘર વખરી કપડા સામાન અને કેસડોલની વ્યવસ્થા થાય એના માટે મામલતદાર શ્રી સાથે વાત થઈ અને સૂચના અપાઈ છે.
0: છોટાઉદેપુર જિલ્લાના મોટાવાંડ અને રાજવાસણા ગામે નદી કિનારે રહેતા 49 લોકોનું વહીવટીતંત્રએ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. બીજી તરફ વલસાડમાં ઓરંગા નદીના વહેણમાં રેલવેના વોશિંગ યુનિટમાં પાણી ફરી વળ્યા હતા, જેને પગલે ભારતીય રેલવેના માર્ગની ચાદરો, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ તણાઈ જતા અંદાજે 1 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય 4 હવામાન સિસ્ટમના કારણે આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, અમરેલી, જામનગર અને કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગરમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નશામુક્ત ભારતના સંકલ્પને નવી દિશા આપતો રાજ્યસ્તરીય કાર્યક્રમ યોજાશે. માય ભારત ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે યોજાશે. માય ભારત રાજ્ય નિર્દેશક સચિન શર્માએ જણાવ્યું કે સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને પ્રેરિત કરવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
2: दस हजार लोकेशन पे जो हमारे युवा जुड़ेंगे वो प्रधानमंत्री जी के साथ एक नशा मुक्त भारत के लिए संकल्प लेंगे और उसके साथ ही एक शपथ भी लेंगे, जिससे कि भारत को विकसित भारत के साथ साथ एक स्वस्थ और नशा मुक्त भारत भी बनाया जा सके. और इसपे जितने भी हमारी सामाजिक संस्थाएं हैं, जितने हमारे युवा साथी हैं और जितने भी हमारे कॉलेजेस हैं और जितने भी हमारे स्वयं सेवक हैं, मेरा सभी से अनुरोध है कि वो इस कार्यक्रम के अंतर्गत जुड़े.
0: ગાંધીનગર સીઆરપીએફ ગ્રુપ સેન્ટરનો 59મો સ્થાપના દિવસ આજે ઉજવવામાં આવ્યો. સવારે ક્વાર્ટર ગાર્ડ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, સાથે જ ગાર્ડ ઓફ ઓનર અને પરેડ નિરીક્ષણ પણ યોજાયું. તેમાં સૈનિક સંમેલન યોજાયું, જેમાં જવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધિકારીઓએ સીઆરપીએફના શૌર્ય, સેવા અને બલિદાનની પરંપરાને યાદ કરી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત

પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે યોગેશ સથવારા. સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે. ઇડરિયાગઢ અને પોડોના જંગલોમાં પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યારે ખેડૂતોએ કપાસ મગફળીનું વાવેતર શરૂ કર્યું છે. સાબરકાંઠામાં ચોમાસાના આગમન સાથે જ સમગ્ર વિસ્તાર હરિયાળો બની ગયો છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલા આ જિલ્લામાં હાથમતી, હરણાવ, ગુહાઈ અને સાબરમતી જેવી નદીઓ તેમજ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ભૌગોલિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ સમૃદ્ધ એવા ઇડરના ઐતિહાસિક ઇડરિયાગઢ, રૂઠી રાણીનું માળિયું અને વિજયનગર તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત પોડોના જંગલોમાં ચોતરફ પથરાયેલી લીલોતરી પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. બીજી તરફ ખેતીલાયક અનુકૂળ વરસાદ થતાં જ જિલ્લાના ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ છે. ખેડૂતોએ ખરીફ સિઝનની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ જેવા પાકોનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે. સાબરકાંઠામાં પવિત્ર ગુરુ પૂર્ણિમાના પર્વની શ્રદ્ધા, આસ્થા અને ભારે ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ શિષ્યની સનાતન પરંપરાને વંદન કરવા માટે વહેલી સવારથી જ જિલ્લાના તમામ જાણીતા ધાર્મિક આશ્રમો અને ગુરુસ્થાનોમાં ભાવિક ભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. ખાસ કરીને ઇડર હિંમતનગર રોડ પર આવેલા હાંસલપુર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. અષાઢી બીજના પવિત્ર પ્રસંગે સમગ્ર સાબરકાંઠામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અત્યંત શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ઉપરાંત ઇડર, ખેડબ્રહ્મા સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ઉત્સાહ સાથે નાની મોટી ભગવાનની શોભાયાત્રા અને રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર ઇડર ખાતે જગન્નાથજી મંદિર ખાતેથી વહેલી સવારે મંગળ આરતી અને છેડા પહોરા વિધિ પૂર્ણ કર્યા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના રથ નગરચર્યા માટે પ્રસ્થાન કરાવાયા હતા. સમગ્ર સાબરકાંઠા જિલ્લાના માર્ગો પરથી પસાર થયેલી રથયાત્રા દરમિયાન વાતાવરણ જય જગન્નાથના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં પવિત્ર ગૌરીવ્રતની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી છે. અષાઢ સુદ 11 શરૂ થયેલા 5 દિવસના વ્રત દરમિયાન નાની દીકરીઓએ પોતાના ઘરે કે નજીકના મંદિરોમાં કુંડામાં વાવેલા જ્વારાનું નિત્ય પૂજન કર્યું હતું. વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ અને વ્રતનું જાગરણ કરી જ્વારાનું પવિત્ર જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રક્તદાન અંગે જનજાગૃતિ લાવવા અને જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલ વિશેષ અભિયાનને અભૂતપૂર્વ સફળતા મળી છે. જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ એપ્રિલથી જુલાઈ સુધીના માત્ર 4 મહિનામાં જ 7,300થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે, જેમાં જુલાઈ માસ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોજાયેલ કેમ્પમાં 200થી વધુ યુનિટ સુરક્ષિત રક્ત એકત્ર કરાયું હતું. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના નિયંત્રણ અને સક્રિય સર્વેલન્સ માટે ICMR પુડુચેરીની રાષ્ટ્રકક્ષાની ટીમે પોશીના તાલુકાના દેમતી અને ગણેર ગામની મુલાકાત લીધી હતી. આ ટીમ દ્વારા સંશોધનાત્મક કામગીરી હાથ ધરીને 104 સેન્ડફ્લાય એટલે કે મચ્છર માખીના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા, જે વાયરસના વૈજ્ઞાનિક વિશ્લેષણ અને રોગ નિયંત્રણમાં મદદરૂપ થશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ નાગરિકોને ઘરની આસપાસ સ્વચ્છતા રાખવા, દિવાલોની તિરાડો પૂરી દેવા, રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરવા અને બાળકોને આકાશ શરીરના કપડાં પહેરાવા અપીલ કરી છે. તેમજ તાવ, ઉલટી કે માથાના દુખાવા જેવા શંકાસ્પદ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા યોગેશ સથવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું પુરુષોત્તમ ઉપાધ્યાય આશિષ દેસાઈ અને પાર્થિવ ગોહિલે ગાયેલી જીતુભાઈ મહેતાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા

0: ढा ढा ढा ढा
1: हाय हाय बाई ओ तो कोई घबराई अबे कोई तो पिवाड़ो मन भी

નમસ્કાર. 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થવા જઈ રહ્યા છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

લીએ પોલીસ સમાચારમાં ખોયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર આશાબેન વસંતભાઈ ખાંડે, ઉંમર વર્ષ 45, બાંધો પાતળો, રંગે શ્યામ, વાળનો રંગ કાળો, આંખો કાળી, ચહેરો લંબગોળ, શરીરે રીંગણી કલરની સાડી પહેરેલ છે. તેમની ઊંચાઈ 4.5 ફૂટ. તેઓ તારીખ 13 મે 2026ના રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર નિહારિકા હેમરાજભાઈ ચૌહાણ, તેમની ઉંમર 19 વર્ષ, વાંધો પાતળો, રંગે ઘઉરના, વાળનો રંગ કાળો, આંખો કાળી, મોઢું લંબગોળ છે. શરીરે નાઇટ ડ્રેસ તથા વાદળી કલરનો શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરેલ છે. તેમની ઊંચાઈ 5.5 ફૂટ. 10 મે 2026ના રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર સોનુકુમાર રમેશકુમાર પરિહાર, ઉંમર વર્ષ 17, વાંધો મધ્યમ, રંગે ગોરા, વાળનો રંગ કાળો, આંખો કાળી, મોઢું ગોળ, શરીરે પંજાબી ડ્રેસ પહેરેલ છે. તેમની ઊંચાઈ 5.5 ફૂટ. 10 મે 2026ના રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે હિન્દ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. આંધી ફિલ્મમાં સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારને.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

0: लता मंगेशकर ने एसपी बाला सुब्रमण्यम ने आप सांभळी रह्या था, फिल्मनुं नाम हतुं एक दूजे के लिए।
1: आ मात्र एक शब्द नथी, परंतु दरेक उम्मीदवारना वर्षोनी अथाक तपश्चर्या, माता पिताની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે। આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે। અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ। જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે। પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે। તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે। પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી।

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા, ફિલ્મનું નામ હતું કુદરત. લતા મંગેશકર અને અમિત કુમારને સાંભળીએ, ફિલ્મનું નામ લવ સ્ટોરી.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં સાંભળીશું પ્રવીણ મકવાણાના સ્વરમાં પ્રાચીન ભજન અને ધનરાજ ગઢવીના સ્વરમાં લોકગીતો. શરૂઆત કરીએ પ્રવીણ મકવાણાના પ્રાચીન ભજનથી. રચના છે રવિ રામની.

0: પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે, તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ ધનરાજ ગઢવીને.

ધનરાજ ગઢવીને આપ સાંભળી રહ્યા હતા. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.
1: સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતા 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું. લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય રહ્યું હતું. 5:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 89% રેકોર્ડ થયું. આજે સવારે 8:30 થી સાંજના 5:30 સુધી 8 મિલીમીટર વરસાદ નોંધાયો. હવામાન સમાચાર આપે સાંભળે, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે પણ કોઈ ખેતરનું કામ, રોડ રસ્તાનું કામ, તેનું નિર્માણ કે મોટી ઇમારતોનું બાંધકામ જોઈએ છીએ, ત્યારે પીળા રંગના બે મશીનો, બુલડોઝર અને જેસીબી અચૂક નજરે પડે છે. સામાન્ય રીતે લોકો આ બંને મશીનોને એક જ સમજી લેવાની ભૂલ કરતા હોય છે, પરંતુ બુલડોઝર અને જેસીબીની શોધ તથા તેના ઉપયોગમાં મોટું અંતર છે. તો ચાલો આજે બુલડોઝર અને જેસીબી આ બંનેમાં શું અંતર છે તેની વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. સૌ પ્રથમ વાત બુલડોઝર વિશે. તેની શોધ ઈસવીસન 1923માં અમેરિકાના કેન્સાસ રાજ્યના બોરાવિલે ખાતે થઈ હતી, જેને જેમ્સ કમિંગ્સ અને જે અર્લ મેકલેઓડ નામના બે ખેડૂતોએ શોધ્યું હતું. તેમણે ખેતરમાં માટી ખસેડવા ટ્રેક્ટરની આગળ મોટું અને મજબૂત પોલાદી પતરું ફિટ કરીને તેની

શોધ રજીસ્ટર કરાવી હતી, જે પતરાને બ્લેડ તરીકે ઓળખવામાં આવે છે. આજે જમીન સમતળ કરવા ક્રાઉલર બુલડોઝર, જે લશ્કરી ટેન્ક જેવા દાંતાવાળા પટ્ટા ધરાવે છે, તેનો ઉપયોગ થાય છે. નાના ગાર્ડન કે ખેતર માટે મિની ડોઝરનો ઉપયોગ થાય છે. શિપ હોર્ડ પોર્ટ હેન્ડલિંગ ડોઝરનો ઉપયોગ ખાડા ખોદવા માટે તથા વિરાટ પાવડાવાળા વ્હીલ ડોઝરનો ઉપયોગ રસ્તા કે ગાર્ડનિંગમાં દબાણ આપીને સપાટી કરવા માટે થાય છે. હવે વાત કરીએ જેસીબી વિશે, જેની શોધ બુલડોઝરના 17 વર્ષ પછી થઈ હતી. પ્રથમ રિયલ જેસીબીની શોધ જોસેફ સિરિલ બામફોર્ડ નામના એન્જિનિયરે ઈસવીસન 1945માં કરી હતી, અને તેમના નામના પ્રથમ અક્ષરો પરથી જ મશીનનું નામ જેસીબી પડ્યું. બીજા વિશ્વયુદ્ધ પછીની મંદી દરમિયાન જોસેફે યુદ્ધ વિમાનના પૈડા, તોપના હબ અને ભંગાર ગાડીઓના પતરાનો ઉપયોગ કરીને ટ્રેક્ટર સાથે તેને જોડી શકાય તેવું સાધન બનાવ્યું હતું. ત્યારબાદ 1949માં તેમણે ટ્રેક્ટર પર બે હાથા ફિટ કરીને આગળ ઊંચો નીચો થઈ શકે અને ફેરવી શકાય તેવો ચમચા જેવો પાવડો ઉમેર્યો, જે માટી અને કાટમાળ ઉપાડીને લઈ જવામાં મદદરૂપ બન્યો. અંતે 1954માં જોસેફે આ સાધનમાં અદ્ભુત સુધારો કરીને આગળ પાવડાની સાથે ટ્રેક્ટરની પાછળ ખોદકામ કરતો પાવડો પણ લગાવી દીધો અને બંનેની હિલચાલ હાઇડ્રોલિક પદ્ધતિથી થાય તેવી રચના કરી, જે આજે અસલી જેસીબી તરીકે ઓળખાય છે. તો યુવા મિત્રો, આ બંને મશીનો વચ્ચેનો મુખ્ય ફરક તેમની કાર્યશૈલી અને બનાવટમાં સમાયેલો છે. બુલડોઝર એક ભારે મશીન છે, જેનો પ્રાથમિક હેતુ પોતાની મજબૂત ચેઇન કે ટ્રેક્ટર જેવા મોટા પૈડાના આધારે જમીન પર ગ્રીપ બનાવીને આગળની બ્લેડ વડે માટી, કાંકરા કે કાટમાળના વિશાળ પથ્થરોને માત્ર આગળ ધકેલવાનો છે અને જમીનને એક સરખી એટલે કે સમતળ કરવાનો છે. બીજી તરફ જેસીબી એ ક્રાઉલર અને શિપ હોલ્ડિંગ બુલડોઝરના મિશ્રણ જેવું એક બહુમુખી મશીન છે. તે હાઇડ્રોલિક પદ્ધતિથી કામ કરે છે, જેથી તેના આગળનો પાવડો માટી કે સામાન ઉંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે અને તેનો પાછળનો પાવડો ઊંડા ખાડા કે નાળાઓ ખોદવાનું કામ સરળતાથી કરી શકે છે. ટૂંકમાં કહીએ તો બુલડોઝર માટી ધકેલીને જમીન સરખી કરવાનું કામ કરે છે, જ્યારે જેસીબી માટી ખોદવાનું અને ઉપાડીને ખસેડવાનું કામ કરે છે. આમ ખેતીવાડીથી લઈને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓ બનાવવાના નિર્માણ કાર્યમાં આ બંને મશીનોએ માનવ શ્રમને ઘટાડીને ક્રાંતિ સર્જી છે. 1923માં બે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર પર પતરું જોડીને થયેલી બુલડોઝરની શરૂઆતથી લઈને 1954માં હાઇડ્રોલિક જેસીબીના આવિષ્કાર સુધીનો આ ઇતિહાસ આપણને ઇજનેરી ક્ષેત્રના અદ્ભુત વિકાસની ઝાંખી કરાવે છે. આશા છે કે બુલડોઝર અને જેસીબી વચ્ચેનો આ રોચક તફાવત આપને ચોક્કસ પસંદ આવ્યો હશે. યુવા મિત્રો, મનુષ્યની આકાશમાં પંખીની જેમ ઉડવાની મહેચ્છા વર્ષો જૂની છે, પરંતુ આ સ્વપ્નને હકીકતમાં બદલનારા કેટલાક વિમાનોએ આખી દુનિયાની તસવીર જ બદલી નાખી છે. તો ચાલો આજે એવા વિમાન વિશે માહિતી પ્રાપ્ત કરીએ, જેમણે ઉડ્ડયન ક્ષેત્રની તસવીર અને તાસીર બંનેને બદલી નાખી. વિમાન નિર્માણની આ અદ્ભુત યાત્રાની શરૂઆત 17 ડિસેમ્બર 1903ના રોજ નોર્થ કેરોલિનાના કીટી હોકના દરિયા કિનારે થઈ હતી, જ્યાં રાઇટ બંધુઓએ લાકડા, કાપડ અને 10 હોર્સ પાવરના એન્જિન વડે બનાવેલા સૌપ્રથમ વિમાનને આકાશમાં 12 સેકન્ડ સુધી ઉડાડીને ઇતિહાસ રચ્યો હતો. તે પછી 1909માં લુઈ બ્લેરિયોએ 25 હોર્સ પાવરના એન્જિનવાળા બ્લેરિયો 11 વિમાનમાં ઇંગ્લિશ ખાડી પાર કરીને સમગ્ર વિશ્વને અચંબિત કરી દીધું હતું. આ પ્રારંભિક શોધોએ માનવજાત માટે આકાશના દ્વાર ખોલી નાખ્યા અને ત્યાંથી એવિએશન ટેકનોલોજીના એક નવા જ સ્વર્ણિમ યુગનો પ્રારંભ થયો. સમય જતા વિમાનનો ઉપયોગ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા પૂરતો મર્યાદિત ન રહેતા યુદ્ધ અને દેશની સુરક્ષાના ક્ષેત્રે પણ વિરાટ ક્રાંતિ લાવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનનું સ્પીટ ફાયર વિમાન, જે 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અને 1000 હોર્સ પાવર ધરાવતા રોલ્સ રોયસ એન્જિનથી સજ્જ હતું, તે મિત્ર રાષ્ટ્રોના વિજયનું મુખ્ય કારણ બન્યું. આ ઉપરાંત 1954માં લોકહીડ કંપનીનું
સી

F-130 હર્ક્યુલિસ ચાર એન્જિનવાળું ફાઇટર પ્લેન આવ્યું, જે 60 વર્ષથી પણ વધુ સમયથી 70થી વધુ દેશોમાં માલ સામાન અને સૈનિકોની હેરફેર માટે સૌથી વધુ વપરાતું વિમાન બન્યું છે. ઇતિહાસના પાના પર બોઇંગનું B-29 સુપર ફોર્ટ્રેસ્ટ વિમાન પણ અંકાયેલું છે, જેણે જાપાનમાં અણુબોમ્બ ફેંક્યો હતો. વિમાનનો આ વિકાસ ત્યાં જ ન અટક્યો. 1947માં Bell X-1 વિમાને 1600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મેળવીને અવાજની ગતિ કરતાં પણ વધુ ઝડપે ઉડવાનો નવો વિક્રમ સર્જ્યો હતો. યુદ્ધ અને ઝડપની સાથે સાથે સામાન્ય નાગરિકો માટે હવાઈ સફરને આરામદાયક અને સુલભ બનાવવા માટે પણ વિમાનોએ અભૂતપૂર્વ પ્રગતિ કરી. 1943માં લોકહીડ કોન્સ્ટોલેશન એવું પહેલું વિમાન બન્યું જેણે 24,000 ફૂટની ઊંચાઈએ પણ હવાનું દબાણ જાળવી રાખી મુસાફરીને અનુકૂળ બનાવી. ત્યારબાદ 1955માં નાની હવાઈ સફર અને પર્સનલ ફ્લાઇટ ટ્રેનિંગ માટે સેસના 172 નામનું વિમાન આવ્યું, જે વિશ્વમાં સૌથી વધુ વેચાયેલું 4-સીટર વિમાન બન્યું. પરંતુ સાચા અર્થમાં કોમર્શિયલ એવિએશનનો ચહેરો 30 સપ્ટેમ્બર 1967ના રોજ બદલાયો, જ્યારે બોઈંગ 747 જમ્બો જેટ લોન્ચ થયું. આ વિમાને 366થી વધુ મુસાફરોને એક સાથે બેસાડીને ટિકિટના ભાડામાં 30% સુધીનો ઘટાડો કર્યો અને સામાન્ય માણસ માટે વિમાન પ્રવાસને શક્ય બનાવ્યો. આગળ જતા માર્ચ 1984માં એરબસ A320એ કમ્પ્યુટર સંચાલિત ફ્લાય બાય વાયર ટેકનોલોજી લાવીને અવિશ્વસનીય સુરક્ષા અને સ્પીડને આપણી સમક્ષ મૂકી. યુવા મિત્રો, આકાશમાં ઉડતા આ લોખંડી પાંખો માત્ર મશીન નથી, પરંતુ માનવ કલ્પના શક્તિ, હિંમત અને ઇજનેરી કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રતીક છે. રાઈટ બંધુઓની 12 સેકન્ડની નાની ઉડાનથી શરૂ થયેલી આ યાત્રા આજે કમ્પ્યુટર સંચાલિત અને અવાજથી પણ ઝડપી ઉડતા જેટ વિમાનો સુધી પહોંચી ગઈ છે. આ વિમાનોએ ભૌગોલિક અંતરો મિટાવીને આખી દુનિયાને એક ગ્લોબલ વિલેજમાં પરિવર્તિત કરી દીધું છે, તેમજ વેપાર અને સંસ્કૃતિના આદાન પ્રદાનને અભૂતપૂર્વ વેગ આપ્યો છે. ભવિષ્યમાં પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિક અને સોલાર વિમાનો પણ આ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે, તેમાં કોઈ શંકા નથી. આશા છે કે વિમાન ઉડ્ડયનનો આ રોચક ઇતિહાસ આપને ગમ્યો હશે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ સંઘર્ષનું ગીત મુજે રાત દિન, જેને સ્વરબદ્ધ કર્યું છે સોનુ નિગમે, આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે જતીન લલિતે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, ભારતીય રેલવેમાં આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો મુસાફરી કરી જ હશે, પરંતુ શું તમે ક્યારેય રેલવેના ડબ્બા એટલે કે કોચ પર લખેલા નંબર અને સંકેતો પર ધ્યાન આપ્યું છે? આજે આપણે આ રસપ્રદ કોડ વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું. સામાન્ય ભાષામાં જેને આપણે ડબ્બો કહીએ છીએ તેને રેલવેની ભાષામાં કોચ કહેવામાં આવે છે. આ કોચ જે પૈડા પર ફિટ થાય છે તે છૂટા પડતા નથી, પરંતુ ચાર ચાર પૈડાનું એક આખું યુનિટ હોય છે, જેમાં પૈડા, બ્રેક સિસ્ટમ અને ડાયનેમો વગેરે બધું ફિટ થયેલું હોય છે. પૈડાના આ આખા યુનિટને બોગી કહે છે અને દરેક કોચ બે બોગી પર ફિટ કરવામાં આવે છે. જો આપણે કોચ પર લખેલા નંબરોનો મતલબ સમજી લઈએ તો આપણને સરળતાથી ખબર પડી જાય કે તે કોચ ફર્સ્ટ ક્લાસ છે, ટુ ટિયર છે કે પછી થ્રી ટિયર છે. ચાલો હવે સમજીએ કે રેલવે કોચની બહાર લખેલા આંકડાઓનો અર્થ શું થાય છે. દરેક કોચ પર તેની ઓળખ દર્શાવતા કોડ લખવામાં આવ્યા હોય છે, જેમાં બહારની બાજુ માત્ર આંકડા લખેલા હોય છે. આ પાંચ આંકડામાંથી પ્રથમ બે આંકડા કોચના ઉત્પાદનનું વર્ષ બતાવે છે અને પછીના ત્રણ આંકડા તે કયા પ્રકારનો કોચ છે તે દર્શાવે છે. આ આંકડાકીય શ્રેણી મુજબ 001 થી 025 એસી ફર્સ્ટ ક્લાસ, 026 થી 050 ફર્સ્ટ એસી પ્લસ એસી ટુ ટિયર, 051 થી 100 ટુ ટિયર એસી અને 100 થી 150 થ્રી ટિયર એસી, 151 થી 200 એસી ચેર કાર, 201 થી 400 સ્લીપર ક્લાસ, 401 થી 600 જનરલ સિટિંગ, 601 થી 700 સીટર સેકન્ડ ક્લાસ અને 701 થી 800 સિટિંગ કમ લગેજ રેકને દર્શાવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ કોચની બહાર 920 લખેલું હોય

તો તેનો અર્થ એ થાય છે કે આ કોચ ઈસવીસન 1992માં બન્યો છે અને તે 80 ફર્સ્ટ ક્લાસ પ્રકારનો કોચ છે. આંકડાઓની સાથે સાથે કોચની અંદરના ભાગે પણ ઓળખ માટે ચોક્કસ અંગ્રેજી અક્ષરોના કોડ લખેલા હોય છે. આ યાદી મુજબ L એટલે લગેજ, R એટલે બ્રેક વાન, P એટલે પોસ્ટલ વાન, Y એટલે લેડીઝ કમ્પાર્ટમેન્ટ, W એટલે વેસ્ટિબુલ્ડ, C એટલે વિથ કૂપે, AC એટલે AC કોચ, F એટલે ફર્સ્ટ ક્લાસ, S એટલે સેકન્ડ ક્લાસ, G એટલે સેલ્ફ જનરેટિંગ, CD એટલે ડાઇનિંગ કાર, CW એટલે ટુ ટિયર, CN એટલે થ્રી ટિયર, CG એટલે થ્રી ટિયર પ્લસ સિટિંગ, CF એટલે ટુ ટિયર પ્લસ સિટિંગ, CZ એટલે ચેર કાર અને CT એટલે ટુરિસ્ટ કારને દર્શાવે છે. આ બધા અક્ષરો ભેગા મળીને રેલવે

એટલે લેડીઝ કમ્પાર્ટમેન્ટ, ડબલ્યુ એટલે વેસ્ટિબુલ્ડ, સી એટલે વિથ કૂપે, એસી એટલે એસી કોચ, એફ એટલે ફર્સ્ટ ક્લાસ, એસ એટલે સેકન્ડ ક્લાસ, જી એટલે સેલ્ફ જનરેટિંગ, સીડી એટલે ડાઇનિંગ કાર, સી ડબલ્યુ એટલે ટુ ટીયર, સીએન એટલે થ્રી ટીયર, સીજી એટલે થ્રી ટીયર પ્લસ સિટિંગ, સીએફ એટલે ટુ ટીયર પ્લસ સિટિંગ, સીઝેડ એટલે ચેર કાર અને સીટી એટલે ટુરિસ્ટ કારને દર્શાવે છે. આ બધા અક્ષરો ભેગા મળીને રેલવે કોચનો આખો કોડ બને છે. દાખલા તરીકે જો એફ સી ડબલ્યુ જી કોડ લખેલો હોય તો તેનો અર્થ થાય છે કે ફર્સ્ટ ક્લાસ ટુ ટીયર સેલ્ફ જનરેટિંગ કોચ, એટલે કે પોતાની જાતે પાવર જનરેટ કરનાર ફર્સ્ટ ક્લાસની બે બર્થવાળો કોચ. યુવા મિત્રો, આ નાનકડા નંબરો અને કોડ્સ પાછળ ઇજનેરી કૌશલ્ય અને સુરક્ષા તથા વ્યવસ્થાનો એક મોટો ઇતિહાસ છુપાયેલો છે. આશા છે કે રેલવે કોચના આ ગુપ્ત કોડ્સ અને ટેકનોલોજીની માહિતી આપ સૌ શ્રોતા મિત્રોને ખૂબ જ રોચક અને ઉપયોગી લાગી હશે. હવે પછી જ્યારે પણ તમે રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા ઊભા હશો ત્યારે કોચ પર લખેલા આ આંકડા વાંચીને તેનો અર્થ સમજવાનો આનંદ ચોક્કસ લેજો. યુવા મિત્રો, આજે આપણે ટ્રેન અને પ્લેનની વાતો તો કરી, હવે આપણે રોડને કઈ રીતે ભૂલી જઈએ? યુવા મિત્રો, જ્યારે પણ આપણે કોઈ સુંદર રસ્તા પર કાર, બસ કે બાઇક લઈને મુસાફરી કરતા હોઈએ છીએ ને, ત્યારે આપણું ધ્યાન દોરતા નાનકડા પથ્થરો એટલે કે માઇલસ્ટોન અચૂક નજરે પડે છે. સામાન્ય રીતે આપણને લાગે છે કે આ પથ્થરો માત્ર આગળ આવતા શહેરનું નામ અને અંતર દર્શાવવાનું કામ કરે છે, પરંતુ વાસ્તવમાં તેમના પર દોરેલા અલગ અલગ રંગો અને લખાયેલી ભાષાઓ પાછળ એક આખી વ્યવસ્થિત સિસ્ટમ અને વિજ્ઞાન છુપાયેલું છે. તો ચાલો હવે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. માઇલસ્ટોનનો ઉપરનો પટ્ટો જો પીળા અને સફેદ રંગનો હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળના નેશનલ હાઈવે પર મુસાફરી કરી રહ્યા છો, જેની જાળવણી કેન્દ્રીય માર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પરંતુ જો આ પટ્ટો લીલા અને સફેદ રંગનો દેખાય તો તમે સ્ટેટ હાઈવે પર છો, જેની રચના અને દેખરેખ સંબંધિત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા થાય છે. આ રંગો ડ્રાઈવરને એક જ નજરે સમજાવી દે છે કે તેઓ કયા સ્તરના રસ્તા પર દોડી રહ્યા છે. રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોથી આગળ વધીને જ્યારે આપણે શહેર કે ગામડાઓ તરફ જઈએ છીએ ત્યારે પથ્થરો એટલે કે માઇલસ્ટોનના રંગો પણ બદલાઈ જાય છે. જો માઇલસ્ટોન પર કાળો, વાદળી કે સફેદ રંગ જોવા મળે તો તે જિલ્લાના મુખ્ય રસ્તાઓ અથવા મોટા શહેરની સીમાને દર્શાવે છે, જેની દેખરેખ સ્થાનિક જિલ્લા પંચાયત કે મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. જ્યારે નારંગી અને સફેદ રંગની પટ્ટી ધરાવતો પથ્થર દર્શાવે છે કે તમે કોઈ ગામડાના રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો, જેમાંથી મોટાભાગના રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણ પામેલા છે. અહીં એક રસપ્રદ બાબતનો ઉલ્લેખ કરવાનું મને મન થાય છે. દરેક માઇલસ્ટોનની નીચેનો ભાગ હંમેશા ચોખ્ખો સફેદ રંગનો જ રાખવામાં આવે છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે રાત્રિના અંધકારમાં કે ધુમ્મસમાં વાહનોની હેડલાઇટનો પ્રકાશ સફેદ રંગ પર પડતા જ તે ચમકે છે અને વાહન ચાલકને દૂરથી જ રસ્તાની ધારનો સ્પષ્ટ અંદાજ આવી જાય છે, જેથી અકસ્માત નિવારી શકાય છે. રંગો ઉપરાંત માઇલસ્ટોન પર લખેલી ભાષાઓ પણ દેશની વિવિધતા અને એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે. દેશના અંતરો માપવા માટે મહારાષ્ટ્રના નાગપુર શહેરને ભારતનું ભૌગોલિક કેન્દ્ર માનવામાં આવ્યું હતું. આજે પણ નાગપુરમાં ઝીરો માઇલસ્ટોન નામનું ઐતિહાસિક સ્મારક મોજૂદ છે, જ્યાંથી દેશના તમામ પ્રમુખ શહેરોનું અંતર માપવાની શરૂઆત કરવામાં આવી હતી. તો યુવા મિત્રો, રસ્તાના કિનારે ઉભેલા આ નાનકડા માઇલસ્ટોન માત્ર એક પથ્થર નથી, પરંતુ દેશના વિશાળ માર્ગ નેટવર્ક, ઇજનેરી કૌશલ્ય, સરકારી વ્યવસ્થાપન અને ભાષાકીય સમન્વયનું એક શ્રેષ્ઠ પ્રતીક છે. તો યુવા મિત્રો, હવે પછી જ્યારે પણ તમે નવી સફર પર નીકળો ત્યારે રસ્તાના કિનારે ઉભેલા આ રંગબેરંગી માઇલસ્ટોનને ઓળખવાનો આનંદ ચોક્કસ લેજો.
આ સુંદર વાતની સાથે હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ.

ફિલ્મ પતિ પત્ની ઓર વોનું ગીત તું હી યાર મેરા, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહ અને નેહા કક્કરે. આ ગીતનું લેખન કર્યું છે કુમારે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રોચક કોહલીએ. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ. યુવાણી આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: બરાબર 7 વાગે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સાંભળીશું. આજે સાંભળીશું જગજીત સિંહને.

પરીક્ષા આ માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક ઉમેદવારના વર્ષોની અથાગ તપશ્ચર્યા, માતા પિતાની અનંત આકાંક્ષાઓ અને દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. આ વ્યવસ્થાને જાળવવી અને દરેક ઉમેદવારની વર્ષોની મહેનતને યોગ્ય સન્માન અને ન્યાય આપવો એ જ સરકારની પ્રાથમિકતા રહી છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા કરનારા અસામાજિક તત્વો સામે અપનાવ્યું છે પેપર લીક અને ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સનું આકરું વલણ, જે અંતર્ગત જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ અટકાવવા માટે પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયકને સંસદીય મંજૂરી પ્રાપ્ત થઈ છે. પરીક્ષા વ્યવસ્થા સાથે ગેરરીતિ કરનારા ગુનાહિત તત્વો સામે 10 વર્ષ સુધીના કારાવાસ અને ₹10 કરોડ સુધીના આકરા આર્થિક દંડ સહિતના અત્યંત કડક દંડાત્મક પગલાં લેવામાં આવશે. તેમજ ઝડપી અને નિષ્પક્ષ ન્યાય સુનિશ્ચિત કરવા સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરાશે, જે માત્ર 3 મહિનામાં જ સુનાવણી કરશે. પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારના ઝીરો ટોલરન્સના આકરા સંકલ્પથી જ મળશે દરેક મહેનતુ ઉમેદવારને પારદર્શી પરીક્ષા અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી.

આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: इससे बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે। કેન્દ્ર સરકારે કર વિનિમયના વધારાના હપ્તા તરીકે ગુજરાતને 4094 કરોડ રૂપિયા ફાળવ્યા। તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી। વાણિજ્યિક LPG ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો, નવા ભાવ આજથી અમલમાં। જુલાઈ 2026માં રાજ્યમાં GST 8418 કરોડ રૂપિયાની આવક થઈ। અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ મેઘરાજાની સૌરાષ્ટ્રમાં બેટિંગ, મોરબીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર। દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે। આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં દેશભરના 10,000થી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે। આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે।
3: આ અભિયાનનું જો મુખ્ય ચળવળની વાત કરીએ તો દેશના યુવાનો વિકસિત ભારતને બનાવવામાં, વિકસિત ભારત @2047ની આપણે પરિકલ્પના કરીએ છીએ ત્યારે યુવાનો નશામુક્ત વિકસિત ભારત બનાવે અને તે માટે આગળ આવે એના માટે એક આ દેશવ્યાપી ચળવળ છે કે જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના યુવાનોને આહ્વાન કરશે અને આવતીકાલે માય ભારત યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશવ્યાપી 10,000થી વધુ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું

0: આયોજન કરાશે.
1: કેન્દ્ર સરકારે આજે રાજ્ય સરકારોને નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંત કર વિનિમયના વધારાના હપ્તા તરીકે 1,09,019 કરોડ રૂપિયા જારી કર્યા છે, જેમાં ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એક નિવેદનમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે વધારાનો હપ્તાનો હેતુ રાજ્યોને મૂડી અને વિકાસ ખર્ચને ઝડપી બનાવવા માટે વધુ જગ્યા આપવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાજ્યવાર વિભાજન મુજબ ઉત્તરપ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ રૂપિયા અને મધ્યપ્રદેશને 8,010 કરોડ રૂપિયા મળ્યા છે. રાજ્ય સરકારે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની તાલુકા આયોજન સમિતિ અને એટીવીટી તાલુકા કાર્યવાહક આયોજન સમિતિઓને સંકલિત કરીને યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટી યુટીપીસીની રચના કરી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 18 સભ્યો ધરાવતી યુટીપીસી તાલુકા કક્ષાએ વિકાસ, આયોજન, સંકલન અને અમલીકરણને નવી દિશા આપશે. સાંભળીએ એક અહેવાલ.
2: હવે દરેક તાલુકામાં જુદી જુદી સમિતિઓ ન રહેતા એકીકૃત સમિતિ કાર્યરત રહેશે, જેનાથી તાલુકા કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનું કાર્ય સરળ બનશે તથા સામાન્ય ગ્રામજનો સાથે સંકળાયેલી કલ્યાણકારી યોજનાઓ કે નિર્ણયો લેવામાં વહીવટી ગૂંચ નિવારી શકાશે અને તેમાં ઝડપ આવશે. આ સમિતિના અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ રહેશે, જ્યારે વહીવટી સંકલન માટે પ્રાંત અધિકારીને સહઅધ્યક્ષ અને તાલુકા વિકાસ અધિકારીને સભ્ય સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એકીકૃત સમિતિ બનાવવાનો આ નિર્ણય તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત, સંકલિત અને પરિણામલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે વાણિજ્યિક એલપીજી ગેસના ભાવમાં પ્રતિ 19 કિલો સિલિન્ડરમાં અંદાજે 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં વાણિજ્યિક એલપીજી સિલિન્ડરનો નવો ભાવ હવે 2,738 રૂપિયા થશે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાણીપીણી વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકોને રાહત મળશે. જોકે 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી. રાજ્યમાં જુલાઈ 2026માં વસ્તુ અને સેવા કર જીએસટીની 8,418 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ આવક કરતાં 26% વધુ છે. ગયા વર્ષે રાજ્યમાં આ જ સમયગાળામાં 7,798 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ હતી. રાજ્યને જુલાઈમાં મૂલ્યવર્ધિત કર વેટ હેઠળ 3,105 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,020 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 23 કરોડની આવક થઈ છે. કુલ મળીને રાજ્યકર વિભાગને જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ 12,566 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલને 15 વર્ષ જૂના કેસમાં 2 વર્ષની સાદી કેદની સજા થઈ છે. અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસર જણાવે છે કે વર્ષ 2011માં મોટી દમણના ફૂટબોલ મેદાન ખાતે ભરતી પ્રક્રિયા દરમિયાન તત્કાલીન જિલ્લા પંચાયત સભ્ય સુરેશ પટેલ અને હાલના સાંસદ ઉમેશ પટેલ મેદાનમાં બળજબરી પ્રવેશ્યા હોવાનો આરોપ હતો. ત્યારે મોટી દમણના રહેવાસી જગમિંદરસિંહની ફરિયાદના આધારે પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ આજે સિવિલ જજે બંને આરોપીઓને દોષિત ઠેરવી 2 વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. સ્કોટલેન્ડના પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગ્લાસ્ગોમાં જીઓ ટ્રાઇસિટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી તેમણે કહ્યું પ્રતિનિધિમંડળે ગુજરાતમાં જીઓથર્મલ ઉર્જાની તકો અને સંભવિત રોકાણની શોધમાં રસ દર્શાવ્યો. શ્રી સંઘવીએ ઉમેર્યું યુકે ભારત મુક્ત વેપાર કરાર સહયોગ માટે નવા માર્ગો ખોલી રહ્યો છે. ટકાઉ ઉર્જા ભવિષ્ય માટે આ ચર્ચાઓને આગળ વધારવા માટે આતુર છીએ. શ્રી સંઘવીએ ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સની ભારતીય ટુકડી વાતચીત કરી તેમણે રમતવીરોની પ્રશંસા કરી અભિનંદન પણ પાઠવ્યા હતા. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. મોરબી તાલુકામાં આજે 8.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાગંધ્રામાં 7.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આજે 234 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેને પગલે રાજ્યના 20 જળાશય છલકાયા છે. 30 જળાશયને હાઇએલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર રાખ્યા છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 75% જેટલો ભરાયો છે. દરમિયાન ભારે વરસાદ પ્રભાવિત વિવિધ જિલ્લામાંથી આજે 53 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, જ્યારે 27,856 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 64% વરસાદ નોંધાયો છે. રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ જિલ્લામાં NDRFની 17 અને SDRFની 33 ટીમ તૈનાત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે પણ અનરાધાર મેઘમહેર થઈ રહી છે. જિલ્લાવાર જોઈએ તો મોરબી જિલ્લામાં આજે મુશળધાર વરસાદને પગલે મચ્છુ બે ડેમના 16 દરવાજા ખોલવામાં આવ્યા, ત્યારે સાવચેતીના ભાગરૂપે બેઠો પુલ બંધ કરી પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક

0: વરસાદને કારણે ત્રિવેણી ઠાંગા ડેમ, વાંસળ ડેમ, નાયકા ડેમ અને ધોળીધજા ડેમ ઓવરફ્લો થયા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે દાંતા અંબાજી વિસ્તારમાં અંદાજે 3 ઇંચ, જ્યારે દિયોદર તાલુકામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. તેમજ વાવ અને થરાદ જિલ્લાના અનેક ગામોમાં ધીમેથી મધ્યમ વરસાદ વરસ્યો. ડાંગ જિલ્લાની મહાલ એકલવ્ય સ્કૂલના પ્રાંગણમાંથી 311 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા, ત્યારે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામ ગામીતે શાળાની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું.
1: એકલવ્ય મોડલ સ્કૂલ છે ત્યાં કેમ્પસમાં થોડું પાણી ભરાયું હતું અને એ સંદર્ભે આજે ખાસ કરીને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અહીંયાના ધારાસભ્યશ્રી, જિલ્લાના કલેક્ટરશ્રી, DDOશ્રી, SPશ્રી અને તમામ વિભાગના કર્મચારીઓએ આ સ્કૂલની અત્યારે મુલાકાત લીધી અને આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી હોવાથી એક આયોજનના ભાગરૂપે ફરીથી કંઈ આ કેમ્પસમાં પાણી ભરાય અને એને કઈ રીતે આપણે પહોંચી વળવાનું એના માટે આયોજન કરવામાં આવ્યું છે.
0: છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર આવેલો રબર ડેમ ઓવરફ્લો થયો છે, જ્યારે જોજવા ગામ પાસે ઓરસંગ નદી પરનો આડબંધ છલકાતા જળસ્તર ઊંચું આવ્યું. ભરૂચ જિલ્લાના સોળગામમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત 150 વધુ લોકોને બચાવી લેવાયા. વલસાડ જિલ્લામાં ઓરંગા નદીના પૂરમાં પાણી ઓસરતા નીચાણવાળા વિસ્તારના લોકોએ રાહત અનુભવી, તો આણંદ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાપુર, બોરસદ, સોજિત્રા અને પેટલાદ તાલુકાના 5 મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી. ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના તમામ બંદરો પર નંબર 3 ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
2: कल के लिए योलो वार्निंग दिया गया है भदथरण, बनासकांठा, साबरकांठा, पाटन और मेहसाणा के लिए. सौराष्ट्र कच्छ में कच्छ, मोरबी और सुरेंद्रनगर के लिए दिया गया है. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले 2 दिन के लिए, 1st and 2nd August के लिए. इसमें जो स्पीड दिया गया है 45 to 55 किलोमीटर प्रति घंटा गास्टेज जो स्पीड रहेगा 65 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा.
0: રાજ્યમાં આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ વર્ષની વિષયવસ્તુ જીવનની ટકાઉ અને સ્વસ્થ શરૂઆત માટે સ્તનપાન અસરકારક અને સફળ પ્રયાસોને વધુ મજબૂત બનાવી નક્કી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત તમામ જિલ્લાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રો પર સેમિનાર, વર્કશોપ, જાગૃતિ રેલી, પોષણ પંચાયત અને સગર્ભા તથા ધાત્રી માતાઓ સાથે સુપોષણ સંવાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે આવતીકાલે 2 ઓગસ્ટ રવિવારે યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલતવી રખાયો છે. આ અંગે વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા કાર્યક્રમ હવે 9 ઓગસ્ટ રવિવારે યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા પહેલનો પ્રારંભ કરાવશે. કેન્દ્ર સરકારે કર વિનિમયના વધારાના હપ્તા તરીકે ગુજરાતને 4,094 કરોડ રૂપિયા ફાળવ્યા. તાલુકા કક્ષાએ વિકાસ આયોજનને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે યુનિફાઇડ તાલુકા પ્લાનિંગ કમિટીની રચના કરી. અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજાની સૌરાષ્ટ્રમાં બેટિંગ, મોરબીમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

રાજકોટ ભુજ આહવા તથા ગોધરા રજૂ કરે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો, રમેશભાઈ તમને રામ રામ।
7: એ રામ રામ ગીતાબેન, હો
6: કેમ છો રમેશભાઈ, તબિયત પાણી કેવા છે તમારા?
7: બસ જુઓ ગીતાબેન, મજામાં, સારા જ છે, તમે કહો।
6: જુઓ ને, આજકાલ આ લોકોની આ ખાણીપીણી અને રહેણીકરણીના કારણે બીમારીઓ વધી રહી છે।
7: હા, એ વાત સાચી, લોકોનું બેઠાડું જીવન અને ખોરાક આ નવી નવી બીમારીઓને નોતરે છે।
6: હા, અને આ બદલાતા હવામાન, બદલાતી ઋતુઓ, હવે પહેલા જેવો શુદ્ધ ખોરાક પણ હવે ક્યાં મળે છે રમેશભાઈ?
7: સાચી વાત છે ગીતાબેન, ઉપરથી ખેતી પાકોમાં વધુ પડતા રસાયણોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવા લાગી છે।
6: રમેશભાઈ, પણ આ રસાયણોની જગ્યાએ આપણે પ્રાકૃતિક ખાતર અને પ્રાકૃતિક ખેતી કરીએ તો તમને નથી લાગતું કે આપણી અને આપણી આવનારી પેઢી માટે એ સુખાકારી લાવશે?
7: હા, આ વાત સાચી તમારી, એકદમ બરાબર। સુખાકારી પરથી યાદ આવ્યું કે ઘરની સુખાકારી માટે જવાબદાર એક સ્ત્રીની શક્તિને તો તમે જાણો જ છો ગીતાબેન, બીજા ક્ષેત્રોમાં તો આપણને ખબર છે, પરંતુ હવે ખેતીમાં પણ નવી સરકારી યોજનાઓના કારણે મહિલાઓ આગળ આવી રહી છે। તો જાણીએ એક પ્રગતિશીલ મહિલા ખેડૂત વિશે, તો ચાલો માણીએ શ્રી પ્રકાશ બિલવાલ અને એક પ્રગતિશીલ મહિલા ખેડૂત જિજ્ઞાસાબેન પટેલ વચ્ચેની મુલાકાત।
8: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે। મિત્રો, આજના આ કાર્યક્રમમાં હું તમને ખાસ મહેમાન સાથે મુલાકાત કરવા જઈ રહ્યો છું અને આપણા આજના ખાસ મહેમાન છે જિજ્ઞાસાબેન હરિકૃષ્ણ પટેલ, અને જેઓ એક મહિલા પ્રગતિશીલ ખેડૂત છે। તેઓ કંડારી ગામના છે અને વધુ પરિચય અને માહિતી એમની પાસેથી જાણીએ એ પહેલાં આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આ કાર્યક્રમમાં આકાશવાણી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરીએ। જિજ્ઞાસાબેન, આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે, નમસ્કાર।
9: નમસ્કાર મિત્રો।
8: જિજ્ઞાસાબેન, આપના જ મુખ્ય અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને પરિચય આપશો?
9: મારું નામ જિજ્ઞાસાબેન હરિકૃષ્ણભાઈ પટેલ, ગામ કંડારી, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા, અને હું એક ખેડૂત મહિલા છું।
8: આપે અભ્યાસ ક્યાં સુધી કર્યો?
9: મારો અભ્યાસ BA કરેલું છે મેં, અને ત્યાર પછી।
8: આપ કંડારી ગામના મહિલા ખેડૂત છો, તો કંડારી ગામ વિશે, એની વિશેષતા વિશે અમારા શ્રોતા મિત્રોને વાત કરશો?
9: હા, ચોક્કસ। અમારું ગામ કંડારી એક બહુ સરસ, ખૂબ સુંદર ગામ છે। અમારા ગામમાં બીજા બધા જ્ઞાતિના છે, પણ વધારે અમે પટેલોનું ગામ છે, અને ખૂબ ભક્તિમય લોકો રહે છે। અમારે ત્યાં કંડારીમાં સ્વામિનારાયણ ગુરુકુળ છે, એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે અમારે ત્યાં, અને અમારું હાઈવે પર ગામ આવેલું છે, અને અમારા ત્યાંના લોકો બહુ જ ભક્તિમય છે, કારણ કે અમારે ત્યાં બે સંપ્રદાય છે, એક સ્વામિનારાયણ પણ છે અને ચતુર્ભુજ પણ છે, અને સ્વામિનારાયણનું અમારે ત્યાં ઘણું મોટું મંદિર છે, તેથી અમારે ત્યાંના ગામના લોકો ઘણા ભક્તિમય લોકો રહે છે અને બધા જ ખેતી સાથે સંકળાયેલા છે।
8: તમારા ગામમાં શિક્ષણની કેવી વ્યવસ્થા છે?
9: અમારા ગામમાં ઘણી સારી શિક્ષણની વ્યવસ્થા છે, સ્કૂલ પણ ઘણી સારી છે અમારા ગામમાં, એક KG થી 12 ધોરણ સુધી સ્કૂલ છે અમારે ત્યાં।
8: અને જો ઉચ્ચ શિક્ષણ લેવું હોય તો કંડારીથી બહાર જવું પડે?
9: હા, ઉચ્ચ શિક્ષણ માટે અમારે કંડારીથી બહાર જવું પડે છે, જે બાજુમાં અમારું તાલુકો છે કરજણ અથવા બરોડા।
8: તો આરોગ્ય, રોડ, રસ્તા અને વીજળી, પાણીની કેવી વ્યવસ્થા છે?
9: અમારા ગામમાં બધી બહુ સરસ વ્યવસ્થા છે, પાણી પણ આવે સારું છે, અને રોડ સરસ છે, અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટો પણ સરસ છે, અને અમારા ગામનું જે આખું આયોજન છે એ ઘણું સુંદર અને હળીમળીને લોકો કરે છે, એ માટે અમારું ગામ ખૂબ સુંદર છે।
8: તમારું ગામ, તમે કીધું એમ, હાઈવે ઉપર જ આવેલું છે, એટલે સ્વાભાવિક છે રસ્તાઓ, કનેક્ટિવિટી સારી

0: છે અને બધી જ સારી વ્યવસ્થા છે, એટલે કે સુવિકસિત તમારું ગામ છે. તો તમારા ગામમાં જે ગ્રામવાસીઓ છે એ મોટે ભાગે કયા કયા પ્રકારના ધંધા રોજગારમાં જોડાયેલા છે?
1: અમારા ગામના લોકો લગભગ અમે બધા ખેડૂતો જ છે અને ખેતી સાથે સંકળાયેલા રહે છે. બધા જ ખેતીમાં જ કામ કરે છે અને ખેડૂતો જ છે, એટલે ઘરના નહીં, બધા જ લોકો ખેડૂત જ છે.
0: હવે તમે પ્રાકૃતિક એક પ્રગતિશીલ મહિલા ખેડૂત છો, ખેતી વિશે આપણે આગળ વાત કરીશું, પણ એ પહેલાં તમને આ પ્રાકૃતિક ખેતીમાં કયા કયા સન્માન એવોર્ડ્સ મળેલા છે એ વિશે પણ વાત કરશો.
1: પ્રાકૃતિક ખેતીમાં મને રાજ્યપાલ સાહેબ તરફથી સન્માનિત કરેલી છે, કે જે હું જ્યારે મને આ ખેતી વિશે જાણવા મળ્યું અને મેં જ્યારે એ કરી ત્યારે મેં શરૂઆતમાં મેડિસિન પ્લાન્ટ અને ઔષધીય પાકોની ખેતી સ્ટાર્ટ કરી હતી અને એના પર મને સન્માનિત કરેલી છે.
0: તમે કંઈક બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્ય તરીકે છો, તો એ વિશે પણ વાત કરશો. એમાં તમે કઈ રીતે તમારી પસંદગી થઈ?
1: હા બરાબર, મારી પસંદગી એવી રીતે થયેલી કે જ્યારે મેં પ્રાકૃતિક ખેતી વિશે જાણ્યું અને સમજી અને આત્મા પ્રોજેક્ટ સાથે અમે જોડાયા અને આત્મા થકી અમને પ્રાકૃતિક ખેતી વિશે ઘણી જ એવી જાણકારી મળી અને ત્યાર પછી મેં આ મારા હસબન્ડના હેલ્થ પર આવ્યું અને ત્યારે મેં મેડિસિન પ્લાન્ટ ને એ બધું એ કર્યું અને આ મને સન્માનિત કરી. ત્યાર પછી આગળ ખબર પડી બધાને, ત્યારે મને આપણી નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલમાં બોર્ડ ઓફ મેમ્બર તરીકે એક ખેડૂત મહિલા તરીકે મને ફરજ બજાવું છું અત્યારે હું.
0: તમને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન કે તમે નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી હાલોલ ખાતેના બોર્ડ ઓફ મેમ્બરમાં તમે એક સભ્ય છો. તમે જેમ વાત કરી એમ મેડિસિનલ પ્લાન્ટની તમે ખેતી શરૂ કરી, તો એ કેટલા સમયથી તમે શરૂ કરી એ વિશે વાત કરશો.
1: હા, મેં લગભગ 2020થી આ ખેતી ચાલુ કરી છે. ત્યારે પહેલાં અમને ખબર તો હતી પણ હેલ્થ માટે કંઈક એ નહોતું, એટલે જ્યારે હેલ્થ પર આવ્યું ત્યારે અમને થોડીક જાણકારી મળી કે મેડિસિને તો બગાડ્યું છે તો મેડિસિન સુધારશે કેવી રીતે. તો અમે થોડુંક આયુર્વેદા ઉપર એ ગયા અને ત્યાર પછી અમે દવા મેડિસિન લાવતા હતા પણ અમને એવું થયું કે આ તો બધી દવા ખાતરવાળી આવે છે. તો એવું થયું કે આપણી પાસે તો જમીન છે, આપણે ખેડૂત છે, તો કેમ ના આપણા જ ખેતરમાં આપણે પ્રાકૃતિક રીતે એને ઉત્પાદન કરી અને એને લઈએ. એટલે એ રીતે પછી અમે અમારા પ્રાકૃતિક ખેતરમાં અમે બધા મેડિસિન પ્લાન્ટ લાવી અને એને એ કરીને એના રસ ને એવું બનાવીને અમે હેલ્થ માટે વાપરતા થયા.
0: એટલે કહેવાય છે ને આરોગ્ય એ સંપત્તિ છે, અને એ પ્રમાણે આરોગ્ય સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ કરી ના શકાય. એ તમને જ્યારે સમસ્યા નડી અને એ પ્રમાણે તમને પ્રેરણા મળી ને તમે મેડિસિનલ પ્લાન્ટની ખેતી શરૂ કરી, એ પછી તમે જે નેચરલ ફાર્મિંગ કરો છો, તો એના પહેલાં તમે કયા પ્રકારની ખેતી કરતા હતા?
1: ત્યાર પહેલાં નેચરલ ફાર્મિંગ કરતા હતા ત્યાર પહેલાં તો અમે જે આમ ખેડૂત અત્યારે રાસાયણિક ખેતી કરી રહ્યા છે દવા ખાતરવાળી, એ જ ખેતી કરતા હતા જ્યાં સુધી અમને હેલ્થ પર ના આવ્યું ત્યાં સુધીને. અને અમે ધ્યાને નહોતા આપતા એટલું બધું કે આ શું કરી રહ્યા છે આપણે. પણ જ્યારે હેલ્થ પર આવ્યું ત્યારે ખબર પડી કે આ એક રસાયણવાળી ખેતી, આપણે ઝેર મુક્ત ખેતી હવે આપણે કરવી પડશે. તો એની અમને જાણકારી મળી અને અમે પ્રાકૃતિક ખેતી કરતા થયા, નહીં તો પહેલાં તો અમે દવા ખાતરવાળી જ ખેતી કરતા હતા.
0: એટલે કે પ્રાકૃતિક ખેતી પહેલાં તમે વંશ પરંપરાગત તમારા જે બાપ દાદા કરતા હતા એ પ્રમાણે તમે ખેતી કરતા હતા. તો આ પ્રાકૃતિક ખેતી શું છે, પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરી શકાય એ વિશે વાત કરશો.
1: સરસ. પ્રાકૃતિક ખેતી એ કંઈક નવી ખેતી નથી, એ બહુ આપણા વડલાઓ પહેલાં પ્રાકૃતિક ખેતી જ કરતા હતા કે દવા ખાતર વગરની ખેતી. આપણે ગાય માતા રાખતા હતા અને એનું જ ગૌ ગોબર અને ગૌમૂત્ર ખેતીમાં ઉપયોગ કરતા હતા અને એનાથી જ ઉત્પાદન લેતા હતા. તો અને પછી જ્યારે રસાયણો ખાતરો આવ્યા, દવાઓ આવી અને પછી ખેડૂત ધીરે ધીરે હરિયાળી ક્રાંતિ લાવવા માટે આ ઝેરવાળી ખેતી કરતા થયા, એનું ઉત્પાદન ઘણું સારું મળ્યું પહેલાં બધાને. પણ અત્યારે જે એટલું બધું વધી ગયું છે દવા ખાતરો કે અત્યારે એ વસ્તુઓ ખાવાથી પણ આપણે આપણા દેશમાં જોઈ રહ્યા છે કે કેટલા રોગચાળા, નાના નાના બાળકો અને કેવા નવા નવા રોગો થઈ રહ્યા છે. તો એનાથી અમને એવું થયું કે ના, અત્યારે હવે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે અને અમે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.
0: આ પ્રાકૃતિક ખેતી કરવી હોય તો એમાં ખર્ચો કેટલો થાય?
1: પ્રાકૃતિક ખેતીમાં જોવા જઈએ ને તો આપણા રાજ્યપાલ શ્રી કહે છે કે ઝીરો બજેટ ખેતી, પ્રાકૃતિક ખેતી એ ઝીરો બજેટ ખેતી છે. ખેડૂત છે ને માત્ર કેટલું ઉત્પાદન મળ્યું ને એ જ જોતો હોય છે, કેટલો ખર્ચો કર્યો ને એ નહીં જોતા, અને ઉત્પાદન કેટલું મળ્યું ને એ જ જોવે છે. પણ પ્રાકૃતિક ખેતીમાં એવું છે કે ઉત્પાદન વધારે છે અને ખર્ચો ઓછો છે, એટલે તો એને ઝીરો બજેટ ખેતી કહેવામાં આવે છે. એટલે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘણું સારું મળે છે અને એનો સામે ખર્ચ કોઈ પણ હોતો નથી, અમુક જ ખર્ચ થતો હોય છે કે જે નજીવો હોય છે.
0: એટલે કે પ્રાકૃતિક ખેતીમાં શૂન્ય બજેટ હોય છે.

0: અને એમાં કોઈ આપણા ખેડૂત મિત્રોએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર હોતી નથી. તો આ જે પ્રાકૃતિક ખેતીના જે ખાસ આયામો છે એ આયામો વિશે એમના એક આયામ વિશેની વાત કરશો.
1: બરાબર છે. પ્રાકૃતિક ખેતી જો તમે જ્યારે પણ કરતા સ્ટાર્ટ થાઓ કે તમે કરવાનું વિચારતા હોય તો એને સમજવી ઘણી જરૂરી છે કે એના જે પાંચ આયામ છે, એના જે પાંચ સિદ્ધાંત છે, એ તમે કમ્પ્લીટ એના ફોલો કરશો તો તમને કોઈ જ તકલીફ કે કોઈ એ થવાનું નથી. અને એમાં જે છે, આપણે બીજામૃત છે, જીવામૃત છે, ઘનજીવામૃત છે, પછી મિશ્ર પાક છે, અચ્છાદાન છે, આ જે પાંચ આયામો છે એના, એ તમે કમ્પ્લીટ એને એ કરીને તમે કરશો પ્રાકૃતિક ખેતી તો ઘણી સારી છે. એમાં એક છે જીવામૃત. જીવામૃત બનાવવા માટે આપણે એક બેનર જોશે 200 લીટરનું, અને એની અંદર 180 લીટર પાણી તમે એ કરો રાખો. ત્યાર પછી એમાં 10 લીટર ગાય માતાનું ગૌમૂત્ર, 10 કિલો ગૌગોબર, 1 થી 1.5 કિલો દેશી ગોળ, 1 થી 1.5 કિલો કોઈ પણ કઠોળનો લોટ, અને કોઈક મોટા ઝાડ નીચેની 1 થી 2 મુઠ્ઠી માટી, આ તમે એમાં ભેળવી અને દરરોજે સવાર સાંજ ઘડિયાળની દિશામાં એને 2 થી 3 મિનિટ હલાવશો તો આ એક જીવામૃત સૂક્ષ્મ જીવાનો ભંડાર તૈયાર થઈ જશે 3 કે 4 દિવસમાં. અને જો ઠંડી હશે તો એને 5 કે 6 દિવસ લાગશે. તો આ એટલા બધા સૂક્ષ્મ જીવાણુઓ છે કે જે ત્યારે આપણે એને આપણી પ્રાકૃતિક ખેતી આપણા ખેતરમાં એનો ઉપયોગ કરીશું તો આપણી જમીનની એક સુધારણા થઈ જશે. અને એવા કેટલાય અમૃત બને છે જે તમે પ્રાકૃતિક ખેતીમાં એનો ઉપયોગ કરી શકો છો.
0: બેન, તમે જે પ્રાકૃતિક ખેતીના જે પાંચ સિદ્ધાંતો કે આયામો છે એમાંના એક આયામ વિશેની વાત કરી, હવે રોગ જીવાત નિયંત્રણ માટે આમાં પ્રાકૃતિક ખેતીમાં ઉપાય ખરો?
1: હા, છે ને, ઘણો છે. એના રોગ નિયંત્રણ માટે કેટલાક નિયંત્રણો છે જે આપણે જાતે ઘરે બનાવી શકીએ છીએ, આપણે એને બહારથી લાવવાના હોતા નથી. પ્રાકૃતિક ખેતી એક એવી છે કે તમે જે પણ એનો એ કરો એ ઘરે તમે જાતે બનાવી શકો છો. એટલે એવા નિયંત્રણો છે કે જે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, 10 પરની અર્ક છે, સૂઠા અસ્ત્ર છે, આવા અસ્ત્રો જે છે એ તમે રોગ નિયંત્રણ માટે બનાવી શકો છો.
0: કોઈ એક એવા અસ્ત્રની વાત કરો જે સાદું અસ્ત્ર હોય ને એમાં જે જરૂરી કાચી સામગ્રી હોય એ આપણા ખેડૂત મિત્રોને સરળતાથી મળી રહે એ વિશે વાત કરશો.
1: બરાબર છે. આમ તો જો આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો જો ઉપયોગ કરીને ખેતી કરીએ તો આપણે જે રોગ જીવાતના નિયંત્રણો છે એની બહુ જ ઓછી જરૂર પડશે. અને ક્યારેક તમને જો જરૂર પડે તો તમે નિમાસ્ત્રથી સ્ટાર્ટ કરી શકો છો કે જે નિમાસ્ત્ર તમને ઇઝીલી બનાવી શકો છો અને તમારી આજુબાજુ તમને તમારા ખેતરમાંથી જ મળી રહેશે. તો નિમાસ્ત્ર બનાવવા માટે તમારે ગાય માતાનું ગૌમૂત્ર જેટલું લો એટલી જ આપણે કડવા લીમડાના પાનની ચટણી ઉમેરી અને એને 1 કે 2 દિવસ તમે રવા દો અને ત્યાર પછી તમે એને પાણી સાથે મિક્સ કરી અને તમારા ખેતરમાં આપો તમે, અથવા તમારું જે વાવેલું છે એના ઉપર તમે છંટકાવ કરશો તો એનાથી રોગ નિયંત્રણ ઘણું બધું ટળી જશે.
0: અત્યારે ચોમાસાના સમયમાં તમે કયા પ્રકારની પ્રાકૃતિક ખેતી માટેની તૈયારી કરી છે?
1: અત્યારે અમે પ્રાકૃતિક ખેતીને તૈયારી કરવા માટે ચોમાસા માટે અમે પહેલાં તો અમે એને PMDS કરેલું છે. PMDS એટલે પ્રી સિઝન ડ્રાય સોઈંગ, કે જે તમારી પાસે તમે એકવાર તમે જે વાવણી કરી અને તમે એને વાવણી લઈ લીધી છે ત્યારે પછી તમારું ખેતર ખાલી હોય ત્યારે તમારે તમારી પાસે ગમે તેટલા બિયારણ પડ્યા હોય, નકામા હોય, કામના હોય, તમારી પાસે જે નકામા બિયારણ જેટલા પણ પ્રકારના હોય એ બધા મિક્સ કરી દો અને ત્યાર પછી તમે આખા ખેતરમાં એને છાંટી દો. છાંટ્યા પછી તમે એને પાણી આપશો એટલે એ ઉગી નીકળશે. એ ઉગશે એટલે એ 20 દિવસના કે એવા થાય એટલે ત્યાર પછી એને તમે, તો એ તમે જે કરો છો એની સાથે તમારું નિંદામણ પણ ઉગી નીકળશે તો એ નિંદામણ એક ઓછું થઈ જશે. અત્યારે આપણે તો એ જ્યારે તમે 20 થી 25 દિવસના થાય ત્યાર પછી તમે એને લીલા પડવાશ તરીકે એને અંદર ખેતરમાં જ રોટાવેટર કરીને એને એ કરી દો તો એક ખાતર પણ બની જશે અને તમારું નકામું જે નિંદામણ ઉગ્યું હશે તે પણ અંદર એ થઈ જશે કે જ્યારે પણ તમે ફરી બીજી સિઝન લેવા જશો ત્યારે તમને નિંદામણનો બહુ પ્રશ્ન નડે નહીં. અને અત્યારે અમે ચોમાસાની ખેતી માટે એ તૈયાર કરી અને અત્યારે અમે અંદર શાકભાજી વાવ્યા છે.
0: કયા પ્રકારના શાકભાજી તમે કર્યા છે?
1: અમારા ખેતરમાં અમે રીંગણ છે, ટામેટા છે, ચોળી છે, ગલકા છે, દૂધી છે. અત્યારે વેલાવાળા શાકભાજી વધારે થાય તો એનો મંડપ બનાવીને અમે વેલાવાળા શાકભાજી કરેલા છે અને સાથે બીજા બધા શાકભાજી પણ કરેલા છે અમે.
0: વેલાવાળા શાકભાજીમાં ખાસ ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે?
1: વેલાવાળા શાકભાજી માટે એક તો તમારો મંડપ બરાબર વ્યવસ્થિત બનાવેલો હોવો જોઈએ કે તમારા શાકભાજીને વરસાદમાં પાણીથી ઓછું નુકસાન થાય. અને જો સારો વરસાદ ને એવું હશે તો અત્યારે વેલાવાળા શાકભાજીનું ઉત્પાદન ઘણું સારું તમને મળી રહેશે.
0: આ તમારું જે પ્રાકૃતિક ખેતીનું જે ખેત ઉત્પાદન છે એ તમે કેવી

0: તેનું વેચાણ કરો છો, ડાયરેક્ટ તમારા ખેતર પરથી કે પછી એને માર્કેટમાં લઈ જાઓ છો, એ વિશે પણ વાત કરશો.
1: સરસ. અમારું જે ઉત્પાદન છે, પ્રાકૃતિક ઉત્પાદન શાકભાજી, એ અમે અમારા ખેતરેથી પણ જતું રહે છે, અને ત્યાર પછી એક આપણી સંસ્થા છે એ અત્યારે બરોડામાં ચાલે છે. અમારું બધું જે ઉત્પાદન છે અમે ત્યાં સૃષ્ટિ હાટમાં આપીએ છીએ, લઈને જઈએ છીએ, અને ત્યાં અમારું ઘણું વેચાણ થઈ જાય છે.
0: પહેલાં પ્રાકૃતિક ખેતી સિવાય સાદી ખેતી કરતા હતા અને અત્યારે પ્રાકૃતિક ખેતી કરો છો, એમાં તમને નફામાં કઈ રીતે એની તુલના કરો છો?
1: આ બહુ સરસ સવાલ છે કે અત્યારે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવી છે, જાણ્યા પછી અમને કરવી છે, પણ એમને ડર લાગે છે કે કદાચ ઉત્પાદન ઓછું આવશે તો અમને નુકસાન જશે તો. પણ અમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે અમને તો કોઈ નુકસાન તો થયું નથી, પણ કેમ કે અમે ખર્ચ ઘટી ગયો છે, અમે કોઈ ખર્ચ કર્યો જ નથી અને અમને ઉત્પાદન મળે છે. એ ખર્ચની કમ્પેરિઝનમાં જો જોવા જઈએ ને તો ઉત્પાદન ઘણું સારું છે. ખર્ચ વગર આપણને ઉત્પાદન જે મળે છે એ ઘણું સારું કહેવાય અને ઘણો સારો નફો આપે છે આપણને. એટલે પ્રાકૃતિક ખેતીમાં નફો તો છે જ.
0: એટલે પ્રાકૃતિક ખેતીમાં નફો છે જ, ઉપરાંત આપણા આરોગ્યનું બી આપણને સારું રહે છે, એમાંથી આપણને ઝેર વગરનું શાકભાજી મળી રહે છે. હવે તમે જે આ પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો કરો છો એનું તમે મૂલ્યવર્ધન કરો છો?
1: હા, અમે એનું મૂલ્યવર્ધન કરીએ છીએ.
0: કઈ કઈ બનાવટો બનાવો છો એ વિશે પણ વાત કરશો?
1: અમારે ત્યાં અમે જે શાકભાજી કરીએ છીએ એના પહેલાં અમારું પંચસ્તરીય મોડલ ફાર્મ છે કે 12 માસ તમે એમાંથી ઉત્પાદન લઈ શકો, એવી રીતે અમે એ કરેલું છે કે જે મોટા ઝાડ છે આંબા છે અને એવા, એની નીચે નાના ઝાડ છે ફલસા છે સેતુ છે કરમદા છે, અને એની નીચે પાછા અમે એ કરીએ છીએ શાકભાજી કરીએ છીએ. એટલે સૂર્યપ્રકાશ બી એમને સારો મળી રહે છે અને અમારું ઉત્પાદન પણ સારું થઈ રહે છે. અને જ્યારે અમે કેરીની સિઝન આવે તો કેરી તો અમે એ કરીએ છીએ, પણ ત્યાર પછી અમારી ફલસા છે, જે ફલસામાંથી અમે જ્યુસ અને ફલસાનું જામ ને એવું બનાવીએ છીએ. ત્યાર પછી અમારા કરમદા છે, તો કરમદામાંથી અમે અથાના અને ચટણી ને એવું બનાવીએ છીએ. એવી રીતે અમારો જે પંચસ્તરીય મોડલ છે અને નીચે પછી શાકભાજી છે એ પણ અમે લઈએ છીએ.
0: હવે જે તમે મૂલ્યવર્ધન કરીને જે બનાવટો કરો છો એનું વેચાણ કઈ રીતે કરો છો?
1: એનું વેચાણ પણ અમે શાકભાજી સાથે જ કરીએ છીએ અને એ અમારું શાકભાજી સાથે જતું રહે છે વેચાણમાં.
0: શરૂઆતમાં તમે મેડિસિનલ પ્લાન્ટની ખેતીની વાત કરી, તો એ વિશે પણ અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને વાત કરશો, કયા પ્રકારના તમે મેડિસિનલ પ્લાન્ટની ખેતી કરો છો?
1: બરાબર. ખેડૂતો મેડિસિન પ્લાન્ટ તો એવા છે કે આપણે એને કચરો સમજીને કાઢી નાખીએ છીએ કે નિંદામણ છે એવું કરીને કાઢી નાખીએ છીએ, પણ એ ખરેખર બધા મેડિસિન પ્લાન્ટ છે. પણ ત્યાર પછી જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મેં મેડિસિન પ્લાન્ટની ધીરે ધીરે થોડી શરૂઆત કરી, ત્યારે મેં બ્રાહ્મણી છે, અશ્વગંધા છે, પછી ફુદીનો છે, સાટુડી છે અને પુનર્નવા છે, આવા બધા મેડિસિન પ્લાન્ટ લાવી, અને મેં ઘણા બધા એવા પ્લાન્ટો છે કે જે મેં લાવીને એને એ કરી અને એના જ્યુસ બનાવી અને એના પાનનો ઉપયોગ કરીને અમે એને મૂલ્યવર્ધન કરતા હતા.
0: જે ઔષધીય પાકો છે એની તમે વાત કરી, તો એ તમારા ઘર પૂરતું કે પછી એનું વેચાણ કરીને પણ એમાંથી તમે પૂરક આવક મેળવો છો?
1: હા, એ અમે વેચાણ નથી કરતા, એ અમારા ઘર માટે એનો ઉપયોગ કરતા હતા, અને અત્યારે એ પણ થોડું થોડું અમે અંદર સાથે કરતા રહીએ છીએ મેડિસિન પ્લાન્ટનું.
0: હવે તમે શરૂઆતમાં પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા, તો એમાં શરૂઆતમાં કંઈ તમારે સંઘર્ષ કરવો પડ્યો, કંઈક વધારે મહેનત કરવી પડી?
1: જ્યારે અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ત્યારે અમને એવું થતું હતું કે કરીએ તો છે પણ આ બધા ઉત્પાદન નહીં આવે, આવા બધા પ્રશ્ન અમને પણ હતા કે જે અત્યારે જે ખેડૂત કરવા માગે છે એમને પણ આ જ પ્રશ્ન હશે કે ઉત્પાદન નહીં મળે તો શું થશે. પણ અમને પ્રશ્ન નડ્યા, પણ અમે એનું સોર્ટ આઉટ કરી લીધું અને અમને જાણવા મળ્યું કે ખરેખર ઉત્પાદન મળે જ છે જ્યારે તમે જાતે કરતા થશો, અને જ્યારે પોતાના રીતે અને પોતાની હાથ ઉપર તમે કરશો તો તમને ખબર પડશે કે ખરેખર પ્રાકૃતિક ખેતી સારી રીતે અને સરસ રીતે કરી શકાય છે.
0: તમે એક મહિલા ખેડૂત છો, તો ખેતીનું જે કામકાજ છે અને પરિવારનું ધ્યાન રાખવાનું, રસોડાનું ધ્યાન રાખવાનું, તો એ બધાનું તમે બેલેન્સ કઈ રીતે કરો છો?
1: મહિલા છે ને બધે જ બેલેન્સ કરી શકે છે. તો અમારું પહેલા તો પરિવારનો સાથ હોવો જરૂરી છે. તો અમારું પરિવાર એક સંયુક્ત પરિવાર છે, અમે બધા સંયુક્ત પરિવારમાં રહીએ છીએ, તો અમે એકબીજા સાથે એકબીજાના કામ લઈ લઈએ છીએ અને ઉપાડી લઈએ છીએ, અને અમે એકબીજાને હેલ્પ કરીએ છીએ, અને અમારી ખેતીમાં કે રસોડાના કામમાં કે ઘરકામમાં અમને કોઈ તકલીફ પડતી નથી. એટલે અત્યારે એક સંયુક્ત પરિવાર હોવો જરૂરી છે, જે અત્યારે પરિવારો વિખૂટા પડી રહ્યા છે, અલગ થઈ રહ્યા છે, પણ જો તમે સંયુક્ત પરિવારમાં રહેશો તો તમને કોઈ પણ કામ કરવું હશે એવું નથી કે ખેતી એકલી જ, પણ તમે કોઈ પણ કામ કરશો અને પરિવારનો સાથ હશે તો તમે એમાં ચોક્કસ

0: પાર પાડી શકશો.
1: તમે જે પ્રાકૃતિક ખેતી કરો એ વિશેનું નોલેજ, એ વિશેની તાલીમ તમે ક્યાંથી હાંસિલ કરી?
0: સરસ. અમને જ્યારે થયું કે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, તો અમને પહેલાં તો એક આત્મા પ્રોજેક્ટ ચાલે છે, એ આત્મા પ્રોજેક્ટમાંથી અમને જાણવા મળ્યું પ્રાકૃતિક ખેતી વિશે. અને ત્યાર પછી અમે એક સખી મંડળ છે, બનાવ્યું છે અમારું, જે સખી મંડળને આત્મા પ્રોજેક્ટ તરફથી પ્રેરણા પ્રવાસ માટે લઈ જવાય છે. તો કૃષિ સખીઓને એ લોકો લઈ જાય છે અને અમને ઘણી બધી જગ્યાએ આ પ્રાકૃતિક ખેતી જે થતી હોય છે તેવા મોડલ ફાર્મ અમને બતાવ્યા. એના વિશે અમે ત્યાંથી જાણકારી મેળવી અને એક પ્રેરણા મળી કે ના, ખરેખર પ્રાકૃતિક ખેતી સારી છે અને કરવી જોઈએ. અને અમે એનાથી પ્રેરણા લીધી આત્મા પ્રોજેક્ટ તરફથી અને અમને આ પ્રાકૃતિક ખેતી માટે જાણકારી મળી.
1: પ્રાકૃતિક ખેતી માટે તમે ક્યાં ક્યાં મુસાફરી અથવા પ્રવાસ કર્યો અથવા કઈ કઈ જગ્યાએથી તમે લીધી?
0: હો સરસ. અમને પ્રાકૃતિક ખેતી માટે અત્યારે જો જોવા જઈએ તો ડાંગ જિલ્લો આપણો પ્રાકૃતિક ખેતી માટે સરસ છે. તો અમને ડાંગ જિલ્લાની પણ મુલાકાત કરાઈ છે અને એક છે હિમાચલ, કે જે આપણા રાજ્યપાલ હિમાચલના રાજ્યપાલ હતા અને ત્યાં એમને આખું હિમાચલ પ્રાકૃતિક બનાવ્યું છે. તો અમને ત્યાંના ઘણા બધા એવા ફાર્મ છે જેની મુલાકાત કરાઈ છે હિમાચલમાં, કે ખરેખર ત્યાં કોઈ જ પેસ્ટિસાઇડ નહીં, એક પ્રાકૃતિક ખેતી, એક પ્રકૃતિ રીતે જે ઉત્પાદન થાય છે એ કેવું થાય છે એની અમે ત્યાં જાતે નિર્દેશન કરેલું છે અને મુલાકાત લીધેલી છે.
1: હવે આવનાર સમયમાં તમે પ્રાકૃતિક ખેતીમાં કયા કયા આયોજન કરવા માંગો છો?
0: આવનાર સમયમાં મારે અત્યારે પ્રાકૃતિક ખેતીમાં અમે જે શાકભાજી ને એ કરીએ છીએ પણ, અને સાથે અથાના જામ ને બનાવીએ છીએ. હવે અમારો એક આગળનો એક એ છે કે જે આપણા મેડિસિન પ્લાન્ટ છે એના પાન, કે સરગવા છે, પછી બ્રાહ્મણી છે, અશ્વગંધા છે, આવા બધાના પાનની સુકવણી કરી અને ડ્રાય કરી અને એની સુકવણી કરીને કરવાનો વિચાર છે. અને જ્યારે અમારું જે ઉત્પાદન શાકભાજી છે એમાં ટામેટા છે, ડુંગળી છે, આવા બધા જે શાકભાજી છે એને પણ સુકવણી કરી અને એનો પણ અત્યારે પાવડર બનાવવાનું આગળ અમે વિચારી રહ્યા છે.
1: અત્યારની વાત કરીએ તો કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહિલા ન હોય, દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ પડતું સ્થાન ધરાવી રહી છે. તો આપણા જે મહિલા ખેડૂતો છે અને મહિલા જે શ્રોતા બહેનો છે એમને તમે શું સંદેશ આપશો?
0: સરસ. હું મહિલા બહેનોને કહેવા માંગીશ કે તમે તમારા જીવનમાં જો ખેતી કરતા હોય અથવા તમારા ઘરેથી જો ખેતી કરતા હોય તો થોડુંક ધ્યાન આપી, કારણ કે આપણા પરિવારના ડોક્ટર આપણે જ છે. એક મહિલા જ છે કે જમવાનું એવું બનાવો કે બીમાર વ્યક્તિ સારા થઈ જાય અને સારા વ્યક્તિ હોય એ બીમાર જ ના પડે. તો આપણે બહેનોએ એક પ્રાકૃતિક ખેતી તરફ વળવાની જરૂર છે અને પ્રાકૃતિક ખેતી માટે આપણે ગાય માતાની જરૂર છે. તો બહેનો, તમારા આંગણે જો તમે ખેતી જ કરતા હોય તો એક ગાય માતા તો આપણે પરવારી જ શકીએ, એક ગાય માતાનું પાલન પોષણ તો આપણે કરી જ શકીએ. તો દરેક બહેનો પોતાના આંગણે એક ગાય માતા રાખો અને પ્રાકૃતિક ખેતી તરફ થોડાક વળો. તો અત્યારે જરૂરી છે કે આપણા બાળકોને, આપણા કુટુંબને, આપણી આવનાર પેઢીને બચાવવી હશે તો આપણે ગાય માતા રાખી અને એક પ્રાકૃતિક ખેતી તરફ વળીએ.
1: જિજ્ઞાસાબેન, કિસાનવાણીના આ કાર્યક્રમમાં અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને પ્રાકૃતિક ખેતી વિશેની વાત કરી, એની મહત્વ વિશેની વાત કરી અને તમારા અનુભવો શેર કર્યા, એ બદલ આકાશવાણી પરિવાર અને અમારા ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: રમેશભાઈ, આ પ્રગતિશીલ મહિલા ખેડૂત જિજ્ઞાસાબેન પટેલનાઓએ ખૂબ સરસ માહિતી આપી. ખેતી ક્ષેત્રે તેઓએ સરસ સિદ્ધિ હાંસિલ કરી છે. તેઓને પ્રાકૃતિક ખેતી કરવા બદલ તેમજ ઔષધીય પાકોની ખેતી કરવા બદલ રાજ્યપાલ સાહેબ તરફથી સન્માનિત કરેલા છે અને હાલમાં તેઓ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં હાલોલ મુકામે બોર્ડ ઓફ મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. ખરેખર એક પ્રગતિશીલ મહિલા તરીકે જિજ્ઞાસાબેન પટેલનાઓએ કૃષિ ક્ષેત્રે ખૂબ સરસ ઉમદા કાર્ય કરેલ છે અને યોગદાન આપેલ છે.
3: પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના.

0: उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: तो ચાલો ગીતાબેન, ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, હવે આપણે છૂટા પડતા પહેલા સાંભળીએ એક સરસ મજાનું ગુજરાતી ગીત।

મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાના આવતા 24 કલાકના વર્તારો પ્રમાણે ઉત્તર ગુજરાતના લગભગ બધા જ જિલ્લાઓ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા તથા પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, આ સાથે જ દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના સમગ્ર પ્રાંતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે

લીખેડા તથા પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, આ સાથે જ દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના સમગ્ર પ્રાંતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. માછીમાર ભાઈઓને આવતા 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા.

0: આપ સાંભળી રહ્યા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન. આકાશવાણી સમાચાર, ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,000 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરાયો. હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. અને ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જેસ્મિન લેમ્બોરિયા અને પ્રીતિ પ્રવારે સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક 1892માં સ્વામી વિવેકાનંદની મૈસૂરની ઐતિહાસિક મુલાકાતની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે તેઓ મૈસૂરના દિવાન સર કે શેષાદ્રી અય્યરને મળ્યા હતા અને શિકાગોમાં ધર્મ સંસદમાં ભાગ લેવા માટે અમેરિકા યાત્રા માટે મૈસૂર મહારાજા શ્રી ચામરાજેન્દ્ર વાડિયર પાસેથી નાણાકીય સહાય મેળવી હતી. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ ખરેખર ભારતની ભાવનાને મૂર્તિમંત કરે છે. તેમણે ભાર મૂક્યો કે દેશના યુવાનોને વૈશ્વિક વિકાસને આગળ ધપાવી રહ્યા છે.
1: સ્વામી વિવેકાનંદજી યુવાઓ કી શિક્ષા કો રાષ્ટ્ર નિર્માણ કા મજબૂત આધાર માનતે થે. ઉન્હોને સ્વયં એ દેખા થા કે કૈસે દુનિયા કે દેશ અપને યુવાઓ કો શિક્ષિત બના રહે હૈ. લેકિન દુર્ભાગ્ય સે તબ ભારત ગુલામ થા. ભારત કા જો યુવા કભી જંજીરો મે થા, આજ વો યુવા દુનિયા કે વિકાસ કો ગતિ દે રહા હૈ. આજ ભારત કી અર્થવ્યવસ્થા સબસે તેજી સે આગે બઢ રહી. કિસકી વજહ સે? ભારત કે યુવાઓ કે સામર્થ્ય સે.
0: સવારે પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યું. તેમણે લગભગ 18,000 કરોડ રૂપિયાના મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સનું રાષ્ટ્રને સમર્પિત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા નશા મુક્ત યુવા વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરશે. આ સાથે ડ્રગ્સના દુરુપયોગ સામે 100 અઠવાડિયાના રાષ્ટ્રવ્યાપી જનભાગીદારી અભિયાનની શરૂઆત થશે. દેશભરના 10,000થી વધુ સ્થળોના યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે. માય ભારત રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો, યુવા ક્લબ, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, એનજીઓ, ઉદ્યોગ સંગઠનોના યુવા કોષો અને 125થી વધુ આધ્યાત્મિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ વર્ચ્યુઅલી જોડાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન પૂરગ્રસ્ત રાજ્યોને સહાય પૂરી પાડવા માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ એસડીઆરએફના કેન્દ્રીય હિસ્સામાંથી 2,117 કરોડ 85 લાખ રૂપિયાની આગોતરી રકમને મંજૂરી આપી છે. પૂરગ્રસ્ત 7 રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશ, ઓડિશા અને નાગાલેન્ડને નાણાકીય વર્ષ 2026-27 માટે એસડીઆરએફનો પ્રથમ હપ્તો મળ્યો હતો. અસરગ્રસ્ત રાજ્યો માટે મંજૂર કરાયેલી સહાયમાં નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ હપ્તાના આગોતરા રકમ તરીકે અરુણાચલ પ્રદેશને 44.55 કરોડ રૂપિયા, આસામ માટે પ્રથમ હપ્તા તરીકે 379.35 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાતના 500 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે

0: 1,90,019 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો છે. આ રકમ 10 ઓગસ્ટ માટે નિર્ધારિત નિયમિત માસિક ટ્રાન્સફર ઉપરાંત છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ વધારાનો હપ્તો રાજ્યોને મૂડી અને વિકાસ ખર્ચને વેગ આપવા માટે વધુ તક પૂરી પાડવાનો છે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા રાજ્યવાર આંકડા મુજબ ઉત્તર પ્રદેશને સૌથી વધુ 19,208 કરોડ રૂપિયા, બિહારને 10,845 કરોડ રૂપિયા, મધ્યપ્રદેશને 8,010 કરોડ રૂપિયા મળ્યા, પશ્ચિમ બંગાળને 7,866 કરોડ રૂપિયા અને મહારાષ્ટ્રને 7,022 કરોડ રૂપિયા મળ્યા છે. વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે આજે નૌકાદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ ડિસેમ્બર 2023થી જુલાઈ 2026 સુધી નૌકાદળ કામગીરીના ડિરેક્ટર જનરલ તરીકે તેઓ ઓપરેશન સિંદૂર દરમિયાન નૌકાદળના આયોજન, તૈયારી અને ઓપરેશનલ તૈયારીમાં સક્રિયપણે સામેલ હતા. તેમણે પશ્ચિમ એશિયા કટોકટી દરમિયાન દરિયાઈ સુરક્ષા કામગીરી પણ હાથ ધરી હતી. આવકવેરા વિભાગે અહેવાલ આપ્યો છે કે 31 જુલાઈ 2026 સુધીમાં વર્ષ 2026-27 માટે 59 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા. વિભાગે સોશિયલ મીડિયા સંદેશમાં કરદાતાઓનો આભાર માનતા કહ્યું કે તેમનો વિશ્વાસ અને સમયસર પાલન ભારતના વિકાસને આગળ ધપાવતી ઉર્જા પૂરી પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ને ફોલો કરશો. ભારત અને ચીન વચ્ચે સિક્કિમના નાથુલા પાસ દ્વારા આજે સરહદ પાર વેપાર શરૂ થયો, જેનાથી 6 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વેપાર સ્થગિતતાનો અંત આવ્યો. વેપાર ફરી શરૂ થવો એ ભારત ચીનના સંબંધોમાં સકારાત્મક સંકેત છે. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે સવારે નોમેન્સ લેન્ડ ખાતે ભારતીય અને ચીની અધિકારીઓ મળ્યા હતા. ચીનનું પ્રતિનિધિત્વ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના વહીવટીવટા, તેના વાણિજ્ય અને સરહદ વેપાર વિભાગના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ નિવૃત્ત ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ વિશ્વનાથ શર્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. જનરલ શર્માના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હીમાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા. તેમનું ગઈકાલે સવારે 97 વર્ષની વયે નવી દિલ્હીમાં અવસાન થયું. ચૂંટણી પછી ઓડિશામાં મતદાર યાદીઓની ખાસ સઘન સુધારા હેઠળ દાવાઓ અને વાંધાઓ દાખલ કરવાની અંતિમ તારીખ આ મહિનાની 19મી તારીખ સુધી લંબાવી છે. દાવાઓ અને વાંધાઓની નિકાલની અંતિમ તારીખ પણ 17 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. પંચે જણાવ્યું હતું કે ઓડિશાના મુખ્ય ચૂંટણી અધિકારીની વિનંતી પર સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આજે પુણે ખાતે આયોજિત એક સમારોહમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવ્યો. લોકમાન્ય તિલક સ્મારક ટ્રસ્ટ દ્વારા સ્થાપિત આ પુરસ્કાર લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 106મી પુણ્યતિથિ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે અજીત ડોભાલે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે શ્રી ડોભાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક મુખ્ય રાષ્ટ્રીય સુરક્ષા નિર્ણયોને અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું કે આ પુરસ્કાર શ્રી ડોભાલની રાષ્ટ્ર પ્રત્યેની અસાધારણ સેવાને માન્યતા આપે છે. આ સન્માન સ્વીકારતા અજીત ડોભાલે કહ્યું કે તેઓ આ સન્માનથી ખૂબ જ નમ્ર છે અને તેમણે કહ્યું કે આ યુવા પેઢીએ લોકમાન્ય તિલકના દેશભક્તિ, બલિદાન અને ફરજની અતુટ ભાવનાના આદર્શોને આત્મસાત કરવા જોઈએ. હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ, માહીમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવતીકાલ સુધીમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ સુધી જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, વિદર્ભ અને આંદામાન અને નિકોબારના ટાપુઓમાં પણ વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. ભારત અને રવાંડાએ દ્વિપક્ષીય વેપાર વધારવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી ભારત રવાંડા સંયુક્ત વેપાર સમિતિની બેઠકના પ્રથમ તબક્કામાં બંને પક્ષોએ માલ અને સેવાઓમાં દ્વિપક્ષીય વેપારની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો પરસ્પર વેપારના અવકાશને વૈવિધ્યકરણ કરવા, વેપાર સંબંધોને સરળ બનાવવા સંબંધિત પાસાઓ પર સંમત થયા હતા. સ્પેને જણાવ્યું છે કે મોરોક્કો સાથેની સેઉટા સરહદ પાર કરનારાઓનો મૃત્યુ આંક 67 થયો છે, જેમાં દરિયામાં ડૂબી ગયેલા અને સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ થાય છે. આ પછી સ્પેને સેઉટા અને મોરોક્કો વચ્ચેની દરિયાઈ સરહદ પર 500 મીટર લાંબી અવરોધ દિવાલ બનાવવાની જાહેરાત કરી છે. આ અઠવાડિયે 50,000થી વધુ સ્થળાંતર કરનારાઓ સેઉટામાં પ્રવેશ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રીતિ પવાર અને જાસ્મીન લમોરિયાને સોશિયલ મીડિયા સંદેશમાં અભિનંદન આપતા તેઓને ઉજ્જવળ ભવિષ્ય અને સતત સફળતાની શુભેચ્છા પાઠવી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પણ અભિનંદન પાઠવ્યા. ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જાસ્મીન લમોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણચંદ્રક જીત્યા. પેરા એથ્લેટ્સમાં શોર્ટપુટમાં સોમન રાણાએ સુવર્ણચંદ્રક અને શુભમ જુએલે રજત ચંદ્રક જીત્યો છે. એથ્લેટિક્સમાં ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રાવાલે રજત ચંદ્રક જીત્યો, જ્યારે સેલ્વા પ્રભુએ કાંસ્ય ચંદ્રક જીત્યો. ભારત હાલમાં 27 ચંદ્રકોમાં 8 સુવર્ણ, 15 રજત અને 7 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ મેડલ શ્રેણીમાં 6 સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં આજે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર વિવેકા સ્મારકનું ઉદઘાટન કર્યું. કેન્દ્ર સરકારે આજે રાજ્યોને કરવેરા વિનિમય તરીકે 1,09,000 કરોડ રૂપિયાનો વધારાનો હપ્તો જારી કર્યો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કરાયો. હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું. અને ગ્લાસ્કોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જાસ્મીન લમોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: યે આકાશવાણી હૈ. અબ આપ જયા ભારતી સે સંસદ મેં ઇસ સપ્તાહ હુઈ કાર્યવાહી કી સમીક્ષા સુનિયે. લેખક હૈ પીટીઆઈ ભાષા કે અવિનાશ. संसद के मॉनसून सत्र का यह दूसरा सप्ताह था. यह सप्ताह कामकाज के लिहाज से मिला जुला रहा. इस दौरान दोनों सदनों में विपक्षी सदस्यों ने नीट पेपर लीक के खिलाफ प्रदर्शन करने वाले विद्यार्थियों पर पुलिस कार्रवाई को लेकर भारी हंगामा किया. इस वजह से पूरे सप्ताह दोनों सदनों में गतिरोध बना रहा. हालांकि दोनों सदनों ने लंबी चर्चा के बाद लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 को मंजूरी प्रदान कर दी. सप्ताह के पहले दिन यानी सोमवार को पूर्वाह्न 11 बजे लोकसभा की बैठक शुरू होने पर अध्यक्ष ओम बिरला ने 23वें राष्ट्रमंडल खेलों में मीराबाई चानू समेत अन्य भारतीय खिलाड़ियों की उपलब्धियों का उल्लेख किया. सदन ने सभी विजयी खिलाड़ियों, उनके प्रशिक्षकों और टीम इंडिया को बधाई और शुभकामनाएं दी. इसके बाद प्रश्नकाल शुरू होते ही कांग्रेस समेत कई विपक्षी सदस्यों ने प्रदर्शनकारी विद्यार्थियों के खिलाफ पुलिस कार्रवाई के मुद्दे पर हंगामा किया. इस कारण सदन की कार्यवाही शुरू होने के कुछ मिनट बाद ही दोपहर 12 बजे तक के लिए स्थगित कर दी गई. लोकसभा की कार्यवाही एक बार के स्थगन के बाद दोपहर 12 बजे आरंभ हुई तो विपक्षी सदस्यों ने फिर नारेबाजी शुरू कर दी. इस हंगामे के बीच प्रधानमंत्री कार्यालय में राज्य मंत्री जितेंद्र सिंह ने सदन में लोक परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पेश किया, लेकिन सदन में हंगामा जारी रहने पर अध्यक्ष ने दोपहर 12:08 पर सदन की बैठक 2 तक के लिए स्थगित कर दी. लोक परीक्षा अनुचित साधन निवारण अधिनियम 2024 में संशोधन से संबंधित इस विधेयक में परीक्षाओं में प्रश्न पत्र लीक करने या अनुचित साधनों का इस्तेमाल करने वाले व्यक्तियों को कम से कम 5 और अधिकतम 10 तक के कारावास और 50,00,000 रूपये तक के जुर्माने की सजा का प्रावधान है. सदन की बैठक 2 शुरू होने पर भी सदन में हंगामा जारी रहा और कार्यवाही शाम 5 तक के लिए स्थगित कर दी गई. शाम 5 बैठक पुनः शुरू होने पर संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने कहा कि सारे सदस्य तैयारी के साथ आए हैं, लेकिन कांग्रेस और उसके कुछ साथी इस महत्वपूर्ण विधेयक पर चर्चा नहीं होने दे रहे. सदन में हंगामा जारी रहने के कारण कार्यवाही कुछ मिनट बाद ही दिन भर के लिए स्थगित कर दी गई. उधर राज्यसभा में भी विपक्षी सदस्यों ने राष्ट्रीय राजधानी में प्रदर्शन करने वाले विद्यार्थियों के खिलाफ पुलिस कार्रवाई के मुद्दे पर हंगामा किया. हंगामे के कारण राज्यसभा की बैठक बार बार बाधित हुई और 4 के स्थगन के बाद शाम करीब 5:15 की कार्यवाही स्थगित कर दी गई. सुबह 11 बैठक शुरू होने पर विपक्षी सदस्यों ने नीट पेपर लीक मामले को लेकर दिल्ली में प्रदर्शन करने वाले विद्यार्थियों के खिलाफ पुलिस की कार्रवाई को लेकर सदन में हंगामा जारी रखा. और बैठक दोपहर 12 बजे तक के लिए स्थगित कर दी गई। दोपहर 12 बजे जब सदन की कार्यवाही शुरू हुई तो विपक्षी सांसदों ने फिर यही मुद्दा उठाया और मांग की कि गृहमंत्री अमित शाह इस मुद्दे पर सदन में बयान दें। हंगामे के कारण सभापति सीपी राधाकृष्णन ने सदन की कार्यवाही दोपहर 2 बजे तक के लिए स्थगित कर दी। दो बार के स्थगन के बाद दोपहर 2 बजे बैठक शुरू होने पर उपसभापति हरिवंश ने राष्ट्र गौरव अपमान निवारण संशोधन विधेयक 2026 पर चर्चा शुरू कराने का प्रयास किया। सदन में हंगामे को देखते हुए उपसभापति ने बैठक अपराह्न 3 बजे तक के लिए स्थगित कर दी।

ગુપ્ત ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા ઉદિત નારાયણ, સુનીતા રાવ અને સાથીઓના સ્વરમાં. સુર માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરંભે સાંભળીએ અમર ભટ્ટને.

અમર ભટ્ટને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 મિનિટે સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.

20 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 9 વાગે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે, 9 વાગેને 30 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10 વાગેને 2 મિનિટે બાળ મિત્રો માટેના કાર્યક્રમ રંગ રંગ વાદળિયામાં ગીરા પિનાકિનની બાળ વાર્તાઓ સાંભળીશું. 10 વાગેને 45 મિનિટે સુગમ સંગીતનો કાર્યક્રમ, ગાયક કલાકાર નેલ્સન ક્રિશ્ચિયન. 11 વાગેને 2 મિનિટે વિસરાતા સુર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 11 વાગેને 30 મિનિટે ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ. 12 વાગેને 2 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સહિયાર બહેનો માટેનો કાર્યક્રમ 12 વાગેને 30 મિનિટે. 1 વાગેને 10 મિનિટે સુગમ સંગીતનો કાર્યક્રમ, ગાયક કલાકાર પરાગી પારેખ. 1 વાગેને 30 મિનિટે ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી. 2 વાગેને 40 મિનિટે કાર્યક્રમ સંઘગાન શિક્ષણ. 5 વાગેને 10 મિનિટે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. લોકસંગીતનો કાર્યક્રમ સાંભળીશું 5 વાગેને 45 મિનિટે. 6 વાગેને 30 મિનિટે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 7 અને 21 મિનિટે કાર્યક્રમ ગામનો છોરો. 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળ ગુજરાત, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 8 વાગેને 30 મિનિટે. 9 વાગેને 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર. 10 વાગે રવિવાર સરીય રાત્રિ સંગીત સભામાં સુધાકર દેવલેનું શાસ્ત્રીય ગાયન. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. આજનું મહત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું. લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય રહ્યું હતું. 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 89% રેકોર્ડ થયું. સવારના 8:30 થી રાત્રિના 8:30 વાગે સુધી 8 મિલીમીટર વરસાદ નોંધાયો. 356.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:12 થઈ રહી છે. અમારી આજની બીજી સભા સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની વિગતો પહેલા સમય સાથે તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:15 થઈ છે. અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી. સાંભળીશું લોકગીતો. મધ્યરાત્રિએ 12:05 ગુજરાતી નાટક વેલકમ ઝિંદગી, 1 વાગ્યાથી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં આશા ભોસલે, કિશોર કુમાર અને લતા મંગેશકરે ગાયેલા કેટલાક યુગલ ગીતો રજૂ કરીશું. 2 વાગ્યાથી વિવિધ મનોરંજક કાર્યક્રમોમાં સાંભળીશું સુગમ સંગીત, જેમાં રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ અને ભવંશ ગાયક વૃંદે ગાયેલા સુગમ ગીતો રજૂ કરીશું. 3 વાગે હશે ગુજરાતી ફિલ્મી ગીતો પરોઢી. 5 વાગે હશે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં મન્નાડેએ ગાયેલા કેટલાક ભક્તિગીતો આપણે સાંભળીશું. આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વારો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની શરૂઆત કરીએ લોકસંગીતના કાર્યક્રમથી. સાંભળીએ લોકગીતો.

0: એક રેલગાડી છે. એટલે કહેવાનું શું થાય છે કે જિંદગી ની રેલગાડી છે ને એ અમુક વાર આડા પાટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો એ છેલ્લે સ્ટેશને પહોંચે ખરી. અને એ પહોંચે ને પછી હત્તર જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
1: ડીપ ઇન ડિસેમ્બર ઇટ્સ નાઇસ ટુ રિમેમ્બર.
2: અરે યાર, તો કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું ગાય છે?
0: હેરી હેરી બેલાફોન. એટલે ગણ કે નળના ત્યાં 80 પ્લસની ટાંકીના 250 ને એમાંથી ગયા 75 ને બારણાનો ઉમેર 700 ને 708% કન્સેશન. એટલે ગણ ને કે
3: આટલી બધી ગણતરી માથું પાકી ગયું મારું. આ તમારા બાપ દાદા આટલી બધી ગણતરી કરતા એમાં તમારી અટક છે ને, ગણાત્રા પડીશ.
4: પપ્પા કેચ,
0: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી. અમારે સાવરકુંડલામાં ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારા વિદાય સમારંભમાં હું માઈક આગળ ઊભો હતો, એ પછી માઈક આગળ ઊભો રહેવાનો અમારો પહેલો
3: ભાઈ બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાળા કે નંબર દો ને, ઉધાઈ ઉધાઈ અપની દિમાગ.
5: આ કઈ ગાડી રે લઈ આવી, રે લઈ આવી મને મુંબઈ શહેરમાં.
6: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા. હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં. ના એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસેથી આવવાના હોય ને, એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીં, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. એ આવે ને એટલે અંદર ઊભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂછડું ઊંચું થયું તો ખીજાય, એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની. ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં હો. નુલા જે ટુવાલ ને ટૂથપેસ્ટ ની બધા લાડ લડાવ્યા ને, એ 24 કલાકમાંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય આટલો ટાઈમ, બાકીના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વૈયો ચકાસતા ચકાસતા, ટ્રેનોમાં લબડતા લબડતા. 1 મિનિટ હો આ ફોટો કેવા હશે જો. રવિવારે પાડ્યો તો ને એટલે મહિનામાં 4 વાર હશે એવું.
0: એ ભાનુ ગઈ હો, ટ્રેન ગઈ.
6: આ તમે શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હો?
0: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર નો હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
6: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે 2 જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
0: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી યારી.
6: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે, પછી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
0: હા તો જઈ આવતા અઠવાડિયે, મારો પાસ ને તારી કૂપન.
6: ના હો, ફર્સ્ટ ક્લાસમાં જા.
0: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
6: આમને આમના સાહેબોનું બહુ, 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું. પણ આવતા રવિવાર પાકું, અમે કેટલા દીથી ગેટવે નથી.
0: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે. સિકવેરામાં સફારી નખાવાનો છે.
6: શું સિકવેરા?
0: અલ્યા સિકવેરા ખબર નથી ડોબી? એ 150 વર્ષ જૂનો દરજી છે.
6: તો હજી દોરો પરોવી શકે છો એમાં?
0: આ 4થી પેઢી છે એની એમ બુરથલ. એ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિકવેરાનો સફારી પહેરીશ. એ અમારા સાઠે સાહેબે એમના ફેરવેલમાં સિકવેરાનો સફારી પહેર્યો હતો, એવા લાગતા હતા ને આમ.
6: જીમ વે, ઈ સાઠેના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારીની, અત્યારે પહેરેશ કોઈ સફારી? તમારા ફેરવેલનો ડ્રેસ નક્કી જ છે, રેમન્ડ વાળાનો શર્ટ લાવવાનો વ્યવસ્થિત ને ઉપર બ્લેઝર.
0: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરે જ ન કમી.
6: અત્યારે પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિકવેરો? તમે છે ને મારા હાટુ આ વડાપાઉં લાવવાનું બંધ કરી દો, આ 4થી વાર ભૂલી ગયા.
0: એ તો તારી પેન્ટ

0: એ ભાઈ, પેલા અહીંયા ધ્યાન આપો જરા.
1: નમસ્કાર. રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
0: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ને ઈ મારી હારી

0: બાજુમાં ના આવ્યા પેલા યોલા ઉદયને ઇન્જેક્શન મરાવવાના તેનું શું કર્યું તે?
1: એની ગંધ મારે હો કહી દઉં.
0: ભાઈ મને તો ખબર જ છે. જી લાજ સાહેબ માટે ઘર ટકાવીને રાખવાનું છે ને ઈ બૂમો પાડશે. એને કેજે આવતા શનિ રવિ ઓલા નિશાનને ન્યા જતો રહે. સૂતો છે જી?
1: 6:40 થઈ.
0: ભાઈ તો મને ખબર છે રાતના 2 વાગ્યા સુધી પેલી મેચો જોશે ફૂટબોલની ક્લબો વાળીને, પછી ઘોરશે અવારે 10 વાગ્યા. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે. હમણાં વાંચવાને ચશ્મા લેવા જાત ને તો પડી જતા, ફ્રેકચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટમાં જ ભૂલી ગયો છે. તમે કહેતા હો જોઉં જરા.
1: હા તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
0: અરે આ પાસ જો રેલવેનો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર. લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
1: તમારો સેકન્ડ ક્લાસ નો છે?
0: તો ફોટા દે ને, જાની માની ખબર ન પડે બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દે. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
1: કોઈ દી ઉપાડતા છો નહીં.
0: અરે હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા. વાળ જો તું પેલા.
1: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. ચા
0: એ ફોટા મૂકી દે પેલા.
1: હવે તમે જાઓ ને બાપા. બાપ કેવું જીવતો હોય ને, પામ દૂર અદ્રશ્ય થઈને જીવે. આમ ગાળો ભાંડી પણ કકળી ગયું ને સેકન્ડ ક્લાસ ની વાતમાં. ઉભર ભાઈ પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીટ છે એની. ના એટલે 95 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
1: ને મારે વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીટ છે આપણી પાસે. મૌખિક માં કઈ નહી. એટલે આ આને કઈ નો કે, ઓલ્યુ આને કઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર સાલું આપણને શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયો છે. એ બેટો આ કયો રાગ છે?
2: આટ મમ્મી ક્યા બાત હે, તને એકદમ રાગમાં રસ પડ્યો? હવે અત્યારે તો સવારનો જ રાગ હોય ને, બોલ કયો રાગ હશે?
1: માર તો સવારમાં તમે જાઉં પછી વૈરાગ હોય બેટા.
2: એ મમ્મી વૈરાગ માટે નહી, રાગ હોય ને જોગિયા કહેવાય, જોગિયા. સા
1: એ બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે. એમ સાવ બંધ નો થઈ જા, આ તો ખાલી ચેતવ્યો તને.
2: પણ ક્યાં ગયા છે?
1: તાર ફોટા લઈને ગયા છું અતુલ ને આપશે.
2: મારા ફોટા કેમ?
1: તારો અવાજ એકદમ ઘેરો ક્યાં થઈ ગયો, હમણાં ખુલ્લું ગાતો તો એમ બોલ ને.
2: એવું તો બોલું છું યાર મમ્મી.
1: ના બાપાની વાત હોય, તારો અવાજ આમ ભૂંગળા માંથી આવતો ને એવો થઈ જાય.
2: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
1: તારો સેકન્ડ ક્લાસ નો પાસ હતો ને ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
2: એવું કઈ નતું કરવાનું, કોને કહ્યું તમને એવું કરવાનું?
1: જલારામ બાપા આજ બોન વિટા નથી બનાવવાનો મારો.
2: હા બનાવું જો હવે. પણ
0: એ આ અઠવાડિયાથી આ હું તું ટીપોય પર બેહી જતી હોય નાના કિકલાન જેમ ઉભીતા.
1: ટીપોય બાપા.
0: અને અઠવાડિયાથી બેલ નથી સરખો કરાવ્યો, કરંટ આવે બેલમાં.
1: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
2: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
1: લે મને જ નથી આવ્યો. આ જો કે મારે 12 થી બહુ ખખડાવવાનું હશે, કઈ નહીં કરી દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
0: એ વિજયભાઈ નામ છે એનું. હવે
1: ખબર છે, હવે જોકે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન. આ વિવેક જો કેવું મૂછ માસે જો. આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય હો. બે જણા રવિવારે સામસામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવારનો મેટીની શો ચાલુ. ઓલા જૂના જમાનામાં નહોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં, પણ ઈ શું કરે અકળાય ને એટલે પગ હલાવે ની, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવેનો બહુ વાંધો નહીં, પણ એક તોલ્યું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવોય બેની સરખી જ છે. જો બે જણા સૌ પહેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે, હવે શું પ્રેશર આવશે સમજ્યા તમે? પ્રેશર એમાંય બે જણા છાપા લઈ જવા જોઈએ. નહોતું કીધું મેં ટેવો બેની સરખી જ છે.
0: કોઈને જવાનું ના હોય તો હું જઉં.
1: હવે આ ખાલી વિવેક ને પૂછવું તું, પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈને જ જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
2: હા બોલ નિશાંત. હા
1: આ તમે જાઓ.
2: હા બોલ. ના કેમ એકદમ થી શું થયું? ના તું કહેતો તો કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કઈ તૈયાર નથી, અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જાય, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
1: એ સાંભળો બાજે, રાંધવામાં શું કરવા છે કયો તો સમજણ પડી. મેથી ના ગોટા બનાવું.

0: એટલે શું હાક ના
1: હમણાં તું જાણ નહીં તો દઈશ એ ગડબોજ નહીં હમણાં તને.
2: એ મમ્મી મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે
2: આ નિશાંત ની સાથે?
0: જો બેટા આમાં છે ને હું પપ્પાને કાઈ નહીં કહું, જે કેવો ની તારે જ કેવાનું.
2: બે પણ મમ્મી તને ખબર તો છે કે અમારે,
0: મને બધી એ ખબર છે, પણ તને ખબર હોય છે કાંઈ કઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
2: 4 લાખ.
0: જો બેટા આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે, કારણ કે વાત જ તમારી બેની છે. તારે પૈસા જોઈએ છે, એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે, હો ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો, તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો,
1: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનું?
0: એમ નહીં, તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
2: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને, વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
1: શું થયું?
0: લે કાઈ ન થયું, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
1: ના તું કાઈ કહેતી હતી ને એટલે.
0: ના કાઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં બધું સ્પીડ અપ કરવાની કાંઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
2: શું સ્ટાર્ટ?
1: સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકીટ તારું.
2: પપ્પા મારે બિઝનેસ કરવો છે નિશાંત ની સાથે. આ સેઝમાં લીકર જ અલાવ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગ ને એક જગ્યાએ બાર્સ ને આમ તો દારૂનું છે બધું. પણ હા એટલે પપ્પા હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા એકદમથી પ્રિપોન થઈ ગઈ ને એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા થોડું ફાસ્ટ બી રહેવું પડશે, બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.
1: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો ક્યાંય મેનેજર ન બની શકે? કેટલો બધો પગાર હોય છે એમનો?
2: ના પપ્પા મારે નોકરી નથી કરવી.
1: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે 3 વાડીઓ ને નોકરો ને બધું જ હતું. પણ મારા કાકા ગીજુ કાકા, એમણે ધંધો કર્યો ને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ. ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝડ રહેવું પડે ધંધામાં.
2: હા પપ્પા હું ભણ્યો છું એનું MBA.
1: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
2: પણ પપ્પા મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી, કારણ કે પપ્પા મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
1: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું કે તારા બાપાએ હું ઉખાડી દો આ મુંબઈ શહેરમાં? ઓલે નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દીધું કા?
2: ના પપ્પા હું એવું બિલકુલ નથી કહેતો, પણ હા ઘણીવાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનત નો બેનિફિટ કોને? પપ્પા તમારી ફોર્મ ને.
1: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટ ની વાત પૂરી કરી લો. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો ને મારી નોકરીનો બેનિફિટ ને એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે? બ્રિજ કેન્ડીમાં બચ્ચનવાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
2: ક્યાં તમે બધું બ્રિજ કેન્ડી?
1: તને છે ને મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને તને એકલાને ખબર પડતી હોય તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા 6 ભાઈ બહેન વચ્ચે 5 રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી. એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાડીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા. તમે જોયો નથી એ સંઘર્ષ, અમે પહોંચવા નથી દીધો તમારે.
2: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને જ્યાંથી જ્યાં પહોંચ્યા છો એ અચીવ કરવાની તાકાત મારામાં નથી. પણ હું જ્યાં છું ત્યાં છું, હું ખેતવાડીમાં નથી. મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
1: અરે તું બેકવર્ડ જતો રહીશ.
2: તમે કેમ એમ ધારી લો?
1: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
2: પણ તમે એક ઉદાહરણ આપો જો 60 વર્ષ જૂનું એ પણ ફેલિયર નું. હું તમને 1000 ઉદાહરણ આપી શકું છું સક્સેસ ના.
1: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
2: પણ કેમ?
1: કેમ કે બિઝનેસ તારા લોહીમાં નથી.
2: એમાં લોહી ક્યાંથી આવ્યું?
1: મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું, ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસમાં રિક્વાયરમેન્ટ હોય.
2: એટલે તમને
1: નાલાયકી

0: એ કમ્પલસરી છે.
1: પપ્પા હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
0: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
1: પપ્પા તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા, જો રિયલ વેરી નાઇસ પીપલ.
0: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
1: પપ્પા હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
0: તું તું ઉપર પાછો આવી જા. ના કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
1: જો પપ્પા હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના, એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
0: લાગો. ખાલી
1: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશિપ. એમની સોસાયટી, એમની લાઇફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ, તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
0: કાંઈ ખરાબ નથી. તું કેમ એ વાતને પકડી રાખે?
1: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
0: હવે હવે હવે હવે હવે પતી ગઈ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
1: હા પપ્પા.
0: હા, કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખેશ
1: 4 લાખ.
0: કાગળિયા થઈ ગયા બધા?
1: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને, એમના ક્લર્કની સાથે બેસીને અમે
0: લોકો. તું એ કાગળિયા લઈ આવ, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
1: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
0: એ ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
1: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા. હું જઉં હવે.
0: આ આ તારો પટ્ટો લે. ઓલું હેલ્મેટ લેતો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેક ને ધંધો કરવો છે, તને તો ખબર જ હશે. હવે બોલ ને, હવે કઈ
2: બેસી જાવ પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા બારની, ઈ તમારે બે ની છે ને, તમારે બે કરવાની, એટલે આજ પછી તને તો ખબર જ હશે. ભૂતપૂતતા નહીં, મને કાંઈ ખબર નહીં, કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી, તમને ના પાડતો.
0: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો.
2: નિર્ણય તમારે લેવાનો, તમારે બે જી નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં. સમજી ગયા?
0: હા નિશાંત, તું પપ્પા પપ્પા બોલું છે ના ના, ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા, એટલે તું બહાર જવાનું છે કેવાનું ભૂલી ગયો, ની ફોન ભૂલી ગયો, આ તમે ધંધો કરશો?
2: ટેન્શન થઈ ગયું. 15 દી થઈ ગયા, ને 15 દી થી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ. એમાં શું થયું કે કઈક ઓલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે, ને એમાં એને કાગળિયા દેતા અઠવાડિયું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા અઠવાડિયું કર્યું તો હું જોતા અઠવાડિયું કરીશ. હવે આમનું મગજ છે ને આડું થોડું, આ પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. આ અઠવાડિયા મેં ટીવી બહુ જોયું હો, ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાના. બાકી કાંઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું, એટલે અંદરની માથાકૂટ ઓછી.
1: પપ્પા નથી આવ્યા આજે?
2: હમણાં આવતા જશે.
1: મમ્મી આજે 6ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો હોય ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
2: મેં તને કીધું તો છે હું કાંઈ નહીં થાય.
1: મમ્મી તું છે ને એકદમ મળી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એમાં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યું બી ખરું, આ રહ્યા કાગળિયા. તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
2: પણ એટલું જ કહેવા, તે તું જ કહી દે ને.
1: તું કેમ જડ જેવું કરે છે યાર?
2: હું જળ જેવું કરું? આ ઘરમાં છે ને જળ બે જ છે, તું ને તારો બાપ. આ તું જે કે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તે કરી લીધી, એનો અર્થ શું? બીજી વાર વાત ન થઈ શકે, આને જળતા કહેવાય, સમજ્યો?
1: હે મમ્મી, આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંત ને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી, એવું કીધું એમણે નિશાંત ને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
2: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવતે કેવા તું હશે?
1: હા તો પછી
2: આ તો પછી કેમ ને કે આ 42

0: વર્તન શું કામ કર્યું તમે?
1: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
0: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવી વાત કરતા ને તો કોક દી બાપ ની ભૂલ ની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
1: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
0: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
1: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઉભી કરી.
0: એમણે ઉભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં.
1: હા નહીં.
0: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ
1: નહીં. હા નહીં, બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી, તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવે પે કે હું 6ઠામાં હતો ને, 20 દિવસથી પપ્પાએ કાલે લાવજો કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે. એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, અને તને ખબર છે કે એમણે શું કર્યું?
0: એમના ચશ્મા પડી
1: ગયા. શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સુઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું? તું કોણે કોની સાથે વાત કરવી જોઈતી?
0: એમણે વાત કરવી જોઈતી હતી તારી સાથે.
1: હા તો પછી?
0: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો. એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત,
1: એક વાત તને મમ્મી, આવી તો હજારો વાતો છે, તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
0: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો, પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું ઈ બોલથી રમવા માંડો તો ઈ બોલ આવ્યો ક્યાંથી? તારી પાસે ઈ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જ જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુ ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને, તને ખબર હશે માઉલી ટ્યુબ આવે ઓરેન્જ કલર, એમાં 15 દાડે હવા પુરાવી પડે. એ હવા તું નહોતો પુરાવતો કે હું નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપોશ તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કામ રહો તમે.
2: ના તું બહાર આવાય પેલા.
0: લે હું શું કામ બહાર આવું?
2: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસથી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
0: અલ બાપા હું તો રોજ ફોન કરું છું પણ એ આવે તો ને હું શું કરું?
2: એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
0: પણ હેવી બોડી વિજય ભાઈ, મારે એકલાથી નહીં ઢસડાય.
2: હજી હજી મજાક સુજન તને, ઊભી થા ને જાતે કરંટ ખાય એટલે ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવા.
0: ના ના હવે તો ખાઈશ, એકદમ હળવો કરંટ આવેશ.
2: તો તને શું જોઈએ? હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે, ફોન આવ્યો તારથી 15 દિવસથી તો અત્યારે આવશે. હા ભાઈ વિજયભાઈ ને આપો ને, આ મારા રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, આ ભાનુ 15 દિવસથી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી છે મારી, તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડી નું પતાવો ને બાપા તમે.
0: લ્યો તમારું પેડિક્યોર નું પાણી.
2: આ 100 ડિગ્રી તાપમાન છે.
0: હાલો નાઈ ખુબી જુ પાણી. ઓ તમને માફક એવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી. ઢોળ દઉ?
2: હા એ બાર તુલસી મને ઢોળ દઉ એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
1: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
2: લો આ રૂમમાં મૂકી દો.
1: બને તો આજે જ જોઈ લેજો ને.
2: એ નિશાનના પપ્પાએ અઠવાડિયું ન કર્યું તો મેં ક્યાર ના જોઈ કાઢ્યા.
1: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડથી, એટલા માટે. અને એમના ક્લર્કની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
2: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા, ચીકણા હોય બધા ક્લાર્ક.
1: અરે પપ્પા હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
2: હા તમે શાક સમારો, પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ કે આ કચરામાં પડ્યું હશે.
0: કચરામાં કાંઈ નથી. તો લો ફોન હાલ તો તન તમ ફેંકું.
2: હું તો ફેંકું પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
0: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વમાં આવી ગયા? એ આમાં ગણપતિ દાદાનું ચિત્ર મુકાવવાનું
2: છે. એ અંદર હોય, લાવ અહીંયા. ઈ કાનમાંથી હાથ બહાર કાઢ પહેલા. હવે સાંભળ, you are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatra on his retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
0: લે હાય હાય. અને ચેર્ડ એટલે?
2: એટલે એ દિવસે તું ચીફ ગેસ્ટ.
0: પણ એ તો તમારે એમડી નો હોય.
2: વેન્યુ ગાંધી એસોસિએટ સેમિનાર હોલ મરીન લાઇન્સ, 21st July 2009, 7:30 in the evening. અને આમંત્રણ આપનારામાં મિસ્ટર નવનીત ગાંધી, એમડી ગાંધી એસોસિએટ અને વિવેક.

0: ગણાત્ર.
1: પપ્પા, 21મી તો કદાચ નહીં અવાય મારાથી.
0: હા તો નહીં આવવાનું પછી?
1: ના એટલે પપ્પા, 21મી સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે
0: તો નહીં આવવાનું તને કીધું ખરું. પણ
1: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે, ઇન્વાઇટીમાં મારું નામ પણ છે, પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
0: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? ના લે, એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં એવું ધારા ધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા એમડીનું હોય ને એક નામ જે રિટાયર થતું હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એ ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાજે ઉધારી લઉં ને પછી આમંત્રણ આપતા રામ તારું નામ છપાવ ને એવો મૂર્ખ હું નથી ભાઈ.
1: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21 મિનિટ પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું, કેન્સલ કરાવી દે બસ ખાલી.
0: એટલે તારું ફિક્સ છે?
1: એટલે મને કઈ ખબર નહોતી.
0: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી, પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી, આપણે જોડે બેસીને સ્ટડી નથી કર્યા, તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
1: હું તમને આજે બધું
0: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની, એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
1: કરવાની. કઈ નથી,
0: એવું જ છે. તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાનના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
1: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો છો?
0: વાત છે, એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે, એના માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
1: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસથી તમારી પાસે પડ્યા છે.
0: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
1: અચ્છા એટલે હવે નહીં?
0: ના, કારણ કે કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી જ રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
1: ના એટલે પપ્પા તમે જેને સમજતા નથી, તમે ના પાડશો તો ક્યાં આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. આઈ વુડ બી ધેર ઇન સમ અધર કેપેસિટી.
0: અચ્છા એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે ની કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ, પણ ફંક્શનમાં નહીં આવે.
1: પપ્પા મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ, અને તો બી આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને 3 વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો, તમે જો બહુ જ થાકી ગયો ને તો એટલીસ્ટ કાલે જોઈ લેજો. બીજું એ કે તમારા રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે, અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવોઇડેબલ હશે તો ઉમરગામ જઈશ, કારણ કે એ મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
0: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો, લાકડાના 2 દાદર ખડી ગયા હોય ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો, 1/2 કલાક સંડાસની લાઇનમાં ઉભો રહેતો હતો ને 1/4 કલાક પાણીની લાઇનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી, પછી એને બાળક આવ્યું એટલે એને વધારે મહેનત કરી, ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક 1.5 રૂમ ને ચોકડીવાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક MBA થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
1: હવે હું જોઉં?
2: આ બેટા હવે જાઓ પાણી પીને જા, પાણી પી. થઈ ગયું પેડિક્યોર, પગનો મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે એવું નથી હતું કઈ. હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું, હજી નીચે જોવો છો ન્યા જ જોઈ રાખો, કશું બોલતા નહીં, હું બોલું નહીં, સાંભળી લો. આ વિવેકે જે કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત. આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવી ફટફટિયા લઈને ફરતો હોય ને, એના કરતા 100 ગણો સારો. સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યારો ને તો કોઈક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા, આ મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી કે કાર્ડમાં થઈ રાખીને ફરી આખી સોસાયટીમાં? ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે, એને બીજે દી મળતું એ બીજે દી ન લઈ આવત. તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગઈ તો તૂટ્યો, એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ હોય તો બાપા નો કે ઉતાવળ છે? અને આટલું ઓછું એમ તમે હદ તો ઈ કરી નાખી કે કોઈ પણ કારણ વગર બિચારા નિશાન ના બાપ

0: ગાળો ભાંડી, તમે ઓળખો છે એને? નિશાંત એનો સ્કૂલનો ભાઈબંધ છે, વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે, એના બાપા માટે એને રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે એ જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
0: લે, આ પક્ષનું ખરું થઈ ગયું છે તમને? તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી. આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આવતી. પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય છે, મારે સાવરણી ફેરવવી પડે છે. હવે છેલ્લી વાત.
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
0: લાસ્ટ જો, આ તમે જે સંઘર્ષ કર્યો ને વિવેકને ખબર જ છે. જો, આ તમારા બાપાથી તેનો સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી તેનું તૂટીને તમે વિવેકને MBA કરાવ્યું, એનાથી તેનું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગઈ છે ને એ ધાડ મારો, ને ગમે એટલો થાક લાગ્યો ને આજે નાજે કાગળિયા જોઈ લો, ને કાલે વિવેક સાથે જે વાત કરવાની ને કરી લ્યો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા, નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હો. અને લાવો, હવે પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે. અને હું શું કહું, આ બધું આજે જોઈ લો ને વાત કરવાનું છે ને રવિવારે રાખો. ચાલુ દિવસે શું તમારું ફટકેલું હોઈશ? અને આજે બધું બોલી ગઈ ને એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? સાંભળો.
1: હા હા, સાંભળો હવે.
0: તમને નહીં, જલારામ બાપાને કહું. તમને તો વાર લાગશે ખબર છે મને.
2: એ પ્રવીણભાઈ, તમે શું કરો છો? આ પાટલું ને છોડો બાપા. અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનુ તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર. તમે છે ને દરજી થઈને આવી નાગયો કરો ને, ઈ તમને સોપતું નથી.
1: એ મૂર્ખી.
0: તમે મૂર્ખા.
1: હવે તું મૂર્ખી, ઓલા પ્રવીણિયા દરજીને શું કહીને આવી હતી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ કે અને મારું માપ લઈ લીધું? એમાં બહુ ના પાડી, પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે એ મને નીકળવા નતો દે તો એ માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો યાર.
0: તમે દીધું માપ?
1: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું. હાય, તને હસવું આવે ને, તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. એ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપડે દૂધ વાળો, એને મેં કીધું કે મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લે. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું છે, તો એને 5 મિનિટ રગચક કરી મારી જોડે. એ દૂધ વાળા ને ધોબિયો ફોબિયો, અમને જ કઈ ગણે જ નહીં. મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
0: એને કાપડ દઈ આવી શું બ્લેઝર નું.
1: એ બ્લેઝર વાળી, આ જો આ સિક્વેરામાં ફાઈનલ ઓર્ડર દઈ આવ્યો. જો
0: તમે ટાઉન માં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
1: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો ને તો મને એમ કે કામ પતે એમ ભાનું.
0: કા ન્યાથી પછ માર વડાપાઉ ખાવા નતું જવાનું?
1: તું વિષય નો બદલ, તું કાપડ કેમ લઈ આવી? અને એ ઓલા પ્રવીણિયા દરજી ને આપ્યું, બાળકોની ચડ્ડીઓ સીવે.
0: આ બાળકોની ચડ્ડીઓ સીવે, બહેનોના ચણિયા ચોળીએ સીવે, ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને એટલો સફારી જાવડે.
1: મારા ફંક્શન માં હું સિકવેરાનો સફારી પહેરવાનો છું?
0: હા, એ તો મને ખબર. ઓલા સાઠે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શન માં.
1: એ તને બોલવાનું કઈ ભાન પડે કે નહીં? હા, વલગર જેવું બોલે, નોનસેન્સ.
0: અને આટલું બધું ફોર્મ માં શું આવી ગયા? હજી મહિનો બાકી છે, બતાવો ખરા શું લાવ્યા.
1: એ બતાવું છું એમ, તરફ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને 4 જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનુ કેટલા બધા વખતે, ને એક આ દાઢીનું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટ નો વડાપાઉ ખા.
0: હા, લઈ આવ્યા. પાછા બોલતા નથી હું ક્યારના.
1: હું શું કઉ ભાનુ, કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે.
0: તે
1: ના, એટલે વિવેકે કઈ કીધું 21મીનું? એ બીજું કઈ નઈ, આવવાનું તને કપડા નખાવતા ફાવે આપણને એમ.
0: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, એ ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
1: અરે જૂતા એ બધા કાણા પડી ગયા ને, જૂતા
0: જૂતા ઈ જ લાવે, આપણને માપે ન ખબર હોય. એ પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા કે?
1: 10 નંબર છે એનો, બૂટ નો 10 નંબર છે.
0: જો, તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને એનો જવાબ દો. વિવેક છે, મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે

0: ફંક્શનમાં. પણ કદાચ નો આવી શકે ને તો મૂડ નહીં બગાડવાનો.
1: હું કઈ મૂડ નથી બગાડતો. તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢ્યા, નહીં તો હજી આવ્યો નથી બે દિવસથી.
0: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે. ના મેં વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
1: હા તો આજે રવિવાર તો છે.
0: હા તે હાલો એ નહીં વઢીએ બસ. લો હાલો. હા હલો. હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ના એ દાળ ઢોકળી બનાવી છે ને પપ્પા, ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી? કઈ નહીં, તું આવી તો જાતર.
1: શું થયું? અરે બોલ ને શું થયું.
0: ઓલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાન ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે ને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: मम्मी तुम बाहर आओ, मम्मी तुम बाहर आओ, मम्मी तू केम हम करे यार, मम्मी हमें मनाते सहन नहीं था तो मम्मी मम्मी मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स?
0: यस यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हमें मनाते सहन नहीं था तो तुम्हें केम पाछड़ पड़या जो मारी। अपने एक बार बात थी, अपने बीजी बार बात थी, वच्चे 15 दिवस थई गया, बधु इम्पॉसिबल थई गयो એટલે મને લાગ્યું કે આ માથાકૂટ મારે ઘરમાં નથી જોઈતી। મેં શાંતિ દીજેને ના પાડ દીધી, બે દિવસ રિલેક્સ થઈ આવ્યો અને આજે એ વાતને સહેજ પણ મગજમાં રાખ્યા વગર અહીંયા આવ્યો। તો હવે તમે કેમ પકડી રાખો છો એ વાતને? This is exactly what I wanted to avoid। મારે ઘરમાં શાંતિ જોઈતી હતી બસ।
1: વિવેક ગણાત્રા, તમને શાંતિનો પુરસ્કાર આપવો જોઈએ, કારણ કે તે એકદમ શાંતિથી એક બાપને નાલાયક નપાવટને નકામો સાબિત કરી દીધો।
0: શું સાબિત કર્યું છે? મેં
1: અહીંયા ચર્ચાઓના ઢગલા કર્યા ને પછી તારી મેળે એક અગત્યનું ડિસિઝન લઈને મને બે જવાબદાર બાપ સાબિત કર્યો।
0: બા બધું તમે શું બોલો છો ને બધું તમને સમજાય છે? મને નથી સમજાતું આ બધું।
1: ના સમજાતો હોય તો સમજી લે। આજો આ કાગળિયા ને આ ચેકબુક ને આ કાગળિયા મેં ક્યારે જોયા ખબર તને? અરુણ ગણાત્રો તો વિલન હતો, વિવેક નો બાપો યાર ગાંડો જે સંકી જે બોલે એવું બોલતા તને બધા। બોલ, વોટ વોઝ ધ કન્ટેન્ટ ઓફ યોર કોન્વર્સેશન?
0: ધ કન્ટેન્ટ ઓફ માય કોન્વર્સેશન વોઝ ગોલ્ફ, ફોર્મ્યુલા 1, બૂઝ એન્ડ ગર્લ્સ।
1: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો?
0: હા, તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને એની સાથે વર્લ્ડના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા। અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને એ બધું તમને સમજાય છે, મને નહીં। પણ મને તમારી પહેલી વાતનો જવાબ આપવા દો। તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં। આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ, એ બધા કોમ્પ્લેક્સ તમારા છે, મારા નહીં। હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો, હું એની બાજુમાં જ બેઠેલો। એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ, સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો, નિશાંતનો જ વાંક હતો। તો એને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો બુઢ્ઢો છો, કેવી ફાટી ગઈ એની। એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો। મેં કીધું, બાસ્ટર્ડ, તારો આજનો વિસ્કી ઓકાવ ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું। એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું। પપ્પા, મારી વેલ્યુઝ છે ને ક્લિયર છે? એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને એ 5 કરોડ કે 5,000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ના હોઈ શકે। હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે? એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો, એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ। હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું, ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને હાથો તો લગાવ્યો। પપ્પા, હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?
1: સર, લાવ હું તને ચેક પર સહી કરી આપું, લાવ।
0: કઈ સાઈન? પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે, અત્યારે જે તમને બીજી વાત કરી એ સમજાય તમને? કરું છું પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે, મને એનું મનમાં કશું જ નથી। ઇટ્સ ઓકે,
1: ઇટ્સ નોટ ઓકે,
0: વોટ?
1: પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા, એના માટે મારે આખી જિંદગીનું ટેન્શન નથી જોઈતું। હું નિશાનને ફોન કરું,
0: ડોન્ટ ડુ ધેટ, હું તમને બ્લેમ નહીં કરું, મને તમારા જેવી ટેવ નથી।
1: એટલે
0: એટલે કઈ નહીં?
1: ના બોલ, એટલે શું?
0: એટલે એમ કે 5,000 વાર તમારા મોઢે સાવરકુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં। વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ગ્રેન્ડફાધર। પપ્પા, મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં।
1: લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ યોર લેટ ગ્રેન્ડફાધર નાઉ। એ આય મરી ગયા, બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાથા થાય ને પછી પરવું પડે એમાં? એક બાજુ તું આવવાનો તો ભાનુ પ્રેગ્નન્ટ હતી ને બીજી બાજુ એ

0: ના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાથા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 એલાર્મ મૂકતો ને એમના ચાથા સાફ કરીને 6:20 ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ ધેટ ઇઝ નોટ ઓલ, એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા, તોય હું મોઢે રૂમાલ નહોતો બાંધતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ full of pride for his son. This is what I have done for your late grandfather. સમજો?
1: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે, તમને બેડ સોર થાય એમાં પરવું પડે તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો, તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા બેડ સોર સાફ કરું કે ના કરું?
0: I don't know.
1: Please પપ્પા answer me.
0: I won't answer anything to... તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન કરું.
1: ડોન્ટ ડુ
0: ધેટ પપ્પા.
1: આઈ વિલ ડુ પપ્પા. ડોન્ટ. મમ્મી મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું, કારણ કે આમ એકવાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી હું જાઉં.
2: પાણી પીન જા. એ આ ડબલું જોડી દો.

0: આમ કેટલી પતિવ્રતા, તો આખા દીમાં ત્રણ વાર એમ થાય કે ટાંટિયો તોડી રાખું આમનો, એમનો એ વાંક નથી. ઈ મુંબઈના અમુક બાપ હોય ને એને શ્રાપ હોય, નહીં શ્રાપ દે છે ભૂંડની ટ્રેનો. આમ બાપ દીકરો ઉભા હોય ને વચમાંથી પસાર થઈ જાય ભૂંડળી, ને નીકળી જાય તો અહીંયા દીકરો સમજણો થઈ ગયો હોય. બાઈનું ખુલ્લું હોય ને તો બંને ન્યા સુધી બેલ નો મારવી, કોક માણસ રસોડામાં કામ કરતો ને બહાર આવીને જખ મરાવી પડે.
1: બંને ન્યા સુધી બાઈનું ખુલ્લું જ ન રાખવું, એ કેટલા બધા બનાવો બનતા હોય, કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂક્યું સ્પેડી ક્યોરનું અંદર રસોડામાં, તમને માં ફવકા એવું કરીને લઈ લો.
1: એ તે દૂધ મૂક્યું છે, જે કરવાનું એ કરજે.
0: ઈ ફોન ઉપાડો,
1: ઈ પગ ભીના છે મારા, તું ઉપાડ.
0: વિવેક નો આવી ગયો એકવાર 7:30, ફોન એનો નહીં હોય, ઉપાડો.
1: બંધ થઈ ગયો.
0: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
1: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
0: આ ઊભી થઈ ગઈ લ્યો, હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા, તમારા બાપાના બેડસોર ને બધું, ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી. ખારું, તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધારે ગંધાય. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, ન કરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: તારે પાણી કે કઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં, ભાનું છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાનું છે? લાઈક ઇન એસી ઓર સમથિંગ?
0: તું કેમ આમ બોલે છે?
1: બોલતો નથી પપ્પા, વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી રીતે.
0: એટલે તારી માં ને શાંતિ.
1: અચ્છા.

0: મને શાંતિ થાય.
1: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી માનો
0: જો પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ થશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
1: અરે હું તો ખાલી તને એની હાલત
0: હાલત મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી

0: હાલત મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને, એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને, એમાં તમારો ફાળો છે. નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હો છો ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 ઇન ધ નાઇટ. તમે બૂમો પાડો છો, પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી. તો ડોક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું. મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એકવાર એ થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મે બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો હતો. ત્યારે હું ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પલડે ને તો બી સવારે 7 વાગ્યા પછી તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માને તમારા હાથના ધક્કા નાખાવ. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર, જાઉં છું
1: પાણી પીને.

0: હલો, આ બેટા એક 2 મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર નો કરતો. એ મારો ને એમનો અમારા બેનો જે સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણે છે. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે મારે કાંઈ બોલી શકે. ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. તો અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શક, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. ના, બીજી બધી વાતો પછી કરીશું શાંતિથી. તો તબિયત સાચવજે. જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ. એટલે
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે. ને ઈ તો લેદી મગજ ફટકી ગયું, તમાર બોલાઈ ગયું તું મારાથી. એવું બાકી તમારે છે ને બેલ મારવી જ. હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા. અને મને ખબર છે, જ્યાં સુધી તમે લો કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. સાંભળો, જલારામ ના ખમણ લઈ આવ્યું. ફટાફટ હાથ ધોઈ લે. ધોઈ લ્યો હાથ. નામ જુઓ તો જ, હું છે ને આમ ઓકે થઈ ગઈ. જ એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આમ આવ કર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખીએ. આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ. અને મેં છે નક્કી કર્યું, તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દીમાં ફરવા ઉપડી જાય. હવા ફેર બધા કુલુ ને મનાલી જાય ને, આપણે સાવર ને કુંટલા. શું કયો તમે? બોલતા કા નથી તમે? આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય. કઈ તો બોલો.
1: ઈ તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના નો લવાય, સોડા વધાર નાખે. ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરે મરચા એવા હાઈ ક્લાસ સાંત ને તને કહું,
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ.
1: તું હાવ ડોબા જેવી, તમને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં વેલે પેલમ પેલું ફરિયાદ.
1: એટલે પણ ફરિયાદ જ કરે ને, ખમણ તો તું જો ડનલો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફિલિંગ આવે.
0: શું ડનલો પીલો?

0: हाँ जी, हाँ जी मेहता साहब, नहीं थैंक यू वेरी मच मेहता साहब, आई एप्रिशिएट योर कंसर्न सर। आई तो હવે મુંબઈ નો વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આઈ મને ખબર છે તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે, થેન્ક યુ સર, થેન્ક યુ। યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ। ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા। ના આપણો સફારી,
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, ઈ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ।
0: હવે કાંઈ ન થાય ભાનુ, આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે। આપણી એક તારીખ હતી એ જતી રહી, પણ શું કે જો અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શનનો ટાઈમ થયો, અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે, તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી, વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાથે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ, મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી, તો 9મા ધોરણના અમારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે। મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા, તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે। આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી, એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી, મેં કહ્યું સાહેબ ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે। હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં, એટલે સાહેબ અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો, એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જીદ્દી નહીં, એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી, ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે મને કીધું પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો। હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ। હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું હું આમ નવું થાકવા માંડ્યો હતો, એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને એના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો, મને કીધું પપ્પા કેચ, હવે હું બહુ થાકી ગયો તો એમાં મારા ચશ્મા પડી ગયા, મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો, આમી સમજણો થયો ને ત્યારથી એક જ વાર અડ્યો છું એટલે ગાલ, પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી, હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર, એનો બોલ છે ને મારે લાવો હતો, 15-20 દિવસથી હું લાવતો નતો, પણ લાવવો તો બોલ મારે જ, એ ઘટના ઊંધી થઈ ગઈ, એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને એની બાજુ ફેંકીને મારે કેવું તો ઘટના ઊંધી થઈ ગઈ, એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો, પછી તો છોક છોક

0: છોકરાને માર્યો એટલે પણ કેવું થાય લો, આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો, નહીં તો રડતો રડતો સૂઈ ગયો તો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી, પણ અહીંયા ક્યારે એ સૂઈ ગયો. પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ, આજે આપણે વાત નથી કરી શકતા ને, એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને, એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી એ વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું, પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે બે વાર, ત્યારે હું એને એમ નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય, એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને, આપણે ગમે એટલું રીબાતા હોય ને તો એ મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી માં નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને એ કાલ પર ન ટાળતા સાહેબ. એટલે કદાચી ભૂલ તમારાથી થઈ જાય ને તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. એટલે થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને, જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો, આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી, તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને, તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ, પણ પછી તારો ફોન સાંભળતો હતો ને ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ્સ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા, કેચ.
0: થ્રો બેટા થ્રો.
2: એ મમ્મી, અરે અહીંયા શું ઉભી છે તું, ચાલને બારીમાંથી શું વરસાદ
3: જોઈએ? હાલો બાર બાર જાય, એમ બધું ગંદુ ન કર, આ બધું ભીન જાય છે બધું. એ આ ક્યાં રહી ગયા તમે પણ, જો તો ખરા એ મને ક્યાં પૂરી દીધી પણ.
0: શું થયું પણ?
3: કરંટ આવેસ બેલમાં. એ ભાઈ, એક ફોટો તો પાડો.

લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ઝેલ થવી લો ગુજરાતી અરે સંતો તું પણ મન મોટું અરે સંતો તું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ઘોડો તું ઝેલ થવી લો ગુજરાતી ભાઈ ઝેલ થવી લો ગુજરાતી.